સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે અષાઢ સુદ છઠ, વિક્રમ સંવત 2082 એટલે કે રવિવાર, તારીખ 19 જુલાઈ 2026. અત્યારે સવારના 5:57:46 થઈ છે. અમારી પ્રાતઃકાલીન પ્રસારણ યાત્રામાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત, નમસ્કાર. પ્રથમ સભાનો પ્રારંભ કરીએ મંગળ સ્વરથી.

0: આહતી ભક્તિ સંગીતની અર્ચના, પ્રસારણ કેન્દ્ર, આકાશવાણી, રાજકોટ. ને હવે જોડાઈએ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન સાથે.
1: સેવા દેશ કે સુરીલી ધડકન, અહીં સુને શ્રી રામચરિત માનસ ગાન ભાગ 254માં.

આહતો વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. આપ જોડાયેલા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર સાથે. રજૂ કરીએ કૃષિ માહિતી. જમીનમાં કાર્બન સંચયની અગત્ય, આ વિશે માહિતી આપશે કાનન છાયા.

વહેલી સવારના રામ રામ સાથે કૃષિ માહિતીમાં આજે વાત કરવી છે જમીનમાં કાર્બન સંચયની અગત્ય. મિત્રો, આપણે સૌ જાણી રહ્યા છીએ, આપણે સૌ અનુભવી રહ્યા છીએ કે પૃથ્વીના તાપમાનમાં દિન પ્રતિદિન વધારો થઈ રહેલો છે. આ સતત વધારાને વૈશ્વિક ઉષ્ણતા કહેવામાં આવે છે, કે જેને સામાન્ય રીતે આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. વિશ્વમાં ઔદ્યોગિકરણનો વ્યાપ વધતા મોટા પાયાના ઉદ્યોગો શરૂ થયા, વાહન વ્યવહારનો વ્યાપ વધ્યો છે, પેટ્રોલ ડીઝલ વગેરે ધુમાડાવાળા બળતણથી પ્રદૂષણમાં સતત વધારો થવા લાગ્યો છે. ઓઝોનવાયુના પડમાં ગાબડા પડવાની શરૂઆત થઈ, પરિણામે સૂર્યના કિરણો સીધા જમીન પર પડવા લાગ્યા, જેને કારણે દુનિયાના તાપમાનમાં સતત વધારો થતો આવ્યો છે. પરિણામે હવામાન અને તાપમાનમાં ધરખમ ફેરફાર થવા લાગ્યો છે. હવે જો કાર્બન સંચયની વાત કરીએ તો વિવિધ પ્રકૃતિઓ જેવી કે જૈવિક, રાસાયણિક, ભૌગોલિક અથવા ભૌતિક હોઈ શકે. જૈવિક પ્રક્રિયાઓ કે જે જમીન, ભીની જમીન, જંગલો, મહાસાગરો અને અન્ય નિવસન તંત્રમાં થાય છે તે કાર્બન ડાયોક્સાઇડને સંગ્રહિત કરે છે. સામાન્ય રીતે વધુ ઉષ્ણ તાપમાનવાળા વિસ્તારની જમીનમાં અંદાજે 1 મીટર સ્તરમાં કાર્બનનું પ્રમાણ અંદાજે 1 હેક્ટર દીઠ 30 ટન જેટલું હોય છે, અને ઠંડા પ્રદેશવાળી જમીનની જો વાત કરીએ તો હેક્ટર દીઠ 800 ટન જેટલું કાર્બનનું પ્રમાણ જોવા મળે છે. આ બંને પ્રકારના વિસ્તારમાં જ્યારે કુદરતી જમીન ખેતીલાયકમાં રૂપાંતર કરે ત્યારે જમીનમાં રહેલ કાર્બનના પ્રમાણમાં અનુક્રમે 75% અને 60% ઘટાડો થાય છે. આના કારણે જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદકતામાં ઘટાડો થાય છે.

હવે જો આપણે કાર્બન સંચયને અસર કરતા પરિબળોની વાત કરીએ તો જમીનમાં રહેલ કાર્બન મુખ્યત્વે જમીન ધોવાણ દ્વારા વધુ વ્યય થાય છે, પણ ઘણીવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જમીન ધોવાણ સાથે જતો કાર્બન જમીનમાં ફેરગોઠવણ થાય છે. જમીન ધોવાણ અટકાવવાના અસરકારક પગલાં લેવાથી પાક ઉત્પાદન વધારી શકાય છે અને વાતાવરણ શુદ્ધ કરી શકાય છે. તો જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારવા માટે આપણે આ મુજબના પગલાં લઈ શકીએ. જમીનની વારંવાર ખેડમાં નિયંત્રણ લાવવું તથા પાક ફેરબદલી કરવી, સેન્દ્રીય ખાતરો જેવા કે છાણિયું ખાતર, કમ્પોસ્ટ, લીલો પડવાશ, બાયોફર્ટિલાઇઝર વગેરેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો, સંતુલિત ખાતર વ્યવસ્થા પદ્ધતિ અપનાવવી જોઈએ, પાકના અવશેષોનો સદુપયોગ કરવો તથા જમીન આવરણ તરીકે પણ ઉપયોગ કરવો, કૃષિ વનીકરણ પદ્ધતિ અપનાવવી, વધુ વૃક્ષો રોપવા અને પાક અવશેષો બાળીને નાશ ન કરતા સારી રીતે સેન્દ્રીય ખાતરમાં પરિવર્તિત કરવું. તો આજે કૃષિ માહિતીમાં વાત કરી જમીનમાં કાર્બન સંચયની અગત્ય વિશે. ફરી મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને રામ રામ.

સાતને 20 મિનિટે ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 વાગે શાસ્ત્રીય સંગીતમાં પંડિત ગજેન્દ્ર બક્ષીનું કંઠી સંગીત રાગ રામકલી, 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટમાં સારસ પક્ષી વિશે જાણવા જેવું, આ વિશે વાત કરશે પ્રકાશ ચૈતન્ય સ્વામી. વજનોનો અમારો દૈનિક કાર્યક્રમ છે નિરખને ગગનમાં, જે પ્રસારિત થાય છે પ્રતિદિન સવારે 8:30 વાગે. આજના ભજનિક હિંમતગીરી ગોસ્વામી.

8:50 કાવ્યધારા અંતર્ગત કવિઓ શ્રી યોગેશ વૈદ્ય તથા શ્રી સતીશ દવેના સ્વરચિત કાવ્યોનો ભાગ એક. ફિલ્મી ગીતોનું મનોરંજન માણશો સવારે 9:15. 10:00 મળીશું બાળકોને કાર્યક્રમ બાલસભામાં. ઇનોવેટિવ સ્કૂલના બાળકો દ્વારા કૃતિઓ અને જ્ઞાનબિંદુ, નિર્માણ અટલ શર્મા. 10:30 લોકસંગીતના કાર્યક્રમમાં લોકગીતોના કલાકાર છે ગીતા ભટ્ટ તથા ભજનો સાંભળીશું સાગરદાન ગઢવીના કંઠે.

સવારે 11 થી બપોરે 3 સુધીના કાર્યક્રમો રિલે થાય છે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી, જેમાં બપોરે 12:30 વાગે બહેનો માટેના કાર્યક્રમ સહિયરમાં આકાશવાણીના રાજકોટ

કેન્દ્રનું પ્રદાન. નાણાકીય આયોજન અને ડિજિટલ સાવચેતી વિશે રેણુકાબેન મહેતાની મુલાકાત. નિર્માણ અતુલ શર્મા. સાયંકાલીન સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ.

છ વાગે સુગમ સંગીતમાં જૂની રંગભૂમિના ગીતો રજૂ કરશે પ્રીતિ ગજ્જર તથા નિગમ ઉપાધ્યાય. 6:30 વાગે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7:22 ગામનો ચોરો. આકાશવાણી રાજકોટ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમમાં મિયાવાકી જંગલ પદ્ધતિથી સુખનાથ વનના નિર્માણમાં યોગદાન આપનાર વીંછિયા તાલુકાના મોટી લાખાવડ ગામના શ્રી ભરતભાઈ વાલાણી સાથે મુલાકાત. નિર્માણ અટલ શર્મા. ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત રજૂ થશે રાત્રિના 8 વાગે. ફિલ્મી ગીતોની સારગામા 8:30 વાગે.

સ્પોટલાઇટનો અંક રાત્રિના 9:15 વાગે તથા 9:30 વાગે સંસદ કે સમક્ષ મુદ્દે આ બંને રિલે થશે દિલ્હી કેન્દ્રથી. ઉદ્ઘોષકોનો પોતાનો વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત રાત્રિના 10 વાગે તથા સભા સમાપ્તિમાં ઢલતી જાય રાત 10:30 વાગે. તો આ હતી રૂપરેખા અમારા આજના આગામી કાર્યક્રમોની.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા. અમદાવાદના વસ્ત્રાલ પાસેની ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટ કેસમાં 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાજકોટમાંથી સ્થાનિક બનાવટના હથિયારો સાથે 2ની અટકાયત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસાદ. અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. રાજ્યના 4 સ્ટેશનોમાં ભક્તિનગર, ગોધરા અને પોરબંદર અને પ્રતાપનગરનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત સ્ટેશનોનું આ બીજું મોટું દેશવ્યાપી લોકાર્પણ છે. આ અગાઉ 22 મે 2025ના રોજ પ્રધાનમંત્રીએ 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલા 103 પુનઃ વિકસિત અમૃત ભારત સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. વિકસિત સ્ટેશનોને આધુનિક મુસાફરોને કેન્દ્રમાં રાખતા ટ્રાન્ઝિટ હબમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે, જેમાં ઉન્નત સુવિધાઓ, બહેતર સુગમતા અને સ્થાનિક તેમજ પ્રાદેશિક વિરાસતને પ્રતિબિંબિત કરતું સ્થાપત્ય સામેલ છે, જ્યારે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ઇન્ફાસ્ટ્રક્ચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પર પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકોને 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. અમદાવાદમાં વસ્ત્રાલની એક ફેક્ટરીની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની દુર્ઘટનામાં રામોલ પોલીસે ફટાકડા ફેક્ટરીના સંચાલક મેહુલ ડોડિયા સહિતના આરોપીઓની અટકાયત કરી છે, તેમજ પરવાના સહિતની બાબતોની પૂછપરછ કરી હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
1: જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એના પરિવારજનોને બી, જે લોકો ત્યાં હતા હાજર, એ લોકોને બી પકડવામાં આવ્યા છે.
0: જ્યારે અન્યને ઝડપવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયાના અહેવાલ છે. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. શહેરમાં જ્યાં પણ ગેરકાયદે

0: કાયદેસર ફેક્ટરી ચાલી રહી હોય તેની તપાસ કરવામાં આવશે. આ કિસ્સામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર બાબત સામે આવશે તેમ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. રાજકોટમાંથી હથિયારો સાથેની બેની ધરપકડ કરવામાં આવી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે 5 સ્થાનિક બનાવટના હથિયારો અને 20 કારતૂસ સાથે 2 ને પકડ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા પીસીબીના ડીસીપી જગદીશ બાગરભાઈએ જણાવ્યું હતું કે હથિયારોના કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
1: वाडवा रोड पुलिस स्टेशन एरिया में वेपन सप्लाई करने के लिए आया था, वेपन लेने गया था, तो उन दोनों को जगह पर से 5 देसी बनावट के हथियार और 20 कार्ट्रिज के साथ में अरेस्ट किया गया था. और पूछताछ के दरमियान सामने आया कि ये जो आरोपी है उसने और भी कई सौराष्ट्र के अलग अलग जिलों में वेपन सप्लाई किए हैं. सुरेंद्रनगर, अमरेली, राजकोट सहित तमाम जगहों से कुल 14 आरोपी तक इस वेपन कार्टेल में पकड़े हैं और उनके पास से 31 देशी बनावट के हथियार बरामद किए गए हैं और 32 लाइव कार्ट्रिज बरामद किए गए हैं.
0: જામનગરમાં સંભવિત ચાંદીપુરા વાયરસના કેસમાં એક બાળકીનું મોત થયું હોવાના અહેવાલ છે. 2 વર્ષીય બાળકીનું જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકી સંભવિત ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું પ્રાથમિક અનુમાન છે. બાળકીના સેમ્પલ અને તબીબી તપાસના અહેવાલની રાહ જોવાઈ રહી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવને ઘટાડવા અને ચાંદીપુરા વાયરસના સંક્રમણના અગમચેતી નિવારણના ભાગરૂપે સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં વ્યાપક સેનિટેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કાચા મકાનો ધરાવતા વિસ્તારો તેમજ શ્રમિક વિસ્તારોમાં મેરિથિયોન અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ કામગીરી ચાંદીપુરા વાયરસના વાહક સેન્ડફ્લાય માખીને નિયંત્રિત કરવા માટે અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં કાપડ ઉદ્યોગના ટકાઉ વિકાસ અને આધુનિકરણને વેગ આપવા સુરતના સણિયા હેમાંત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશન દ્વારા વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વ્યવસાયિક સફળતા એ ગુજરાતીઓના લોહીમાં છે. એરજેટના ક્ષેત્રમાં પણ આવું જ થશે. આગામી 5 વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એરજેટ મશીનો આપણા સુરતમાં ચાલતા હશે તેમ જણાવી તેમણે સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પર્યાવરણ પૂરક અને હાઈ ક્વોલિટી વેલ્યુ એડિશન ઉત્પાદન પર ભાર મૂકતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઉદ્યોગકારોએ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે પર્યાવરણને અનુકૂળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વેલ્યુ એડિશન સાથેના ઉત્પાદનો પર વિશેષ ભાર મૂકવો જોઈએ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. સુરતમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયેલા આમ નાગરિકો, નાના મોટા વેપારીઓ, લારી ગલ્લા ધારકો અને કેબિન માલિકો માટે ગુજરાત સરકારે પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યા બાદ અસરગ્રસ્તોને ઝડપભેર કેસ્ટોલ્સ ઘરવખરી સહાય ચૂકવણીની પ્રક્રિયા પ્રગતિમાં છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સહાય વિતરણ અને પુનઃવસનની કામગીરીની સમીક્ષા માટે ગઈકાલે સુરત સર્કિટ હાઉસ ખાતે સંકલન બેઠક યોજી હતી. તેમણે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાની ઉપસ્થિતિમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોના વાહન તથા મિલકત વીમા ધારકોને ક્લેમ સેટલમેન્ટ ચેકનું વિતરણ કર્યું હતું. અત્યાર સુધીમાં 61,360 નાગરિકોને 5.50 કરોડ રૂપિયા જેટલી કેસ્ટોલ્સ અને 29,642 પરિવારોને 14.82 કરોડ રૂપિયાની ઘરવખરીની સહાય મળી કુલ રૂપિયા 20 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પૂર બાદ સ્વચ્છતા અને સ્વાસ્થ્યલક્ષી તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં હવે ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળશે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ટુ વ્હીલરને કાર્યરત કરાયા છે. ભિલોડા અને મેઘરજ તાલુકાના દૂર દૂરના આદિજાતિ ગામો સુધી આરોગ્ય સેવા પહોંચાડવા ગુજરાત સરકાર દ્વારા ટુ વ્હીલર MHU પ્રોજેક્ટનો અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યુનિટ દ્વારા છેવાડાના નાગરિકોને તપાસ, નિદાન અને દવાઓ ઘર બેઠા મળશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
2: દુર્ગમ વિસ્તારની અંદર મેઘરજ અને ભિલોડા તાલુકાની અંદર રહેતા રહીશો માટે શરૂઆતના પ્રિકોશન બેઝ માટે ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં માતાઓ માટે, બહેનો માટે, ચેપી રોગો માટે, નાના મોટા તપાસ માટે બ્લડ શુગરથી માંડી એક પ્રાથમિક ધોરણે કે જ્યાં વાહન વ્યવહારની વ્યવસ્થા ઓછી છે, સેવાઓ આપણે પૂરી પાડી શકતા નથી ત્યાં, એટલે કે દર્દીઓ સુધી પહોંચવા માટે અલગ અલગ છૂટા છવાયાના જે ગામડાઓ છે ત્યાં સારી રીતે આપણે સમયસર પહોંચી શકીએ એના માટે આ ઈ બાઇકની વ્યવસ્થા કરવામાં આવી છે.
0: સુરેન્દ્ર

0: સુરેન્દ્રનગર ના ચોટીલા જસદણ હાઇવે પરથી સગે વગે થતા સરકારી 45 ચોખાના 450 કટ્ટા એટલે કે 20,000 કિલો સરકારી ચોખાનો જથ્થો ઝડપી પડાયો છે. તંત્રની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લાગતા એક ટ્રકની તપાસ કરતા તેમાં ગરીબોને વિતરણ થતા સરકારી ચોખાના 450 કટ્ટા મળી આવ્યા હતા. ગાંધીધામ ખાતે ઊંચા બજારે વેચવા લઈ જવાતો હતો તેમ ચોટીલાના નાયબ કલેક્ટર એચટી મકવાણાએ આ અંગે વધુ જણાવ્યું હતું.
1: ચોખા છે 45 ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા, જેની કટાની ગણતરી કરતા 450 કટા એટલે કે 20,000 કિલો થી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા. આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાં 30 લાખ નો જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
0: રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, દમણ તેમજ દાદરાનગર અને હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપી હોવાનું હવામાન વિભાગના રામાશય યાદવે જણાવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સવારના 6 વાગ્યા સુધીમાં 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. તાપી તાલુકાના વાડોડમાં સૌથી વધુ 62, 62, વ્યારામાં 57, ઉકાઈમાં 53 મિલીમીટર વરસાદનો અહેવાલ છે તો નવસારીના ચીખલીમાં 30, નવસારીમાં 22 અને વાસંદામાં 21 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે ત્રીજી અને નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. હાલની 3 મેચની શ્રેણી 1-1 બરાબર છે. ભારતીય ટીમ શ્રેણી જીતવાના સાથે મેદાનમાં ઉતરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકાસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા. અમદાવાદના વસ્ત્રાલ પાસેની ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટ કેસમાં 9ના મોત. ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાજકોટમાંથી સ્થાનિક બનાવટના હથિયારો સાથે 2ની અટકાયત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસાદ અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી રાજકોટ રજૂ કરીએ ફિલ્મી ભક્તિ સંગીત. પ્રથમ ફિલ્મી ભક્તિ રચના છે સત્યમ શિવમ સુંદરમમાંથી લતાજીના કંઠે.

લક્ષ્મીકાંત પેરેલાલના સંગીત નિર્દેશન અને આનંદ બક્ષીના ગીત રચનામાં લતાજીનો સુમધુર કંઠ ફરી એક વખત. ભક્તિ રચના છે ફિલ્મ સત્યમ શિવમ સુંદરમમાંથી.

લતાજીના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે જ આજનો ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. આકાશવાણી રાજકોટ કેન્દ્રથી હવે સાંભળશો શાસ્ત્રીય સંગીત. પંડિત ગજેન્દ્ર બક્ષીના કંઠે રાગ રામકલી.

0: સમય થયો છે ગુજરાતીમાં સમાચારનો. અમદાવાદ વડોદરા કેન્દ્રથી થોડી જ પળોમાં આકાશવાણી અમદાવાદ વડોદરા.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક. ખરાબ હવામાનના કારણે વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ફ્રાન્સને 6-4 હરાવ્યું. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ મુકાબલો. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેશિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે. ચોમાસુ સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર સંસદના બંને ગૃહોનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોને સહયોગ માટે અપીલ કરશે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા કરીને પસાર થવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદીએ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ભોપાલ જિલ્લાના જગદીશપુર ખાતેથી 10,54,000 ખેડૂતોના બેંક ખાતામાં 1,460 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરશે. આ રકમ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કુદરતી આફતોને કારણે પાક ગુમાવનારા ખેડૂતોને આ રકમ મળશે. શ્રી યાદવે કહ્યું કે અલનિનોની અસરને કારણે આ વર્ષે સારા ચોમાસાની અપેક્ષા નથી, જેથી ખેડૂતોને તેમના પાકનો વીમો કરવાની અપીલ કરી છે, જેના કારણે પાકના નુકસાનના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય મળી રહે. ખરાબ હવામાનના કારણે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ વૈષ્ણોદેવી યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી છે. યાત્રાળુઓની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને ધીરજ રાખવા અને તંત્ર દ્વારા જાહેર કરાયેલ સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. હવામાનમાં સુધારો થયા પછી યાત્રા ફરી શરૂ થશે. હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ભૂર, ભૂસ્ખલન અને પાણી ભરાવાની શક્યતા છે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણીથી દૂર રહેવાની સલાહ આપી છે.

0: જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને આજથી પહેલગામ અને બાલતાલ બંને માર્ગો પરથી પસાર થતી અમરનાથ યાત્રા સ્થગિત રહેશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની આગાહી બાદ યાત્રાળુઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે કે જ્યાં સુધી હવામાનમાં ફેરફાર ન થાય ત્યાં સુધી બાલતાલ અને નુનવાન ચંદનવારી બેઝ કેમ્પથી યાત્રાળુઓને આગળ વધવા દેવામાં ન આવે. સાંભળીએ કહેવાલ.
1: मौसम विभाग ने देहरादून, टिहरी, पौड़ी, हरिद्वार, उत्तरकाशी, रुद्रप्रयाग और बागेश्वर जिलों में भारी से बहुत भारी वर्षा की संभावना जताई गई है. मौसम विभाग की चेतावनी के बाद राज्य आपातकालीन परिचालन केंद्र ने सभी अधिकारियों को संवेदनशील क्षेत्रों की निगरानी बढ़ाने, जिला आपदा परिचालन केंद्रों को 24 घंटे सक्रिय रहने तथा राहत एवं बचाव दलों को तैयार रखने के निर्देश दिए हैं. साथ ही भूस्खलन संभावित मार्गों पर आवश्यक मशीनरी और संसाधन उपलब्ध रखने को कहा गया है. इस बीच सचिव आपदा प्रबंधन विनोद कुमार सुमन ने प्रदेशवासियों, चारधाम यात्रियों और पर्यटकों से मौसम की चेतावनियों का पालन करने और अनावश्यक यात्रा से बचने की अपील की है. साक्षी सिंह, आकाशवाणी समाचार, देहरादून.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારતીય રાષ્ટ્રપતિની મોલ્ડોવા પ્રજાસત્તાક અને ઉત્તર મેસેડોનિયાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. આ મુલાકાત મધ્ય અને પૂર્વ યુરોપ સાથે ભારતના વધતા જોડાણને પ્રતિબિંબિત કરે છે અને વિવિધ દેશો સાથે ભાગીદારીને મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. સરકારે સૌર ઉર્જા પરિયોજના માટે મંજૂર કરેલ મોડેલ્સ અને ઉત્પાદકોની સૂચિ નીતિમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જણાવ્યું કે નીતિની સમયમર્યાદામાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. સરકારનું લક્ષ્ય ભારતને સૌર ઉપકરણોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા અને વૈશ્વિક સૌર ઉદ્યોગમાં એક અગ્રણી દેશ તરીકે સ્થાપિત કરવાનું છે. જોકે નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ નવીનીકરણીય ઉર્જા યોજનાને આ વર્ષની 31 ડિસેમ્બર સુધી મર્યાદિત છૂટછાટ આપવામાં આવી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે 10 માટે લેવાયેલ બીજી બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ ડીજી લોકલ પોર્ટલ પર તેમના પરિણામો ચકાસી શકે છે. આ વર્ષે પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ 10 માટે 2 બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવી હતી. મુખ્ય પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 11 માર્ચ દરમિયાન યોજાઈ અને બીજી બોર્ડ પરીક્ષા 15 મેથી 21 મે દરમિયાન યોજાઈ હતી. બંને પરીક્ષાઓના સંયુક્ત પરિણામોના આધારે આ વર્ષે કુલ 96.78% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA વિદ્યાર્થીઓ અને વાલીઓને ચકાસણી માટે OMR શીટ સબમિટ કરવા અંગે કડક ચેતવણી આપી છે. NTAએ ખુલાસો કર્યો છે કે તાજેતરમાં સમીક્ષા માટે સબમિટ કરવામાં આવેલી ઘણી OMR શીટ્સ નકલી અથવા કૃત્રિમ રીતે જનરેટ થયેલી હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે બધી ફરિયાદોનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવશે અને જે માહિતી મળશે તે પ્રમાણે દરેક ફરિયાદની સક્રિયપણે તપાસ પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ઓગસ્ટે ભોગાપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન કરવાના છે. તેના પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ભોગાપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદઘાટન માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી. એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી શ્રી નાયડુએ કહ્યું કે આ પ્રોજેક્ટ્સથી કનેક્ટિવિટીમાં સુધારો થશે, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને નવી રોજગારીની તકોનું પણ સર્જન થવાનું છે. અમેરિકન સેનાએ જોર્ડનમાં થયેલા એક મોટા હુમલાના જવાબમાં ઇરાન વિરુદ્ધ નવા હવાઈ હુમલા શરૂ કર્યા છે. જોર્ડનમાં થયેલા હુમલામાં 2 અમેરિકન સૈનિકો માર્યા ગયા, જ્યારે 1 લાપતા છે તો 4ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફિફા વર્લ્ડ કપમાં ગઈકાલે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ફ્રાન્સને 6-4થી હરાવીને ઇંગ્લેન્ડે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. અડધા સમય સુધીમાં ઇંગ્લેન્ડે 4-0ની લીડ મેળવી હતી. પહેલા હાફમાં ઇંગ્લેન્ડ માટે ડેક્લાન રાઇસ, એઝરી કોન્સા અને બુકાયો સાકાએ ગોલ કર્યા. બીજા હાફમાં ફ્રાન્સ માટે કિલિયાન એમ્બાપે 10 ગોલ કરી આર્જેન્ટિનાના લિયોનસ મેસીને પાછળ છોડી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયા છે. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મુકાબલો થશે. ભારતીય સમય મુજબ આ મેચ રાત્રે 12:30 વાગે શરૂ થશે. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે ગઈકાલે હંગેરીના બુડાપેસ્ટમાં 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રિસિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં ભારતનો આ 3જો સુવર્ણચંદ્રક છે. આ સાથે ભારતે 53 કિલોગ્રામ અને 57 કિલોગ્રામ વર્ગમાં 2 રજત ચંદ્રક પણ જીતી લીધા છે. ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોડર્સ ખાતે ત્રીજી અને નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. હાલ 3 મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ભારતીય ટીમ શ્રેણી જીતવા મેદાનમાં ઉતરશે.

0: આ દરમિયાન બર્મિંગહામમાં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે કાર્ડિફમાં રમાયેલી બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે તેમની એસ્ટોનિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન ટાલિન ખાતે ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું હતું, જેમાં તેમણે વેપાર, રોકાણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ ઊંડા સહયોગ માટે હાંકલ કરી છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક સહકારને મજબૂત કરવા માટે આ ફોરમમાં વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને વ્યાવસાયિક ડેલિગેશનો પણ હાજર રહ્યા હતા. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે ચૈતાલી જોશી.
1: આજે તમામ અખબારોમાં અલગ અલગ સમાચારની હેડલાઇન્સ વાંચવા મળી રહી છે. દેશના પહેલા સ્વદેશી ખાનગી રોકેટ વિક્રમ 1નું સફળ લોન્ચિંગને ગુજરાત સમાચારે પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે, તો ફુલછાબ અને રાજસ્થાન પત્રિકાએ અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 9ના મોતને પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે. તમામ અખબારોએ આજે રાત્રે 12:30 વાગ્યાથી રમાનારી ફિફા ફાઇનલના સમાચારને પ્રથમ સ્થાને આપ્યું છે. ગુજરાતને ટાર્ગેટ કરવા માટે 100થી વધારે આતંકી સક્રિય કરાયા એવું ગુજરાત સમાચારે અંદરના પાને સ્થાપ્યું છે. આજે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે નિર્ણાયક વન ડેમાં સમાચારને પણ તમામ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક. ખરાબ હવામાનના કારણે વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસિડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ફ્રાન્સને 6-4થી હરાવ્યું. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ મુકાબલો. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેસિયસ ગિલિફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીતી લીધો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી રાજકોટ રજૂ કરે છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. પ્રકાશ ચૈતન્ય સ્વામી પાસેથી સાંભળશો સારસ પક્ષી વિશે જાણવા જેવું.
3: પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરવી છે સારસ પક્ષી વિશે. વિશ્વભરમાં વિવિધ જાતના નાના મોટા પક્ષીઓ જોવા મળે છે. કેટલાક પક્ષીઓ પ્રતિકૂળ વાતાવરણ પરિસ્થિતિઓને કારણે વર્ષના કેટલાક મહિનાઓ સ્થળાંતર કરીને બીજા દેશમાં કે પ્રદેશમાં જાય છે. હવે તમને થશે કે આવું પક્ષીઓ શા માટે કરતા હશે. કેટલાક દેશોમાં શિયાળામાં તાપમાન ખૂબ જ નીચું જતું રહે છે અને તેમજ આખો વિસ્તાર બરફથી ઢંકાય જેના કારણે પક્ષીઓ તેમજ પાણીમાં વસવાટ કરતા પક્ષીઓ માટે પાણીની અછત ઊભી થાય છે. તેથી ખોરાક તેમજ પાણીની શોધમાં પક્ષીઓ ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન સ્થળાંતર કરીને થોડાક મહિનાઓ માટે બીજા પ્રદેશમાં વસવાટ કરે છે. ભારતમાં દેશ વિદેશથી સ્થળાંતર કરીને ઘણી પ્રજાતિના પક્ષીઓ આવે છે. આ પક્ષીઓ ખાસ ઉડાન માટેનો એક માર્ગ હોય છે, જેને ફ્લાયવે તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે ક્રેન્સની 4 પ્રજાતિ જોવા મળે છે, જેમાંથી 2 પ્રજાતિઓ સ્થાનિક છે તેમજ બાકીની 2 સ્થળાંતરીય છે. સારસ ક્રેન, જે ગુજરાતી ભાષામાં સારસ કે સારસ બેરડી તરીકે ઓળખાય છે, તેમજ બ્લેક નેક્ડ ક્રેન, કાળી ડોકવાળા ક્રેન પક્ષીઓ, એ 2 પ્રજાતિઓ સ્થાનિક છે. જ્યારે યુરેશિયન ક્રેન એટલે કે કુંજ અને ડેમોમેલજેલ ક્રેન એટલે કે કરકરા તરીકે ઓળખાતી ક્રેન પક્ષીની બંને પ્રજાતિઓ સ્થળાંતરીય છે. હવે આપણે ક્રેનની એવી પ્રજાતિની વાત કરીએ કે જે પહેલા શિયાળા દરમિયાન ભારતમાં સ્થળાંતર કરીને આવતી હતી, પરંતુ છેલ્લા 18 વર્ષોથી ભારતમાં જોવા મળી નથી. આ ક્રેનની પ્રજાતિ સાયબેરિયન ક્રેન અથવા સાયબેરિયન વ્હાઇટ ક્રેન અથવા તો સ્નો ક્રેન તરીકે પણ ઓળખાય છે. ક્રેનની આ પ્રજાતિઓ બાકીની પ્રજાતિ ક્રેન મુજબ જ ગ્રુઈડી કુળમાં સમાવેશ થાય છે. તેમને સ્નો ક્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે પુખ્ત પક્ષીઓ મોટા ભાગે સફેદ રંગનું સ્નો એટલે કે બરફ જેવું દેખાય છે, તેથી તેને સાયબેરિયન વ્હાઇટ ક્રેન તરીકે ઓળખવામાં આવે છે. ક્રેનની બીજી પ્રજાતિઓના સાપેક્ષમાં સાયબેરિયન ક્રેન સૌથી લાંબા અંતરનું સ્થળાંતર કરતી હોવાનું મનાય છે. સાયબેરિયન ક્રેન એ ક્રેન કુળનું વિશિષ્ટ ક્રેન પક્ષી છે. મોટાભાગે પુખ્ત વયના ક્રેન પક્ષીઓ બરફીલા સફેદ હોય છે, પરંતુ રશિયાના આર્કટિક ટુન્ડ્રા પ્રદેશમાં અરુવાઈ અને પશ્ચિમ વિસ્તારમાં બ્રિડિંગ વસ્તી જોવા મળે છે, જેના પ્રાથમિક પીછા કાળા રંગના હોય છે, જે માત્ર ઉડ્ડયન સમયે જ જોવા મળે છે.

0: ઓશિયાનિયા પૂર્વે વસ્તી શિયાળા દરમિયાન સ્થળાંતર કરીને ચીનમાં જાય છે, જ્યારે પશ્ચિમી વસ્તીમાંથી કેટલીક ક્રેન્સ ભારતમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર, રાજસ્થાનમાં શિયાળા ઋતુ દરમિયાન સ્થળાંતર કરીને આવતી હતી, પરંતુ છેલ્લે વર્ષ 2002માં ભરતપુરમાં સાયબેરિયન ક્રેન જોવા મળી હતી, જે હજુ સુધી ફરી જોવા મળી નથી. ક્રેનના બાહ્ય દેખાવ વિશે વાત કરીએ તો સાયબેરિયન ક્રેનમાં નર અને માદા બંને પક્ષીઓના પીંછા સફેદના હોય છે. પુખ્ત પક્ષીઓમાં બંને સફેદ પીંછા ઉપરાંત પ્રાથમિક અલુલા અને આવરણના પીંછા કાળા રંગના હોય છે. માથા ઉપરનો ભાગ, ચહેરાનો ભાગ અને માથાની બંને બાજુઓ પર પીંછા હોય છે. તેમજ તેનો રંગ ઈંટ જેવો લાલ હોય છે. ચાંચ ઘેરા રંગની હોય છે, પગ ગુલાબી રંગના હોય છે, આંખની કીકી પીળા રંગની હોય છે. સાયબેરિયન ક્રેનમાં બચ્ચાના ચહેરા પર પીછા હોય છે અને શરીર પર પીછાના ભૂખરાથી કથાઈ રંગના હોય છે. ક્રેનની અન્ય પ્રજાતિઓમાં જેમ કે આ ક્રેનમાં કોઈ વિસ્તૃત અર્ધમશીલ પીછા જોવા મળતા નથી. સાયબેરિયન ક્રેનનો અવાજ તેના કુળના બીજા ક્રેન પક્ષીઓ કરતા અલગ તરી આવે છે. સાયબેરિયન ક્રેનનો અવાજ રણશીંગા જેવો મોટો નથી, પરંતુ હંસના અવાજ જેવો, વિસલ લિંગ સીટી જેવો હોય છે, જેનું વજન આશરે 4.9 કિલોગ્રામથી 8.6 કિલોગ્રામ જેટલું હોય છે. તેમજ પક્ષીની ઊંચાઈ આશરે 140 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. પાંખોની પહોળાઈ 210 થી 230 સેન્ટીમીટર અને લંબાઈ 115 થી 127 સેન્ટીમીટર જેટલી છે.
1: સારસ વિશે માહિતી આપી રહ્યા હતા પ્રકાશ ચેતન્ય સ્વામી. ને હવે સમાચાર.
2: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
3: જલ હૈ તો હમ હૈ. આઈએ ઘરો ઓફિસો મે રેઇન વોટર હાર્વેસ્ટિંગ તકનીક અપનાએ. રિચાર્જ પિટ ઓર શાફ્ટ બનવાએ. અનુપયોગી બોરવેલો કો ઠીક કરે. જલાશયો સે ગાદ નિકાલે. અધિક સે અધિક પેડ લગાએ. ઇસ બારિશ આઈએ જુડે કેચ ધ રેઇન અભિયાન સે.
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार. संसद का मॉनसून सत्र कल से शुरू. दोनों सदनों के सुचारू संचालन के लिए सर्वदलीय बैठक आज. राष्ट्रीय परीक्षा एजेंसी का छात्रों और अभिभावकों को कड़ा निर्देश. फर्जी या एआई से बनी ओएमआर शीट जमा करने पर होगी कानूनी कार्रवाई. केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड ने 10वीं कक्षा की दूसरी बोर्ड परीक्षा के परिणाम घोषित किए. खराब मौसम के कारण श्री अमरनाथ जी और माता वैष्णो देवी यात्रा अस्थायी रूप से स्थगित. और फीफा फुटबॉल विश्व कप फाइनल में आज अर्जेंटीना और स्पेन आमने सामने. इंग्लैंड ने फ्रांस को हराकर तीसरा स्थान प्राप्त किया. संसद के मानसून सत्र से पहले सरकार ने आज सर्वदलीय बैठक बुलाई है. बैठक में सरकार संसद के दोनों सदनों के सुचारू संचालन के लिए सभी राजनीतिक दलों से सहयोग के लिए चर्चा करेगी. मानसून सत्र कल से शुरू होकर 13 अगस्त तक चलेगा. सत्र के दौरान कई महत्वपूर्ण विधेयकों पर चर्चा और पारित होने की संभावना है. राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए ने विद्यार्थियों और अभिभावकों को ऑप्टिकल अंक प्रमाणन पत्र ओएमआर शीट की जांच के लिए केवल असली शीट ही जमा करने का परामर्श दिया है. फर्जी या एआई से बनाई गई ओएमआर शीट देने पर कानूनी कार्रवाई हो सकती है. इसलिए विद्यार्थियों और अभिभावकों से अपील की गई है कि वे जांच के लिए केवल असली ओएमआर शीट ही जमा करें. परीक्षा एजेंसी के अनुसार हाल के दिनों में जांच के लिए भेजी गई कई ओएमआर शीट फर्जी पाई गई थी. इसलिए अब हर शिकायत और हर ओएमआर शीट की सावधानी से जांच की जा रही है. केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड सीबीएसई ने 10वीं कक्षा की दूसरी बोर्ड परीक्षा का परिणाम घोषित कर दिया है. छात्र अपने नतीजे डिजी लॉकर के रिजल्ट पोर्टल पर देख सकते हैं. राष्ट्रीय शिक्षा नीति के अंतर्गत इस वर्ष पहली बार 10वीं कक्षा के लिए दो बोर्ड परीक्षाएं आयोजित की गई थीं. मुख्य परीक्षा 17 फरवरी से 11 मार्च तक और दूसरी बोर्ड परीक्षा 15 मई से 21 मई तक हुई थी. बोर्ड के अनुसार दोनों परीक्षाओं के संयुक्त परिणाम के आधार पर इस वर्ष कुल 96.78

0: longer an impossible summit, but a destination Indian fashion can repeatedly aspire to while sustaining a presence there. And finally, under the headline, final face-off, the Sunday Tribune carries pictures of Argentina's Messi and Spain's Yamal as the two nations vie for the world football crown tonight. And with that, it's back to you, Naresh.
1: Thank you, Syra. And now before we end the bulletin, the headlines once again. Government convenes all-party meeting today ahead of monsoon session of parliament beginning tomorrow. National Testing Agency warns students and parents against submitting fake or AI-generated OMR sheets for scrutiny, says such acts can invite legal action. CBSE declares results of Class 10 Second Board Examination 2026. Sri Amarnath Ji and Vaishno Devi Yatras temporarily suspended due to rough weather forecast. And England beat France 6-4 in thrilling third place match to secure bronze medal in FIFA World Cup 2026. Argentina to take on Spain in final tonight. And with that, we end the morning news. Have a nice day.
2: આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ અને અમારી ન્યૂઝ ઓન એર એપ પર જીવંત. શ્રોતા મિત્રો, સમય થયો છે સવારના 8:30 વાગ્યાનો. પ્રસ્તુત કરીએ છીએ ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં.
3: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

નિરખને ગગનમાં ભજનોના આ કાર્યક્રમના આજના કલાકાર છે હિંમતગીરી ગોસ્વામી. પ્રથમ સાંભળીએ આ પ્રાચીન ભજન રચના.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: દાદા આ કયો પ્લાન્ટ છે?
1: ટેન્જરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
0: દાદા થોભો, લિંક પર ક્લિક નહીં કરતા.
1: કેમ?
0: આ SMS સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
1: ઓ થેન્ક્સ કપૂ, બચાવી લીધો. આલે તારી સમજદારી નું ફળ.
0: RBI કહે છે, સ્માર્ટ બનો,
2: બોલ રહો.
3: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: હિંમતગીરી ગોસ્વામીના કંઠે અંતિમ બે રચનાઓ નરસિંહ મહેતાની અને આ સાથે જ આજનો નિરખને ગગનમાં કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
2: आकाशवाणी की आवाज एक सच्चे साथी के रूप में है. पूरा पश्चिम उत्तर दक्षिण में आकाशवाणी की अपनी एक अलग ही पहचान है.
3: पश्चिम क्षेत्र के महाराष्ट्र, गुजरात, राजस्थान और गोवा राज्य के सभी कार्यक्रमों को आप कहीं भी हो न्यूज ऑन एयर ऐप के जरिए सुन सकते हैं.
2: तो आज ही डाउनलोड करें
3: ऐप न्यूज ऑन एयर.
4: એકવીસમી સદી એટલે ડિજિટલ યુગ.
5: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.
4: એટલું જ નહીં, ડીઆરએમ રીસીવર પર આપ ત્રણ ચેનલ સાંભળી શકશો.
5: એઆર નેશનલ ન્યૂઝ 24/7,
4: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
5: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે ડીઆરએમ રીસીવરમાં ફ્રીક્વન્સી 801 કિલોહર્ટઝ મેળવવાની રહેશે.
4: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
5: બપોરે 3:30 કલાક થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટરમાં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
4: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ.
5: હવે આપના ઘર, ઓફિસ, દુકાન

0: કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો. આપણે લોક સંગીત પસંદ છે. શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ.
1: રામ રામ જા પસાભાઈ તમને અને વેદ્યાભાઈ ને.
0: આપ દુનિયાના કોઈ પણ છેડે હો, હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઈડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ ન્યૂઝ ઓન AIR NEWSONAIR અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા.

0: આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી હવે રજૂ કરીએ છીએ કાર્યક્રમ કાવ્યધારા.
1: કાવ્યધારા કાર્યક્રમમાં આપનું સ્વાગત. મિત્રો, આજે બે કવિઓ આપણી સાથે છે, જેમની રચના આપણે સાંભળવી છે. એ છે યોગેશ વૈદ્ય અને સતીશ દવે. તો આવો આ બંને કવિ મિત્રોની રચનાઓ માણીએ. સતીશભાઈથી શરૂઆત કરીએ.
2: કેટલીક કાવ્ય રચનાઓ વાંચું છું. પહેલી રચનાનું શીર્ષક છે વાદળ આપણી રાહ જુએ છે. ચાલ આકાશે ઉડીએ, ચાલ આકાશે ઉડીએ, વાદળ આપણી રાહ જુએ છે. પાંખ ફેલાવ, મને સાથ દે, હવાને હેલ્લારાથી વિંઝી દે, ફફડાટ આપણને ઝંખે છે. જો ઉપર ધુમ્મસ તૂટ્યું છે, જો ઉપર ધુમ્મસ તૂટ્યું છે, ઝાકળ ફૂલ થઈને ખીલ્યું છે, ઠંડા ઝીણા પવન જળમાં રૂના ઢગલા તરે છે. ઝાંખા સૂર્યને મળીએ, ચારું ચંદ્ર ઉજવીએ, તારાઓને પકડીએ. ઝાંખા સૂર્યને મળીએ, ચારું ચંદ્ર ઉજવીએ, તારાઓને પકડીએ. ઊંચે ઊંચે, ખૂબ ઊંચે ચઢીને લીલીછમ ખીણોને ચીડવીએ. વૃક્ષના ટપકાને પાપણ ભરીને જોઈશું, વૃક્ષના ટપકાને પાપણ ભરીને જોઈશું. પર્વત પર્વત, ટોચ ટોચને આંખોથી ઠોલીશું.
3: ક્યા વાત હૈ.
2: સરવર જળમાં સાથ ઉડતી છબી શોધીશું આપણી. ત્રણ લઘુ કાવ્યો વાંચું છું. પહેલી રચના છે દરિયા કિનારે રેતી ઉપર જુદા જુદા લખાયેલા આપણા નામોને. દરિયા કિનારે રેતી ઉપર જુદા જુદા લખાયેલા આપણા નામોને પાણીનું મોજું એક સાથે મેળવી દે છે.
3: ક્યા વાત.
2: બીજી રચના છે મુગ્ધાના વાળની લટ જેવી વાંકી ખજૂરી. મુગ્ધાના વાળની લટ જેવી વાંકી ખજૂરી.
3: ક્યા વાત.
2: અને ઢળતો સૂરજ મારી આંખના કેનવાસ પર કેસરી પીળું ચિત્ર દોરે છે પિકાસોની સ્ટાઇલમાં.
3: બહુ જ.
2: ત્રીજી રચના છે, એનું શીર્ષક છે વૃક્ષ અને માણસ. પાસ પાસે ઉગેલા વૃક્ષો પાસે જઈને માણસ પૂછવા લાગ્યો, તમે ઈર્ષા ચોરી દંભ દગો નથી કરતા? તમે ઈર્ષા ચોરી દંભ દગો નથી કરતા? ખોટું નથી બોલતા? હથિયાર નથી રાખતા? તમે ખટપટ નિંદા કાનભંભેરણી નથી કરતા? વૃક્ષોએ પરણો હલાવી કહ્યું, અમે માણસ નથી.
3: બહુ સરસ.
2: હવે આપણે શ્રી યોગેશભાઈ વૈદ્યને વિનંતી કરીએ કે તેઓ એમની રચના વાંચે. યોગેશભાઈ,
3: કેટલીક ગઝલો સંભળાવું છું. ઉકેલું કેમ હોવામાં પડેલી ગૂંચવણ સંતો, ઉકેલું કેમ હોવામાં પડેલી ગૂંચવણ સંતો, અરીસો દાખવે છે.

0: મૌન રહેવાનું વલણ સંતો, સતત ધુમ્મસ ભર્યા અજવાશ વચ્ચે હાથ વીંજાતા.
1: વાહ.
0: સતત ધુમ્મસ ભર્યા અજવાશ વચ્ચે હાથ વીંજાતા, વિખેરી નાખવા બસ એક આછું આવરણ સંતો, અને અકળનો એકડો ઘૂંટા કરે છે જિંદગી આખી. અકળનો એકડો ઘૂંટ્યા કરે છે જિંદગી આખી, ઉઘાડી આંખની વસ્તી જ આખી છે અભણ સંતો. ત્વચા સાથે સંબંધાઈ ગયેલી એક શ્રદ્ધાને, ત્વચા સાથે સંબંધાઈ ગયેલી એક શ્રદ્ધાને ઉતરડે આજ સંશયથી સવર વાતાવરણ સંતો, ઉકેલું કેમ હોવામાં પડેલી ગૂંચવણ સંતો,
1: હોવામાં પડેલી ગૂંચવણ
0: અરીસો દાખવે છે મૌન રહેવાનું વલણ સંતો. બીજી એક ગઝલ છે. એક ઝંઝાવાતની વચ્ચે ઊભો છું, એક ઝંઝાવાતની વચ્ચે ઊભો છું, દરઅસલ હું જાતની વચ્ચે ઊભો છું. ના છૂટે વળગણ અરીસો ના ફૂટે પણ, વ્યર્થ ચંચુપાતની વચ્ચે ઊભો છું. આ નગરમાં લાગણીના ફૂલ ક્યાંથી, આ નગરમાં લાગણીના ફૂલ ક્યાંથી, આ વળી કઈ ઘાતની વચ્ચે ઊભો છું. અને હું જ છાતી ફાટ દરિયો, હું જ ભેખડ, હું જ છાતી ફાટ દરિયો, હું જ ભેખડ, હું જ પ્રત્યાઘાતની વચ્ચે ઊભો છું. ઓ ઉદાસીના નૃસિંહ પાડો ઉજરડા,
1: ઉદાસીના નૃસિંહ,
0: ઓ ઉદાસીના નૃસિંહ પાડો ઉજરડા, હું દિવસને રાતની વચ્ચે ઊભો છું. એક ઝંઝાવાતની વચ્ચે ઊભો છું, દરઅસલ હું જાતની વચ્ચે ઊભો છું. હવે સતીશભાઈ કેટલીક રચના સંભળાવે,
1: બે ગીત રચનાઓ સંભળાવો છો.
0: ઇરશાદ.
1: વનવનની વાટમાં વિરહ રડીને ઉડે છે લીલા બુલબુલ, વનવનની વાટમાં વિરહ રડીને ઉડે છે લીલા બુલબુલ, ભીના પતંગીએ ફૂલોના કાનમાં આંસુને કહ્યું લેખુલ.
0: ક્યા વાત.
1: ઘાસ ઘાસ લહેરાતો પીળો પવન કંઈક પૂછે છે સુવાળા કાનને, ઘાસ ઘાસ લહેરાતો પીળો પવન કંઈક પૂછે છે સુવાળા કાનને, આંખોના ઓરડામાં છુપાયું મૌન હવે છેડે છે સુરીલા ગાનને. સમજણની સાંજે કાંકરો ઉપાડીને, સમજણની સાંજે કાંકરો ઉપાડીને સૌને કહ્યું લ્યો પુલ. વનવનની વાટમાં વિરહ રડીને ઉડે છે લીલા બુલબુલ, ભીના પતંગિયાએ ફૂલોના કાનમાં આંસુને કહ્યું લેખુલ. બીજો બંધ વાંચું છું. છાતીએ ઉગેલા ફૂલોના ઢગલા તેરવામાં પાથરે પમરાટને, છાતીએ ઉગેલા ફૂલોના ઢગલા તેરવામાં પાથરે પમરાટને, પાપણના દેશમાં નદીઓ ઉગી એ ભીંજવે છે પ્રીતમની વાટને. આવા ભીંજાવાને કહેવું એ શું, આવા ભીંજાવાને કહેવું એ શું, કેમ કરવા રે એના મૂલ. વનવનની વાટમાં વિરહ રડીને ઉડે છે લીલા બુલબુલ, ભીના પતંગીએ ફૂલોના કાનમાં આંસુને કહ્યું લેખુલ. બીજી એક ગીત રચના છે. ચાંદની નામે શ્વેત છોકરી ગઈ છે જોજન સાત, ને આભમાં ઉગી તારલિયાની એક રંગીલી રાત, દીવા જાકમ જોડ થયા ને અંગ અંગ ઉલ્લાસ, આખે આખી દુનિયા આવી લઈ લીલો અજવાસ, પાંદડે પાંદડે મેં ડુબાળી, પાંદડે પાંદડે મેં ડુબાડી જળ કુણેરી જાત, ને આભમાં ઉગી તારલિયાની એક રંગીલી રાત. શ્રી યોગેશભાઈ હવે એમની રચનાઓ સંભળાવે.
0: મેં એક આગિયાને

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.

0: श्रोता मित्रों, आकाशवाणी राजकोट द्वारा निर्मित कार्यक्रम युवाणी अमे लईने आव्ये छीए दर शुक्र शनि अने रविवारे सांजे 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવવાણી દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
1: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
2: પહેલા પહેલા યુગમાં
1: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો ભક્તિ સંગીત.
3: આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
4: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.

શ્રોતાઓ, આવો આપને ફરી યાદ અપાવી દઈએ અમારા આજના શેષ કાર્યક્રમોની. થોડી જ મિનિટો બાદ એટલે કે બરાબર 9:15 વાગે ફિલ્મી ગીતોનું મનોરંજન, 10 વાગે બાલસભામાં ઇનોવેટિવ શાળાના બાળકો દ્વારા પ્રસ્તુત કૃતિઓ અને જ્ઞાનબિંદુ નિર્માણ અટલ શર્મા, 10:30 વાગે લોકસંગીતનો કાર્યક્રમ જેમાં ગીતા ભટ્ટ રજૂ કરશે લોકગીતો અને સાગરદાન ગઢવી ભજનો.

બપોરે અમદાવાદથી રિલે કાર્યક્રમો અંતર્ગત 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર અટલ શર્મા નિર્મિત આ કાર્યક્રમ છે આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રદાન. નાણાકીય આયોજન અને ડિજિટલ સાવચેતી વિશે રેણુકાબેન મહેતાની મુલાકાત આજે આપ સાંભળશો. સાયંકાલીન સભામાં 6 વાગે સુગમ સંગીતના કાર્યક્રમમાં લઈને આવીશું જૂની રંગભૂમિના ગીતો પ્રીતિ ગજ્જર નિગમ ઉપાધ્યાયના કંઠે. સાડા 6 વાગે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7:22 ગામનો ચોરો આકાશવાણી રાજકોટ. મિયાવાકી જંગલ પદ્ધતિથી સુખનાથ વનના નિર્માણમાં યોગદાન આપનાર વિછીયા તાલુકાના મોટી લાખાવડ ગામના શ્રી ભરતભાઈ વાલાણી સાથે મુલાકાત નિર્માણ અટલ શર્મા. 8 વાગે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત. તો મિત્રો, આ હતી યાદી અમારા આજના શેષ વિશેષ કાર્યક્રમોની.

શ્રોતા મિત્રો, સમય થઈ ગયો છે સવારના 9:15 વાગ્યાનો અને આ સમય આપ માણો છો ફિલ્મી ગીતોનું મનોરંજન. કાર્યક્રમનો આરંભ કરીએ શ્રેયા ઘોષાલ અને શાનના યુગલ સ્વરમાં ગવાયેલા એક સુંદર ગીતથી. નિલેશ મિશ્રાના શબ્દો છે, એમ એમ કરીમનું સંગીત, ફિલ્મ જિસ્મનું આ ગીત.

શ્રેયા ઘોષાલ અને કેકેના સ્વરમાં જિસ્મ ટુ ફિલ્મનું ગીત સાંભળીએ. આર્કુ પ્રેવો મુખર્જીનું સંગીત અને શબ્દ રચનામાં સાથ છે મુનિષ મુખેચાનો.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: આશી નદીમ શ્રવણનું સંગીત નિર્દેશન, સમીરના શબ્દો, સ્વર્ગલ અલકા યાજ્ઞિકનું ફિલ્મ રાઝનું ગીત.

0: મા લક્ષ્મી અય્યરના સ્વરમાં હમણાં જ આપે સાંભળ્યું 1920 ઇવલ રિટર્ન્સ ફિલ્મનું ગીત. ગીતના શબ્દો લખ્યા હતા શકીલ આઝમીએ અને સંગીત આપ્યું હતું ચિરંતન ભટ્ટે.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.

0: ફસાણો.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમમાં હવે આપણે સાંભળીએ પાપ ફિલ્મનું ગીત. રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં છે. અમજદ ઇસ્લામ અમજદના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે શહીએ.

પાપ ફિલ્મના ગીતમાં આહતો રાહત ફતેહ અલી ખાનનો સ્વર. હવે સાંભળીએ સમીરની શબ્દરચના કસૂર ફિલ્મના ગીતમાં. સ્વર છે અલકા યાજ્ઞિક.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: દાદા, આ કયો પ્લાન છે?
2: ટેન્જરીન બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
1: દાદા થોબો, લિંક પર ક્લિક નહીં કરતા.
2: કેમ?
1: આ SMS સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
2: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારી નું ફળ.
1: RBI કહે છે, સ્માર્ટ બનો,
3: કૂલ રહો.
4: અને આ છે મનોરંજન કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ, મર્ડર ફિલ્મમાં આમિર જમાલ નો સ્વર.

સઈદ કાદરીની શબ્દરચના, અનુ મલિકનું સંગીત અને આમિર જમાલના સ્વરમાં આ હતું ફિલ્મ મર્ડરનું ગીત. ને આ સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ. ને હવે પ્રસ્તુત છે ભૂલકાઓ માટેનો કાર્યક્રમ બાલસભા.

0: એ આવ્યો આવ્યો,
1: રવિવાર
0: અને સાથે લાવ્યો
1: આપણો મસ્ત મજાનો કાર્યક્રમ.
0: જેમાં બાલ દોસ્તોની કૃતિઓનો વરસાદ.
1: હા, આ વરસાદના માહોલમાં આ જુદો જ વરસાદ હવે અમે લઈને આવી ગયા છીએ આપના દ્વારે.
0: અને એ પણ આપના માનીતા કાર્યક્રમમાં, જેનું નામ છે બાલસભા.
1: બાલસભા. તો બાલસભા કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોનું,
0: અને પ્યારા પ્યારા ફૂલકાઓનું અમે કરીએ છીએ સ્વાગત.
1: સ્વાગત. અરે વાહ ભાઈ વાહ ભાઉ દીદી, મને તો આ વરસાદી માહોલમાં ભજીયા બહુ ભાવે હવે.
0: હે, ભજીયા તો ભાઈ મને ભાવે હો, પણ ભજીયા ખાય ને પછી કજીયા ના કરવા.
1: ઓ, એ વાત પણ સાચી હો ભાઈ.
0: તો આ પ્રતિતિ બેન છે ને, એ કંઈક ગયા અઠવાડિયાના રથયાત્રાના માહોલમાં ને એના મૂડમાં જ છે. બોલો.
1: શું વાત છે, પણ ભાવ દીદી એનો ભાવ જ આખો અલગ છે હે ને ભાઈ.
0: તો ચાલો ચાલો આપણે પહેલા પ્રતિતિ બેનને મળી લઈએ.
2: કેમ છો બાળ મિત્રો? હું છું પ્રતિતિ. બાળ મિત્રો, તમને યાદ છે ને કે આપણે રથયાત્રા હતી જેમાં ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલભદ્ર વીરા અને તેમની બેની સુભદ્રા સાથે લોકોને દર્શન દેવા આવે છે, પણ જગન્નાથજી તો રથમાં બેસીને પાછા એના ઘેર વયા ગયા. મને તો હજી જગન્નાથજીની યાદ આવે છે. એટલે તમને બાળમિત્રો ખબર છે કે રથયાત્રા તો જગન્નાથપુરીમાં હોય છે, પણ જગન્નાથપુરીમાં જગન્નાથજીમાં એક ધડકતું હૃદય છે. શું તમને એની વાર્તા ખબર છે? તો આજે હું તમને એની વાર્તા કહેવાની છું. ભગવાન શ્રી કૃષ્ણના ધબકતા હૃદયની વાર્તા. ખૂબ જૂની વાત છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું પૃથ્વી પરનું કામ પૂરું કરીને વૈકુંઠ જવા નીકળ્યા, ત્યારે તેમનો આખો પાર્થિવ દેહ પંચતત્વમાં ભળી ગયો, પણ તેમનું પવિત્ર હૃદય અગ્નિમાં પણ ભસ્મ ન થયું. તે જીવતું જ રહ્યું અને ધબકતું જ રહ્યું. એવું કહેવાય છે કે આ હૃદય કે બ્રહ્મ પદાર્થ એક લાકડાના ટુકડાની અંદર સુરક્ષિત થઈને સમુદ્રના મોજાઓ સાથે તરતું તરતું ઓડિશા પુરી નામના એક દરિયા કિનારે પહોંચી ગયું. ત્યાંના રાજા ઇન્દ્રદ્યુમ્નને ભગવાનને સપનામાં આવીને કહ્યું કે લાકડામાંથી મૂર્તિ બનાવો. ભગવાન વિશ્વકર્માજી એક સુથાર બનીને આવ્યા અને શરત મૂકી કે તમે કક્ષ 21 દિવસ સુધી બંધ રાખશો અને ત્યારે જ હું મૂર્તિ બનાવીશ. 21 દિવસ સુધી તમે મારો કક્ષ ખોલશો નહીં. રાણીને ઉત્સાહમાં રહેવાનું જ નહીં અને તેને કક્ષનો દ્વાર ખોલી નાખ્યો, એ પણ 21 દિવસ પહેલા. અને જ્યારે જોયું તો ત્યાં તો કોઈ પણ સુથાર નહોતો અને મૂર્તિઓ અધૂરી હતી. એટલે ભગવાન શ્રી જગન્નાથજી બલભદ્રવીરા અને સુભદ્રજીના હાથ અને

0: પગ પંજાવગણના રહી ગયા અને પછી જે બ્રહ્મપદાત કે ભગવાન શ્રી કૃષ્ણનું ધડકતું હૃદય ઈ રાજા ઇન્દ્રધુમ્ન એ જગન્નાથજીના મૂર્તિમાં સ્થાપિત કરી દીધું.
1: વાહ ભાઈ, પ્રતિતિબેને તો આપણને ખરેખર ખૂબ સુંદર આપણી પૌરાણિક કથા આપણી સમક્ષ રજૂ કરી.
2: તો ભાઈ, પ્રતિતિબેનની આ વાર્તા પછી આપણે હવે જ્ઞાન બિંદુ તરફ જઈએ.
1: ચોક્કસ ભાવ દીદી.
2: બાલ દોસ્તો, તમે પેંગ્વિન પક્ષીનું નામ તો સાંભળ્યું જ હશે. એવી બધાને ખબર છે કે પેંગ્વિન પક્ષી આકાશમાં ઉડી શકતા નથી. પણ એ કેમ ઉડી શકતા નથી? આપણને તો એમ હોય કે પક્ષી એટલે એ ઉડવું જ જોઈએ. પક્ષી એટલે મુક્તપણે વિહરતા અને પાંખો ફફડાવતા જીવો. પરંતુ કુદરત

0: હશે. એવી બધાને ખબર છે કે પેંગ્વિન પક્ષી આકાશમાં ઉડી શકતા નથી, પણ એ કેમ ઉડી શકતા નથી? આપણને તો એમ હોય કે પક્ષી એટલે એ ઉડવું જ જોઈએ, પક્ષી એટલે મુક્તપણે વિહરતા અને પાંખો ફફડાવતા જીવો. પરંતુ કુદરતની સૃષ્ટિ એ ખૂબ રહસ્યોથી ભરેલી છે. આ વિશાળ બ્રહ્માંડમાં કેટલાય એવા પક્ષીઓ પણ છે જે પક્ષીઓ હોવા છતાં આકાશમાં ઉડી શકતા નથી, અને આવું જ એક પક્ષી છે પેંગ્વિન. દક્ષિણ ગોળાર્ધના ઠંડા પ્રદેશોમાં પેંગ્વિન આકાશમાં ઉડવાને બદલે જમીન પર ચાલે છે, અને બરફ પર સરકે પણ ખરા. હો, પક્ષી હોવા છતાં એ કેમ ઉડી શકતા નથી? આકાશમાં ઉડતા પક્ષીઓના હાડકા અંદરથી પોલા, વજનમાં અત્યંત હલકા, જે તેને હવામાં સરળતાથી તરવામાં મદદ કરે છે. આનાથી ઊંધું પેંગ્વિનના હાડકા પોલા હોતા નથી, એકદમ નક્કર હોય છે, અને એટલે શરીરનું વધારે વજન તેના માટે હવામાં ઉડવાનું અશક્ય બનાવી દે છે,
1: અને તેથી તેઓ આકાશમાં ઉડી શકતા નથી, હે ને બાઉ દીદી? જોકે મજાની વાત તો એ છે કે આ ભારે શરીર તેમને પાણીની અંદર ઊંડે સુધી ડાઇવ મારવામાં ખૂબ મદદ કરે છે. હો ભાઈ, હા, પાંખોનું ફિલ્પર્સ માં રૂપાંતર એટલે શું એ ખબર છે બાઉ દીદી? ઉડતા પક્ષીઓની પાંખો લવચીક અને પીછાથી ઢંકાયેલી હોય છે, જે હવાનો પ્રતિકાર કરીને તેમને ઊંચે લઈ જાય છે.
0: બરાબર.
1: ઉત્ક્રાંતિની પ્રક્રિયા દરમિયાન પેંગ્વિનની પાંખો હવામાં ઉડવાને બદલે પાણીમાં તરવા માટે અનુકૂળ થઈ ગઈ.
0: અરે વાહ.
1: અને તેમની પાંખો ટૂંકી, ચપટી અને મજબૂત બની ગઈ, જેને ફ્લિપર્સ કહેવામાં આવે છે. આ ફ્લિપર્સ હવામાં કામ નથી કરતા, પરંતુ પાણીની અંદર હોડીના હલેસા જેવું અદ્ભુત કામ કરે છે. તેથી જ પેંગ્વિન પાણીમાં સારી રીતે તરી શકે છે.
0: વાહ ભાઈ વાહ, આ સરસ મજાની પેંગ્વિન પક્ષીની માહિતી પછી રાહ જોઈ રહ્યા છે માન્યાબેન.
1: હા, અને માન્યાબેન આપણા માટે એક સુંદર મજાની કવિતા લઈને આવ્યા છે.
2: નમસ્કાર, મેરા નામ માન્યા રાડિયા હૈ ઓર આજ મેં આપકે સમક્ષ એક કવિતા રજૂ કરને જા રહી હું. મેરી કવિતા કા નામ હૈ ઇતને ઊંચે ઉઠો, ઓર ઇસ કવિતા કે કવિ હૈ દ્વારિકા પ્રસાદ મહેશ્વરી. ઇતને ઊંચે ઉઠો કે જીતના ઉઠા ગગન હૈ, દેખો ઇસ સારી દુનિયા કો એક દ્રષ્ટિ સે, સિંચિત કરો ધરા સમતા કે ભાવ વૃષ્ટિ સે. જાતિ ભેદ કી ધર્મ દેશ કી કાલે ગોરે રંગ દ્વેષ કી જ્વાલાઓ સે જલતે જગ મે ઇતના શીતલ બહો કે જીતના મલય પવન હૈ. નય હાથ સે વર્તમાન કા રૂપ સવારો, નય તુલિકા સે ચિત્રો કે રંગ ભારો, નય રાગ કો નૂતન સ્વર દો ભાષા કો નૂતન અક્ષર દો. યુગ કી નઈ મૂર્તિ રચના મે ઇતને ઊંચે ઉઠો કે જીતના ઉઠા ગગન હૈ, દેખો ઇસ સારી દુનિયા કો એક દ્રષ્ટિ સે, સિંચિત કરો ધરા સમતા કે ભાવ વૃષ્ટિ સે. જાતિ ભેદ કી ધર્મ દેશ કી કાલે ગોરે રંગ દ્વેષ કી જ્વાલાઓ સે જલતે જગ મે ઇતના શીતલ બહો કે જીતના મલય પવન હૈ. નય હાથ સે વર્તમાન કા રૂપ સવારો, નય તુલિકા સે ચિત્રો કે રંગ ભારો, નય રાગ કો નૂતન સ્વર દો ભાષા કો નૂતન અક્ષર દો. યુગ કી નઈ મૂર્તિ રચના મે ઇતને મૌલિક બનો કે જીતના સ્વયં સૃજન હૈ. લો અતીત સે ઉતના હી જીતના પોષક હૈ, જીન ક્ષીણ કા મોહ મૃત્યુ કાહે દ્યોતક હૈ. તોડો બંધન રુકે ન ચિંતન ધારા કે શાશ્વત પ્રવાહ સે, ઇતને ગતિમય બનો કી જીતના પરિવર્તન હૈ. ચાહ રહે હમ ઇસ ધરતી કો સ્વર્ગ બનાના, અગર કહીં હો સ્વર્ગ ઉસે ધરતી પર લાના. સૂરજ ચાંદ ચાંદની તારે સબ હૈ પ્રતિપલ સાથ હમારે, દો કુરૂપ કો રૂપ સલોના ઇતને સુંદર બનો કી જીતના આકર્ષણ હૈ. આભાર.
0: તો ભાઈ બાલ દોસ્તો, હવે આપના માટે આ બધું તો આજ બાળ દોસ્તો તૈયાર છે જ?

0: આવ્યા છે ઇનોવેટિવ સ્કૂલ રાજકોટ થી.
1: મિત્રો, દેશના તિરંગા જેવો શુદ્ધ ભાવનાનો શબ્દ વહેતો આવે તે છે દેશપ્રેમી કવિતા. હવે પર આવી રહ્યા છે હિતાર્થ ચાવડા પોતાની ગર્વ અને આત્મવિશ્વાસ સાથે રજૂ કરવા ગુજરાતી કવિતા મારો ભારત દેશ મહાન.
2: મારો ભારત દેશ મહાન, સ્નેહ શાંતિ પ્રેમની ધરતી, વીરોએ આપી બલિદાન, રક્ષી દરેક ઇંચની મરજી, હિમાલય જેવો ઉભો અડીખમ, સાહસનો છે પ્રતીક, ગંગા યમુના વહે નિરંતર, શુદ્ધ કરે દરેક શ્વાસિક, રંગબેરંગી ફૂલ જેવી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ અહીં, બોલીય વેશભૂષા વિવિધ પણ એકતામાં શક્તિ સદી, વર્ષોથી રાખી માનની લાજ, વીર જવાનો સરહદે રાત દિવસ, હિમમાં બરફ જેમ ગલતા દેશ માટે કરે જીવન અર્પણ ખાસ, તિરંગો ફરકે ગર્વ સાથે આકાશ તરફ નજર ઉઠે, હર દિલમાં દેશ પ્રેમ જાગે, વફાદારીની શપથ બંધાય, ભારત મારો રાષ્ટ્ર પવિત્ર, પ્રાર્થનામાં નામ ઉંચારું, માન સન્માનની વાત આવે દેશ માટે જીવપણ અર્પણ કરું, વિજ્ઞાન કલા અને રમતગમત દર ક્ષેત્રમાં ચમકતો ભારત, યુવાનોની મહેનત સાથે આકાશને પણ કરશે ભારત, ચાલો મિત્રો વચન લઈએ, દેશનો કરીએ માન સદા, શિક્ષણ શિસ્ત અને માનવતા દર હૃદયમાં ખીલશે નિરંતર પ્રદા, સ્વતંત્રતાનો દીવો ચડે આગામી પેઢીને માર્ગ બતાવે, જય હિન્દના સ્વર ઊંચા થાય ગૌરવથી દિલ ધબ કરાવે, આભાર.
1: હિતાર્થ, તમારા શબ્દોએ તો દેશભક્તિનો સ્પર્શ હૃદય સુધી પહોંચાડ્યો, ખૂબ સરસ. મિત્રો, દેશપ્રેમ શબ્દોમાં બતાવતો નથી, તેને જીવવાનો છે. અને આ જ વિચારોને આગળ વધારવા હવે આવી રહ્યા છે સાનવી ઉછળિયા, પોતાના વિચાર વ્યક્તને રજૂ કરશે સ્વદેશી અને આત્મનિર્ભર ભારત.
3: સ્વદેશી એટલે કે દેશમાં બનાવેલી વસ્તુઓને પ્રાથમિકતા આપવી, પોતાના લોકોની મહેનતનો સન્માન કરવો અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી. મહાત્મા ગાંધીજીએ સ્વદેશી આંદોલનો દ્વારા ભારતીયોને પ્રેરણા આપી હતી કે જ્યાં સ્વદેશી છે ત્યાં સ્વરાજ છે. સ્વદેશીઓનો અર્થ માત્ર કપડાં કે વસ્તુઓ ખરીદવાનો નથી, પણ દેશ પ્રત્યેનો પ્રેમ અને જવાબદારીનું પ્રતીક છે. ગાંધીજી કહેતા હતા કે જો આપણે સ્વદેશી વસ્તુઓ વાપરીશું તો આપણા ગામ સમૃદ્ધ બને, લોકો આત્મનિર્ભર બને અને દેશ મજબૂત બને. આજના સમયમાં આપણો દેશ આત્મનિર્ભર ભારત એટલે કે સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયાનું મહાન લક્ષ્ય સ્વીકાર્યું છે. આત્મનિર્ભર ભારતના 5 સ્તંભ છે. પહેલું, અર્થવ્યવસ્થા, મજબૂત દેશ મજબૂત બજાર. બીજું, મૂળભૂત ઢાંચો, આધુનિક વિકાસ. ત્રીજું, ટેકનોલોજી અને સંશોધન. ચોથું, માનવ સંપદા, યુવાનોની શક્તિ. પાંચમું, માંગ અને પુરવઠો, સ્થાનિક ઉત્પાદન. આંદોલનો માત્ર સરકારોનું નથી, આપણા દરેક નાગરિકોનો ફરજ છે કે આપણે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપીએ, સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવીએ અને દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં સહયોગ કરીએ.
1: તમારા વિચારોમાં જાગૃતિ અને જવાબદારી બંને દેખાય, ખૂબ સરસ રજૂઆત. મિત્રો, દેશપ્રેમ અને જવાબદારી એ માત્ર શબ્દ નથી, એ છે આપણું કર્મ અને આપણી ભાવના. હવે આવી રહ્યો છે કર્તવ્ય દેત્રોજા, જે આપણી માટે રજૂ કરશે ગુજરાતી કવિતા ભારતનું ભવિષ્ય.
4: જુઓ અમારી આંખોમાં સપના છે આકાશના, અમે છીએ કિરણો આવતીકાલના પ્રકાશના, દફતરનો ભાર છે ખભે પણ મનમાં છે ઉમંગ, જ્ઞાનના આકાશમાં ઉડવા ફેલાવ્યા છે અમે પંખ, નથી જોઈતા રમકડા હવે નથી જોઈતી વાર્તા, હવે તો વિજ્ઞાન અને ટેકનોલોજીની કરવી છે વાર્તા, કોઈ બનશે ડોક્ટર અહીં તો કોઈ બનશે કિસાન, કોઈ જઈને સરહદ પર રાખશે દેશનું માન. સ્વામી વિવેકાનંદના શબ્દો અમને સૌને યાદ છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ય સુધી એ જ અમારો નાદ છે, જાતિ ધર્મના ભેદ ભૂલીને એક બનીને રહેશું, ભારત માતાના ચરણોમાં શીશ અમે ધરીશું, કલા હોય કે રમત ગમત અમે પાછા ના પડીએ, વિશ્વના ફલક પર ભારતનું નામ રોશન કરીએ, અમે નથી માત્ર વિદ્યાર્થી અમે છીએ એક જ્વાળા, અંધકારને દૂર કરનારા અમે છીએ અજવાળા, હા અમે જ ઘડીશું નવું ભારત, અમે જ ઘડીશું શ્રેષ્ઠ ભારત.
1: કર્તવ્ય, તમારા શબ્દોએ તો આપણા ભારત માટેની જવાબદારી જીવંત કરીએ, ખૂબ સરસ. સાચે જ આપણે આજે ઘણા હૃદય સ્પર્શ અવાજો અને વિચારો સાંભળ્યા, અને હવે આ ભાવનાઓને સંગીતમાં નવા સુરોમાં લઈ જાય છે. આવી રહ્યા છે પ્રિન્સી સોલંકી.
5: ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન એક એવું નામ જે સાંભળતા જ આપણા હૃદયમાં શહેનાઈની મધુર ધૂન ગુંજી ઉઠે. બિસ્મિલ્લા ખાનનો જન્મ 21 માર્ચ 1916 ના

0: બિહારના ડુમરાવા ગામે થયો હતો. તેમનું કુટુંબ પેઢીઓથી શહેનાઈ વાદન સાથે જોડાયેલ હતું. નાના ભીષ્મલ્લા રોજ સવારે મંદિરમાં બેસીને અભ્યાસ કરતા. પ્રભુના મંદિરમાં વાગતી શહેનાઈના સ્વરે તેમને જીવનનો સાચો ધ્યેય અપાવ્યો. એક સમય એવો હતો કે શહેનાઈ માત્ર લગ્ન, ઉત્સવ અને મંદિરમાં જ વાગતી, પણ ઉસ્તાદ ભીષ્મલ્લા ખાન સાહેબે તેને શાસ્ત્રીય સંગીતના મંચ પર ગૌરવપૂર્વક સ્થાન અપાવ્યું. તેમણે આખા વિશ્વને બતાવ્યું કે શહેનાઈ માત્ર સાધુ વાદ્ય નહીં, પણ તે ભારતીય સંસ્કૃતિ અને ભાવનો અનુસ્વર છે. 14 ઓગસ્ટ 1947 જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યા પછી ઉસ્તાદ ભીષ્મલ્લા ખાને શહેનાઈ વાદન કરીને સમગ્ર દેશને ગર્વાનુભવ કરાવ્યો હતો. આ ક્ષણ ઇતિહાસના પાનાઓમાં સદા માટે અંકિત થઈ ગઈ. તેમના સંગીત ક્ષેત્ર અવિસ્મરણીય યોગદાન બદલ પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને કલા જગતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવેલા. મારી શહેનાઈના સર ગંગાના તટે જ જન્મે છે. 21 ઓગસ્ટ 2006 રોજ આ મહાન સંગીતકાર આપણાથી વિદાય લઈ ગયા, પરંતુ તેમની શહેનાઈના સુર આજે આપણા હૃદયમાં ગુંજે છે.
1: વાહ, શહેનાઈના સુરોએ દિલને શાંતિ અને આનંદ બંને આપી દીધા, અને એ જ પ્રેરણા લઈને હવે આપણી આગળ વધી એક વ્યક્તિ તરફ, જે સમાજ, વ્યવસાય અને દેશ માટે જીવન પ્રેરક ઉદાહરણ છે, ભારતનું અનમોલ રતન, રતન ટાટા. ચાલો સ્વાગત કરીએ ગુજરાતી સ્પીચ સાથે બલાર નેત્રાનું, જે આપણને રતન ટાટાના જીવન, વિચાર અને સિદ્ધાંત વિશે પ્રેરણા આપશે.
2: આજે મારે વાત કરવી છે એક એવા વ્યક્તિત્વની જેમના નામમાં ભલે ટાટા હતું, પણ તેઓ આપના સૌના હૃદયમાંથી ક્યારેય બાય બાય થઈ શકશે નહીં. હા, હું વાત કરી રહી છું ભારતના સાચા રત્ન સ્વર્ગસ્થ શ્રી રતન ટાટા સાહેબની. મિત્રો, દુનિયામાં ધનવાન લોકો તો ઘણા છે, પણ રતન ટાટા સાહેબની વાત કંઈક અલગ હતી. તેઓ માત્ર સંપત્તિના માલિક ન હતા, પણ લાખો લોકોના વિશ્વાસના માલિક હતા. મીઠાથી લઈને સોફ્ટવેર સુધી તેમણે ટાટા કંપનીને આખી દુનિયામાં પહોંચાડી, છતાં તેમનામાં જરા પણ અભિમાન નહોતું. મને તેમની એક વાત ખૂબ ગમે છે. તેમણે એક સામાન્ય માણસનું સપનું જોયું હતું કે દરેક ભારતીય પરિવાર પાસે પોતાની કાર હોય, અને એ સપનું પૂરું કરવા તેમણે નેનો કાર બનાવી. આ બતાવે છે કે તેઓ નફા કરતા વધારે લોકોની ખુશી વિશે વિચારતા હતા. તેઓ મુંબઈના રસ્તા પર રખડતા શ્વાનને પણ એટલો જ પ્રેમ કરતા હતા જેટલો પોતાના પરિવારને. તાજ હોટેલની બહાર બેસતા કૂતરાઓ માટે તેમણે કાયમ માટે ઘર બનાવી દીધું હતું. આ તેમની સાચી ઓળખ હતી, એક દયાળુ અને સંવેદનશીલ માણસ. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પણ તેમનું જીવન આપણા વિદ્યાર્થીઓ માટે એક ખુલ્લું પુસ્તક છે. તેમણે શીખવ્યું છે કે જીવનમાં ગમે તેટલા મોટા બનો, પણ પગ હંમેશા જમીન પર રહેવા જોઈએ. ચાલો આપણે સૌ આજના દિવસે સંકલ્પ કરીએ કે આપણે મોટા થઈને રતન ટાટા સાહેબ જેવા મહેનતુ, પ્રમાણિક અને દેશભક્ત બનીશું. એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. જય હિન્દ, જય ભારત.
1: આ પ્રેરણાદાયી ભાષણે તો આપણના વિચારોને નવી દિશા આપી. ખૂબ સરસ. મિત્રો, દોસ્તી અને સંભાળનાર મિત્રો, કબીરદાસના દોહા જેટલા સરળ તેટલા જીવનને પ્રેરક. આજના કાર્યક્રમમાં તેને જીવંત કરવા આવી રહી છે શ્રેયા સાલરકા, જે પોતાને ભાવ, અવાજ અને વ્યક્તિત્વથી કબીરદાસના દોહાના હૃદય સુધી પહોંચાડશે.
3: કબીરદાસ જી કે દોહે, જીવન કી રાહ દિખાતે શબ્દ હૈ. ભારતીય સંત કવિ કબીરદાસ જી ને અપને સહજ શબ્દો મે જીવન કા ગહન સત્ય વ્યક્ત કિયા. ઉનકે દોહે કેવલ પઢને કે લિયે નહીં, બલ્કિ જીવન મે અપનાને કે લિયે હૈ. વે હમે નમ્રતા, સમય કા મહત્વ ઓર સચ્ચે જ્ઞાન કી પહેચાન કરાના સિખાતે. પહેલા દોહા, બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંછી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. इसका अर्थ है केवल बड़ा या प्रसिद्ध होना ही महत्वपूर्ण नहीं है. यदि आप किसी के काम न आए और किसी को सहारा न दे तो आपका बड़ा होना ही व्यर्थ है. असली महानता लोगों के लिए उपयोगी बनने में है. दूसरा दोहा, काल करे सो आज कर, आज करे सो अब, पल में परलय होगी बहुरी करेगा कब. इसका अर्थ है जो काम कल पर टाल रहे हो उसे आज पूरा करो, और जो आज करने का सोच रहे हो उसे अभी कर डालो. समय बहुत तेजी से बदलता है, इसलिए टाल मटोल जीवन में हानि का कारण बनती है. तीसरा दोहा, साच बराबर तप नहीं, झूठ बराबर पाप, जाके हृदय साच है ताके हृदय आप. इसका अर्थ है सत्य से बड़ा कोई तप या पूजा नहीं है, और झूठ सबसे बड़ा पाप है।

0: जिस व्यक्ति के मन में सच्चाई बसती है, वहां ईश्वर भी स्वयं निवास करते हैं। सत्य ही मनुष्य का वास्तविक आभूषण है। निष्कर्ष। कबीरदास के दोहे हमें सहज भाषा में गहरी सीख देते हैं। सत्य बोलो, समय का सम्मान करो और लोगों के लिए उपयोगी बनो। यदि हम इन संदेशों को जीवन में उतार ले तो हमारा जीवन अधिक सरल, शांत और सफल बन सकता है।
1: वाह श्रेया, तमारा अवाज अने अभिव्यक્તિમાં કબીરદાસના દોહાના જીવંત થઈ ગયા, ખૂબ સરસ। મિત્રો, દેશનું ગૌરવ એ માત્ર ઉપલબ્ધિઓમાં જ નહીં, પરંતુ તેમાં સંસ્કૃતિમાં જોવા મળે છે। આ ગૌરવ જીવંત કરવા આપણી સાથે છે માહી ચંદે, જે પ્રસ્તુત કરે છે હિન્દી ભાષણ ભારત ગૌરવશાળી સંસ્કૃતિ।
2: આજ મેં અત્યંત ગર્વ કે સાથ ભારત કી ગૌરવશાળી સંસ્કૃતિ વિષય પર બોલના ચાહતી હું। મિત્રો, ભારત કેવલ એક દેશ નહીં બલ્કિ એક મહાન સંસ્કૃતિ, એક ભાવના, એક જીવન દર્શન હૈ। યહાં કી સંસ્કૃતિ આધ્યાત્મિકતા, પ્રેમ, ભાઈચારા, ત્યાગ ઓર માનવતા કી પ્રેરણા દેતી હૈ। સંપૂર્ણ વિશ્વ કો વસુદેવ કુટુંબકમ કા સંદેશ દેને વાલા ભારત હી હૈ, જિસકા અર્થ હૈ સારા વિશ્વ હમારા પરિવાર હૈ। હમારી સંસ્કૃતિ કી જડે ઇતની ગહેરી હૈ કી કઈ આક્રમણ, કઈ ચુનૌતિયા ઓર સમય કી આંધિયા આઈ, લેકિન ભારત કી પહેચાન આજ ભી અટૂટ, અડિગ ઓર અમર હૈ। ભારત વહ ભૂમિ હૈ જહાં રામાયણ ઓર મહાભારત ને ધર્મ ઓર કર્તવ્ય કા માર્ગ દિખાયા, ગીતા ને જીવન કા સત્ય સિખાયા, બુદ્ધ ઓર મહાવીર ને અહિંસા ઓર કરુણા કા સંદેશા દિયા, નાલંદા ઓર તક્ષશિલા ને જ્ઞાન કા દીપ જલાયા, આર્યભટ્ટ, ચાણક્ય, ચરક, સુશ્રુત ને વિજ્ઞાન ઓર ચિકિત્સા કી દિશા બદલી। યહી સંસ્કૃતિ હૈ જહાં ગીતા કા જ્ઞાન, યોગ કી શક્તિ, આયુર્વેદ કી સમૃદ્ધિ, ભક્તિ કી ભાવનાએ, લોકગીતો કી મધુરતા, વિવિધતા મેં એકતા, આધ્યાત્મિક ઉત્તાન, સબ કુછ એક સાથ મિલતા હૈ। મિત્રો, આજ આધુનિકતા કી દોડ મેં કુછ લોગ અપની જડે ભૂલ રહે હૈ, લેકિન યાદ રખીએ, જિસ પેડ કી જડે મજબૂત હોતી હૈ, વહી તૂફાનો મેં ભી ખડા રહેતા હૈ। ઇસલિએ હમારી જિમ્મેદારી હૈ કી અપની ભાષા, મૂલ્ય ઓર પરંપરાઓ કો સંરક્ષિત કરે, ભારતીય સંસ્કારો કા પાલન કરે, એકતા, સદભાવ ઓર માનવતા કો બઢાવા દે ઓર ગર્વ સે કહે, હમ ભારતીય હૈ ઓર ભારત કી સંસ્કૃતિ હમારી પહેચાન હૈ।
1: વાહ માહી, તમારા શબ્દોથી અમારા હૃદયના ભારતમાં ગૌરવશાળી સંસ્કૃતિ જીવંત થઈ ગઈ। મિત્રો, રોજિંદા જીવનની સરળતા, વ્યવસ્થા અને જીવનશૈલીમાં છુપાયેલો પાઠ સમજવું એ આપણા જીવન માટે બહુ મહત્વ છે। આને જીવંત કરવા આજે આવી રહી છે જેનિફર ચાવલા, પોતાની વ્યક્તિત્વ અને ભાષા દ્વારા રજૂ કરવા ગુજરાતી સ્પીચ।
3: અહીં છે મારો આજનો વિચાર, એ દરેક માટે જે શહેરોમાં બસ દોડી રહ્યા છે। શહેરની આ દોડમાં દોડીને કરવું છે શું? જો આ જીવું છે દોસ્તો, તો પછી મરવું છે શું? પહેલા વરસાદમાં ટ્રેન મોડી પડવાની ચિંતા છે, ભૂલી ગયા કે પલટતા ટહેલવું છે શું? સિરિયલના પાત્રોના તો તમામ સમાચાર ખબર છે, પણ માના હાલચાલ પૂછવાની ફુરસત ક્યાં છે? હવે રેતી પર ઉઘાડા પગે ચાલતા કેમ નથી? 108 છે ચેનલો, પણ દિલ બહેલતા કેમ નથી? ઇન્ટરનેટ પર તો દુનિયા સાથે ટચમાં છીએ, પણ પાડોશમાં કોણ રહે છે એ પણ જાણતા નથી। મોબાઈલ લેન્ડલાઈનની ભરમાર છે, પણ જીગરી દોસ્ત સુધી પહોંચે એવો તાર ક્યાં છે? જો આ જીવવું છે તો પછી મરવું છે શું? ખુદને પણ મળવાની ફુરસત નથી, આ તે કેવું શહેર છે? સંબંધો હવે માત્ર સ્ટેટસમાં છે, આ તે કેવો ક્રેશ છે? લોહી નીકળતા તો પણ રમતા એ જીગરી દોસ્ત, હવે તો ફક્ત વોટ્સઅપ ગ્રુપમાં જીવતા લાગે છે। બાના હાથના રોટલા અને છાશ એ અમૃત જેવો સ્વાદ હવે ઓનલાઈન મંગાવેલા પીઝા બર્ગર સામે હારી ગયો છે। ક્યારે આથમતા સુરતને જોયો હતો યાદ છે? ક્યારે જાણ્યું હતું કે સાંજનું વીતવું છે શું? જો આજ જીવવું છે તો પછી મરવું છે શું? તો ચાલો આજે જ આપણો ફોન સાઈડમાં મૂકીને જીવવાનું શરૂ કરીએ।
1: જેનિફર, તમારા શબ્દો રોજિંદા જીવનના મહત્વપૂર્ણ પાઠ ખૂબ સરળ અને સ્પષ્ટ રીતે સમજાવી દીધા, સુંદર રજૂઆત। અને એમ વિચારથી આપણે આગળ વધીએ એક પ્રેરણાદાયક વાર્તા તરફ। વિષય છે એક મીણબત્તી પાઠ, જે આપણના જીવનમાં હિંમત, દ્રઢતા અને સંઘર્ષોનો પાઠ શીખવશે। ચાલો સ્વાગત કરીએ આગળની રજૂઆતનું, શ્વેતા વિથલાણી।
4: રાત્રિનો સમય હતો, ગામમાં વીજળી જતી રહી, અંધારું છવાઈ ગયું। તન્વી નામની છોકરી ડરીને બોલી, મમ્મી અંધારામાં બધું ડરાણું લાગે છે। મમ્મીએ એક નાની મીણબત્તી જલાવી

0: આવી, થોડું પ્રકાશ થયું અને તન્વી આશ્ચર્યચકિત થઈ ગઈ. તન્વીએ પૂછ્યું, મમ્મી આટલો નાનો પ્રકાશ પણ અંધારાને ભગાડી શકે? મમ્મી હસીને બોલ્યા, હા જીવનમાં પણ આવું જ છે, મુશ્કેલીનું અંધારું કેટલું મોટું હોય હિંમતનો નાનો પ્રકાશ પણ તેને હરાવી શકે છે. ત્યાં જ દાદા બોલ્યા, દુનિયા પ્રકાશની રાહ નથી જોતી, પ્રકાશ બનાવવા લોકોની રાહ જોવે છે. આભાર.
1: વાહ શ્વેતા, ખૂબ સરસ. મિત્રો, સ્ત્રીની શક્તિ, સમર્પણ અને શક્તિની વાત માત્ર શબ્દોમાં નહીં પણ કવિતામાં જીવંત થાય છે. હવે આવી રહી છે દીક્ષિતાબા પોતાની હૃદયસ્પર્શ હિન્દી કવિતા નારી રજૂ કર.
2: નારી તુમ શક્તિ હો, ત્રિદેવ કે તુમ ભક્તિ હો, સૂર્ય મેં જો તેજ હૈ ઉસ તેજ કે તુમ જ્યોતિ હો, ચંદ્રમા મેં જો શીતલતા હૈ ઉસ શીતલતા કી સર્દી હો, નવજીવન કા આધાર હો, દો પરિવાર કી ગઠજોડ હો, અનંત મમતા કી ભંડાર હો, દયા કે તુમ સાગર હો, દુષ્ટ કો ભી ગલે લગા લે એસી દયાલુ પ્રકૃતિ હો. નારી તુમ શક્તિ હો, તુમ હી શિવ કી શક્તિ હો, વિષ્ણુ કે તુમ લક્ષ્મી હો, અન્ન કે જો ભંડાર ભરે વો અન્નપૂર્ણા હો, જ્ઞાન કા જો વરદાન દે વો માતા તુમ સરસ્વતી હો, પુરુષો કો જો પૂર્ણ કરે વો પૂર્ણ શક્તિ હો. નારી તુમ શક્તિ હો, અંધે કે તુમ દૃષ્ટિ હો, બુઢે કે તું લાઠી હો, ક્ષમા કરના માતાઓ હમે અગર હમસે કોઈ ત્રુટિ હો. નારી તુમ શક્તિ હો.
1: વાહ દીક્ષિતાબા, તમારા શબ્દોએ સ્ત્રી શક્તિને હૃદય સુધી પહોંચાડ્યા અને એમ જ લાગણી અને પ્રેમથી ભરપૂર દૃષ્ટિકોણ આગળ વધારતા હવે આગળ આવે છે કામ્યા રમાવત, જે પ્રસ્તુત કરશે ગુજરાતી કવિતા પાપા, એક પિતાનો પ્રેમ અને ભક્તિથી ભરેલું સંદેશ.
3: પપ્પા, તમે બહુ બોલ્યા નહીં પણ તમારા મૌનમાં મારી સુરક્ષા હતી, તમારા હાથમાં કઠોરતા હતી પણ દિલમાં અસીમ પ્રેમ. તમે થાક્યા હશો રોજ પણ ઘરે હંમેશા સ્મિત સાથે આવ્યા. મારા સપનાઓ માટે તમે તમારા સપનાઓ ચૂપચાપ પાછળ મૂકી દીધા અને મને ઉડાન આપવા પાખો બન્યા. પપ્પા, તમારો પ્રેમ અવાજમાં નહીં જવાબદારીઓમાં દેખાય છે અને તમારી શીખ આજે પણ મારી સાથે ચાલે છે. જો દુનિયા મને મજબૂત કહે તો એ શીખ તમારા જ ત્યાગનું નામ છે. ધન્યવાદ.
1: વાહ કામ્યા, તમારા શબ્દોએ માતા પિતાની મમતા અને પ્રેમને હૃદય સુધી પહોંચાડ્યા. સુંદર પ્રસ્તુતિ અને એમ જ લાગણીઓથી હવે આગળ વધીએ એક એવી કવિતા તરફ જે માત્ર માતાનો પ્રેમ જીવનને માર્ગદર્શન અને શિક્ષણ પણ કરે છે. ત્યાંના ભાલોડિયા ગુજરાતી કવિતા માતા.
4: માતા તું માફક ચંદ્રકલા, નાજુક મમતા ભરેલ, આંખોમાં છે પ્રેમ અખૂટ, દિલમાં ભાવોની સરવાણી કરે, મારી ભૂલોને હસતા માફ કરે, દુઃખોને સમજતી તું પ્રથમ, અંધકારમાં દીવો બની, માર્ગ બતાવે સાચો અને ગર્મ, ભૂખ લાગે ત્યારે રોટલો પકાવે, થાક લાગે ત્યારે હાથ ફેરવે, પવન જેવી શીતળ છાયા, કઠર પળોમાં હિંમત ભેરવે. માતા તારો પ્રેમ મહાસાગર, જીમાં નથી કદી કોઈ કિનારો, હું લાડને ઝુલાવ્યો જ્યારે તારું હૃદય મળ્યો આધાર. માતા તારી સેવા કરવી મારો સૌથી મોટો ધર્મ, તારા ચરણમાં સ્વર્ગ દેખાય આ જીવનનું શ્રેષ્ઠ ક્રમ. હે માતા તને નમન કરું, દશવાસમાં તારું નામ, પ્રાર્થના છે ભગવાનને જળવાઈ રહે તારો પ્રેમ સદા કાયમ. ધન્યવાદ.
1: વાહ ધ્યાના, તમારી કવિતાઓએ માતાનો પ્રેમ, માર્ગદર્શન અને દ્રઢતા હૃદય સુધી પહોંચાડી, ખૂબ સુંદર.
5: વાહ ભાઈ વાહ ભાઉ દીદી, આજે તો ખરેખર ભૂલકાઓની કૃતિઓનો વરસાદ ખૂબ સરસ રહ્યો.
6: અને હવે આપણે આ વરસાદમાં જલ્દી જલ્દી પિંજાવા પહોંચી જઈએ
5: અને ભજીયા ખાઈ લેશું એકાદ બે.
6: ચોક્કસ ચોક્કસ ભાઈ, આજનો આ કાર્યક્રમ પૂરો કરીએ આ સાથે અને આવતા અઠવાડિયે મળવાનો વાયદો કરીએ.
5: અને એ પણ કહી દઈએ કે આ કાર્યક્રમનું નિર્માણ કર્યું હતું
6: અટલ શર્માએ.
5: તો ચાલો ભૂલકાઓ ભાવ દીદી, આપણે બધા જ ભૂલકાઓને કહી દઈએ આવજો.

બાળિકાઓ માટેનો કાર્યક્રમ બાલસભા. રવિવારની સવારના 10:30નો સમય થયો છે. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. સૌ પ્રથમ સાંભળીએ ગીતા ભટ્ટના કંઠે લોકગીતો.

0: ગીતા ભટ્ટના કંઠે આપે માણ્યા લોકગીતો.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ છે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19

0: જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ સાગરદાન ગઢવીના સ્વરમાં ભજનો. પ્રથમ પદરચના છે મીરાબાઈની.

સાગરદાન ગઢવીના કંઠે આ ભજનની સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં

0: અમાવ્યું. હવે જોડાઈએ અમદાવાદ.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની 3 દેશોની રાજ્ય મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ટેલિનમાં ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમને સંબોધન કરતા વેપાર, રોકાણ અને તકનીકી ક્ષેત્રે સઘન સહયોગ માટે આહવાન કર્યું. ડીઆરઆઈએ કિંમતી ધાતુઓની દાણચોરી પર કડક કાર્યવાહી તેજ કરી. દેશવ્યાપી કામગીરીમાં 15 કિલો દાણચોરીનું સોનું, 20 કિલો ચાંદી અને 2 કરોડ રોકડા જપ્ત, 13ની ધરપકડ. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં થાણે ખાડીની નીચે દેશની પ્રથમ દરિયાઈ ટનલના ખોદકામની કામગીરી બીજી ટનલ બોરિંગ મશીન દ્વારા શરૂ કરાઈ. વેનેઝુએલામાં ગયા મહિને આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 5119 થયો. જોર્ડનમાં થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ પર હવાઈ હુમલા કર્યા. અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળશે. પંચમહાલમાં આદિજાતિ વિકાસને વેગ આપવા 31 કરોડ રૂપિયાના 938 વિકાસ કાર્યોને મંજૂરી. રાજ્યમાં આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ. સૌથી વધુ વરસાદ નવસારીના પારડીમાં 2.5 ઇંચ કરતા વધુ. રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 26.48% વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 38% જેટલો, જ્યારે કચ્છમાં 3% વધુ વરસાદ. છેલ્લા 24 કલાકમાં ગીરીમથક સાપુતારામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો. આહવા અને વઘઇ તાલુકામાં 1-1 અને સુબીરમાં 19 mm વરસાદ નોંધાયો. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેશિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી એક દિવસીય મેચ રમાશે. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સવારના 11:02 થઈ ચૂકી છે. પ્રસ્તુત છે જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર. મિત્રો, ભારતની આઝાદીના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મંગલ પાંડેની આજે જન્મજયંતિ છે. 19 જુલાઈ 1827 રોજ જન્મેલા મંગળ પાંડેએ દેશભક્તિની જે ચિનગારી ચાંપી હતી તેણે આગળ જતા 1857ના ભવ્ય બળવાનું સ્વરૂપ લીધું હતું. 29 માર્ચ 1857ના રોજ બેરકપુર છાવણીમાં તેમણે અંગ્રેજ અધિકારીઓ સામે ખુલ્લો બળવો પોકાર્યો હતો અને બ્રિટિશ શાસનનો પાયો હચમચાવી નાખ્યો હતો. તેમની શહાદતે આખા દેશના સૈનિકો અને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો ખૂબ જુસ્સો ભર્યો. આજે દેશ તેમના બલિદાન અને શૌર્યને કોટી કોટી નમન કરી રહ્યો છે.

મિત્રો, આપે હમણાં જ પ્રેમ પૂજારી ફિલ્મનું ગીત મોહમ્મદ રફી, મન્ના ડે અને સાથીદારોના સ્વરમાં સાંભળ્યું. આ ગીત કવિ નીરજ દ્વારા લખાયેલું છે. જી હા મિત્રો, આજે કવિ નીરજની પુણ્યતિથિ. તેમના ગીતો અને વિરહના ભાવો સરળ ભાષામાં લખાયેલા હોય છે. તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યા હતા. આ સિવાય ફિલ્મોમાં ઉત્કૃષ્ટ ગીતો માટે સતત 3 વર્ષ ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ થઈને તેમણે ઇતિહાસ રચ્યો હતો. તો આવો મિત્રો, હવે તેમના જ દ્વારા લખાયેલા ગીત જે ગાઈડ ફિલ્મનું છે અને જેને સ્વર આપ્યો છે SD બર્મને, તે સાંભળીએ.

વિસરાતા સૂર, જૂની ફિલ્મોના યાદગાર ગીતોના કાર્યક્રમમાં હવે મન્ના ડેના સ્વરમાં આ ગીત સાંભળીએ, ફિલ્મ મેરા નામ જોકર.

वफादार है, हप हप खाता है कूड़ा भी रहता है।

કન્યાદાન ફિલ્મનું આ ગીત સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં. ગીતના બોલ લખ્યા છે નીરજે અને સંગીત આપ્યું છે શંકર જયકિશને.

વિસરાતા સૂર જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. મિત્રો, સવારના 11:30 થઈ છે. હિન્દી ગેર ફિલ્મી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત અલકા યાજ્ઞિકના સ્વરમાં છે.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: કાર્યક્રમમાં આગળ સાંભળીએ સોમેશના સ્વરમાં તેમની જ ગીત રચના.

0: मेरे आएंगे चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे, मैं उनसे खेलूंगी।
1: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે।

0: મિત્રો, શોભા મુદગલને આપ સાંભળી રહ્યા હતા. સાથે જ હિન્દી ગેરફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આજના અત્યાર સુધીના મુખ્ય સમાચાર સાંભળશો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની રાજ્ય મુલાકાતે જવા રવાના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન ક્રાંતિકારી મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી.

0: ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક યોજાઈ. આંધ્રપ્રદેશમાં આજે વહેલી સવારે વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર એક ટ્રક સાથે કાર અથડાતા 4ના મોત અને 1ને ગંભીર ઇજા. યુક્રેન દ્વારા રશિયા પર કરાયેલા મોટા ડ્રોન હુમલામાં 9ના મોત, જ્યારે 80થી વધુ ઇજાગ્રસ્ત થવાના અહેવાલ. અઝરબૈજાનમાં ભારતીય દૂતાવાસે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઓફ ઇન્ડિયા પર કાયમી પ્રદર્શનનું ઉદઘાટન કર્યું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે મોરબી આઈટીઆઈના 100 બેડની ક્ષમતા ધરાવતા હોસ્ટેલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત. રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખ ઔષધીય રોપાનું વિનામૂલ્ય વિતરણ. ખેડૂતોને સબસીડી, વિદ્યાર્થીઓને સંશોધન માટે જીવંત પ્રયોગશાળા ઉદ્યાનો બન્યા. સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું. સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. પૂર નુકસાનીની પારદર્શક સહાય માટે સુરત રાહત પેકેજ ઓનલાઇન પોર્ટલનો પ્રારંભ. સુરત ખાતે પૂર અસરગ્રસ્ત વિસ્તારોના વાહન તથા મિલકત વીમાધારકોને ક્લેમ સેટલમેન્ટ ચેકનું ઝડપે વીમા ક્લેમનો નિકાલ કરી 29 કરોડના ચેકનું વિતરણ. રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 67.57% જળસંગ્રહ. 206 ડેમોમાં 40.77% પાણીનો સંગ્રહ. ડેમ છલકાતા 11 હાઈ એલર્ટ પર. બચાવ અને રાહત કામગીરીને ત્વરિત કરવા માટે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં 11 એનડીઆરએફની અને 24 એસડીઆરએફની ટીમ તૈનાત. ફિફા વર્લ્ડ કપમાં આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ મુકાબલો. અને 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 12:02 થઈ ચૂકી છે. ગુજરાતી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત આશિત દેસાઈના સ્વરમાં છે. ગીત રચના સુધીર દેસાઈની છે.

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: હવે પછીનું ગીત આશિત દેસાઈના સ્વરમાં છે. ગીત રચના છે હર્ષદ ચંદ્રાનાની.

0: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: અસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: સહિયર કાર્યક્રમના સથવારે અમે આવી પહોંચ્યા છીએ આપના રેડિયો સેટ પર. હું છું કૃપા જીવરાજાની.
1: અને હું છું અટલ શર્મા.
0: સૌ શ્રોતા મિત્રોને નમસ્કાર. અટલબેન, તમે કહેવત સાંભળી જશે આપણે બધાએ કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. કારણ કે પૈસાની કિંમત આપણે જોઈએ ને તો આમ તે સર્વસ્વ નથી, પણ આપણી નાની મોટી જરૂરિયાતો છે, મોજ શોક છે, બધા માટે ખૂબ જરૂરી છે.
2: એટલે એમ કહેવાય છે કે બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં, પણ માપમાં તો પૈસો હોવો જ જોઈએ.
0: હા, અને ઘણીવાર કેવું થાય છે કે આપણે બચત કરી હોય, પણ ક્યારેક એવું થાય કે ઇમરજન્સી કોઈ આવી જાય, અથવા ઘરની કોઈ એવી મુખ્ય વ્યક્તિ છે એનું અવસાન થઈ જાય, અથવા જે કમાતી વ્યક્તિ હોય એનું અવસાન થઈ જાય, ક્યારેક આપણને ફાઇનાન્શિયલ લોસ થાય. આવા બધા જ્યારે પ્રસંગો થાય ત્યારે જ્યારે આપણે બચત કરેલા નાણાં હોય ને અને આયોજન કરેલું હોય ને તો એ ખૂબ કામ આવે છે.
2: એટલે ખૂબ જરૂરી છે કે આપણે બધા છે ને નાણાકીય આયોજન કરીએ, અને એની સાથે સાથે નાણાકીય સાક્ષરતાની પણ બહુ જરૂર છે, ખાસ કરીને બહેનો માટે.
0: હા, અને જે અત્યારે ઓનલાઈન નો જે જમાનો છે એમાં ડિજિટલ ફ્રોડ્સ થતા હોય છે, એનાથી આપણે આપણી પાસે ન હોય ને એવા પૈસાની ચોરી આરામથી થઈ જાય.
2: એટલે ડિજિટલ સાવચેતી રાખવાની પણ ખૂબ જરૂર છે. અને મને લાગે છે કે શ્રોતાઓ સમજી જ ગયા હશે કે આવો જ કંઈક વિષય લઈ અને આજે આપણે સહિયરમાં આવ્યા છીએ. તો આજે નાણાકીય આયોજન અને ડિજિટલ સાવચેતી એ વિશે આપણે વાત કરવાની છે,
0: અને એ માટે આપણા સ્ટુડિયોમાં આમંત્રિત મહેમાન છે રેણુકાબેન મહેતા.
2: રેણુકાબેન ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, ટ્રેનર છે, અને ખાસ કરીને મહિલાઓ ડિજિટલ સાવચેતી રાખે, નાણાકીય આયોજન શીખે એ માટે ખૂબ કાર્ય કરે છે, ઘણી બધી જગ્યાએ જઈ અને બહેનોને ટ્રેનિંગ પણ આપે છે.
0: વાહ, તો રેણુકાબેન આપનું આકાશવાણી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
3: નમસ્કાર કૃપાબેન અને અટલબેન, આજે મને અહીં આવવા માટેનો મોકો આપ્યો એના બદલ હું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું.
0: રેણુકાબેન, આપણે જે શરૂઆતમાં વાત કરી કે નાણાકીય આયોજન ખૂબ જરૂરી છે અને નાણાકીય સાક્ષરતા હોવી જોઈએ, તો નાણાકીય સાક્ષરતા એટલે શું એ થોડી વ્યાખ્યા આપજો.
3: એકદમ સરળ શબ્દમાં હું કહેવા માંગીશ.
0: જી,
3: નાણાકીય સાક્ષરતા એટલે તમારું નાણાકીય આયોજન, કે જે તમારો આવક છે અને તમારું જે ખર્ચ છે એ બંને વચ્ચે તમારે આયોજન કરવું જોઈએ, એને સરળ ભાષામાં નાણાકીય સાક્ષરતા કહેવાય. કારણ કે બજેટ આપણે કહીએ છીએ ને, બજેટ બનાવ્યું, તો એ બજેટ તમારું છે એને કેવી રીતે તમે ખર્ચ કરો છો, કેવી રીતે તમે એને સાચવો છો, કેવી રીતે એનું સેવિંગ્સ કરો છો, આ બંને વચ્ચે આપણે એક બજેટ બનાવીએ એને નાણાકીય સાક્ષરતા કહેવાય છે.
0: જી, એટલે દેશના લેવલે તો આપણે બજેટ બનતું હોય, પણ આપણા ઘરમાં પણ નાના નાના બજેટ આપણે બનાવતા હોઈએ છીએ, દિવસના હોય, મહિનાના હોય, વર્ષના હોય.

0: હોય એમાં નાના પણ આયોજન કરીએ અને લાંબા ગાળાના પણ આયોજન કરીએ, તો એ આયોજન કરતી વખતે કેવી સાવચેતી રાખવી જોઈએ અને કેવા પગલા લેવા જોઈએ?
1: સૌ પ્રથમ તો આજે આપણે મહિલાઓ વિશે જો ખાસ વાત કરીએ ને, જો આપણે કહીએ છીએ ને ઘરની ગૃહિણી, અને એ એક બજેટ તૈયાર કરતી હોય છે. જેમ કે નાની જ આવક હોય, આપણે સમજીએ છીએ કે આજે 10,000 જ રૂપિયા પગાર છે, બરાબર છે? તો એ 10,000 રૂપિયાની અંદર પણ જયારે ગૃહિણી છે પોતાનું ઘર ચલાવે, તો એની અંદર એ બધું ભરતી હોય, ગેસનું બિલ હોય છે, લાઇટનું બિલ હોય છે, શાકભાજીના પૈસા છે, એમના છોકરાઓની ફીસ છે, આ બધી વસ્તુ એની અંદર બજેટમાં એ લેતી હોય છે. તો આવી રીતે એ જયારે એક બજેટ બનાવે છે ગૃહિણી, ત્યારે પણ કેવું થાય છે અત્યારે મેડમ, કે ઘણી વખત છે ખર્ચો છે વધી જતો હોય, ક્યાંક ને ક્યાંક કોઈ પ્રસંગ આવી જતો હોય, ક્યાંક કોઈક ડેથ થઈ જતી હોય, ક્યાંક કોઈક મારામારી આવી જતી હોય, ક્યાંક કૃત્રિમ અને કુદરતી બંને આફતો જયારે આવે છે, ત્યારે જો તમારી પાસે સેવિંગ્સ ના હોય, તમે બચત ના કરી હોય, તો તમને ખૂબ તકલીફ પડે છે. કારણ કે આગળ જઈને તમે શું કરો એવી પરિસ્થિતિ ઉભી થાય છે. તો આની અંદર અમે ઘણી બધી જગ્યાએ કામ કર્યું છે, ઘણી બધી જગ્યાએ ફાઇનાન્શિયલ ટ્રેનિંગ આપી છે લોકોને, કે તમે તમારું જે બજેટ છે એને તમે કેવી રીતે ખર્ચ કરશો અને કેવી રીતે તમે એને સાચવશો. અને અત્યારે શું થયું છે કે લોકો એક જ ફ્લોમાં પૈસા બચત કરે છે. અમે એવું કહેવા માંગતા હોઈએ છે કે ભાઈ, તમારી પાસે 100 રૂપિયાની આવક છે તો તમે એના 5 ભાગ પાડો, કે તમે 20 રૂપિયા છે તો તમે એને ગોલ્ડમાં નાખ્યા, 20 રૂપિયા છે તો એની તમે કોઈ સંપત્તિ લીધી, 20 રૂપિયા છે તો એનો કોઈ ઇન્સ્યોરન્સ લીધો, બીજા 20 રૂપિયા છે તો એને તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરી, પછી જે 20 રૂપિયા તમારી પાસે બચે છે એને તમે રિસ્કમાં મૂકો.
2: અચ્છા,
1: હમણાં શું થયું છે મેડમ, કે લોકોને કોઈ કહે કે આજે તમારે આમાં આટલા પૈસા નાખવાના, પછી એ કોઈ પણ કંપની હોય, હવે કંપની ચીટ પણ કરતી હોય આપણને ખ્યાલ નથી હોય, કોઈ એવી ઇન્સ્યોરન્સ કંપની હોય કે જે પોલિસીના નામ પર બધું લઈ લે, પછી જયારે લોકોને પ્રોબ્લેમ થતો હોય ત્યારે પછી એને જે ટાઈમે પ્રોબ્લેમ થયો છે એ ટાઈમે એના પૈસા મળવા પાત્ર હોતા નથી. તો એ રિસ્ક ફેક્ટર, એ બધા પૈસા જે એની પાસે બચત હોય ને એ બધા એમાં નાખી દે. તો અમે એમ કહીએ છીએ કે તમે એના 5 ભાગ પાડો અને 1 ભાગ તમે રિસ્ક ફેક્ટરમાં નાખો,
0: બરાબર,
1: જેથી કરીને તમને ક્યારેય ઇસ્યુઝ ન આવે. અને પછી જે તમે બચત કરી હોય, તો સપોઝ કે તમે સમજો આજે ગોલ્ડનો ભાવ 2006માં 6,000 કે 7,000 રૂપિયા હતો, આજે આટલા વર્ષો પછી આટલો બધો ભાવ છે, તો આજે તમારે કાઢવું છે તો તમે કાઢી શકો, એને એના પૈસા તમને કામ લાગે. કોઈ ફિક્સ ડિપોઝિટ આજે તમે વર્ષો પહેલા કરેલી હોય તો એ બચત છે, આજે તમે એ ફિક્સ ડિપોઝિટ તોડો તો તમારી મુશ્કેલીના સમયમાં એ પૈસા તમને કામ લાગે છે. તો આજે અમે બહેનોને છે કે ભાઈઓને છે કે 10,000 પગારથી લઈને 1,00,000 રૂપિયા સુધીના પગાર હોય છે, પણ તમે એવી જગ્યાએ વ્યય ના કરશો કે જે પૈસા તમારા વેસ્ટ જાય, અથવા તો કોઈ પણ કારણોસર એ પૈસા તમારા જતા રહે. એટલે પ્રોપર એનું બજેટ બનાવો અને પ્રોપર તમે એ પૈસાને વાપરો. અને એક બજેટ એવું બનાવો કે આજના જમાનામાં એટલી બધી મુશ્કેલી છે કે દીકરા બહુ હવે સાથે નથી રહેતા. પહેલા એવું હતું કે બધા મળીને સહકુટુંબ હતું, પેલું કે છે વસુધૈવ કુટુંબકમ એવી ભાવના હતી, હવે એ નથી રહ્યું. તો બધા પોતપોતાનું અલગ અલગ, બે ભાઈઓ હોય તો એ પોતાનું એક ઘર ચલાવતા હોય, પેલા પોતાનું ચલાવતા હોય, મમ્મી પપ્પા હોય તો એ પોતાનું ચલાવતા હોય. તો તમારી પાસે જો અગર કંઈક સેવિંગ્સ હશે તો તમારે આવનારા સમયમાં મુશ્કેલી આવે,
2: એટલે ઘડપણનું પણ
1: આયોજન કરવું જરૂરી છે. 60 વર્ષ પછી એક એવી ઇન્કમ કે કમસે કમ 2 ટાઈમ ટિફિનના પૈસા તો મારા નીકળી ગયા, અને થોડી ઘણી દવાનો ખર્ચ, મેડિસિન, તો આ બધી વસ્તુનું આયોજન છે એ કરવું જરૂરી છે.
2: એટલે ટૂંકા ગાળાનું પણ આયોજન કરવાનું છે કૃપા, અને લાંબા ગાળાનું પણ. અને રેણુકાબેન વાત કરતા હતા ને, એના ઉપરથી એક અંગ્રેજી કહાવત મને યાદ આવી. એ લોકો એમ કહે છે કે ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. એટલે એક જ જગ્યાએ બધા પૈસા ન નાખો, તમે રિયલ એસ્ટેટમાં નાખો, થોડુંક મ્યુચ્યુઅલ ફંડમાં નાખો, FDમાં રાખો, ગોલ્ડમાં રાખી શકાય, કે અન્ય કઈ રીતે પણ ટૂંકમાં ડિવાઈડ કરવાની જરૂર છે.
0: તો રેણુકાબેન, આપે વાત કરી કે અમુક ટકા આપણો જે બચતનો હિસ્સો છે એ આપણે ક્યાંક રોકવો જોઈએ, તો એવી કઈ કઈ જગ્યાઓ છે જ્યાં આપણે એ પૈસાને રોકી શકીએ? કોઈ એવી યોજનાઓ હોય અથવા એવું કોઈ પ્લાન્સ હોય તો એ વિશે જાણકારી આપ.
2: અને સરકાર તરફથી પણ આમાં ઘણું પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે.
1: બહુ સરસ તમે મને સવાલ કર્યો. મારી પાસે ઘણી ફાઇનાન્શિયલ યોજનાઓ છે, નાનામાં નાના બજેટથી લઈ કે જેમની ઓછી ઇન્કમ છે ત્યાંથી લઈ, અને જેમની ઇન્કમ પુષ્કળ છે એ લોકો તો કરવાના જ છે, અને વેલ એજ્યુકેટેડ લોકો છે તો એમને ખબર ભી છે કે કઈ જગ્યાએ કેટલા પૈસા અમારે રોકવા ને ક્યાંથી કેટલો ફ્લો અમને આવી શકે. પણ ઘણી બધી સરકારશ્રીની પણ એવી યોજના છે કે નાના નાના લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. કારણ કે શું છે કે અમુક અમુક પોલિસીઓ છે, આજે અમુક કંપનીઝના પ્રીમિયમના દર જે છે એ નાના લોકો ભરી શકતા નથી. તો હવે સમજો કે તમારે એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ લેવો છે તો આજે સરકાર સરકારશ્રીએ

0: સુરક્ષા વીમા યોજના એ કર્યું છે મેડમ. વર્ષે ફક્ત ને ફક્ત 20 રૂપિયા ભરવાના. તો વર્ષે 20 રૂપિયા તો કોઈ પણ વ્યક્તિ કાઢી શકે. તો વર્ષે 20 રૂપિયા તમે એની અંદર ભરો તો એમાં તમને 2 લાખ રૂપિયાની ઇન્સ્યોરન્સ ટર્મ મળે છે કે જે ફક્ત ને ફક્ત અકસ્માત વીમો છે. તો આ યોજના એવી છે કે બેંકોની અંદર દરેક બેંકની અંદર આને એનો લાભ મળે છે. અને એની ઉંમર મર્યાદા પણ આપેલી છે એમાં 18 થી 70 વર્ષની. તો ત્યાં જઈને એ લોકો પોતાની બેંકમાં જાય તો ત્યાં જઈને આ કરાવી શકે છે. તો ઈશ્વર ના કરે કે કદાચ જે કમાનારો વ્યક્તિ હોય એની ડેથ થઈ જાય એક્સિડન્ટમાં, તો એ જે ફેમિલી છે એને કમસે કમ 5 થી 6 મહિના ઘર ચલાવવા માટે આજે 2 લાખ રૂપિયા સરકાર તરફથી મળ્યા હોય તો એમનું પોતાનું ઘર એ જ્યાં સુધી સ્ટેબલ ના થાય ત્યાં સુધી તો ચાલે. કારણ કે આજુબાજુ વાળા છે કે ફેમિલી છે કે ફ્રેન્ડ્સ છે, આજે કેટલો સમય કોઈ તમારું ઘર ચલાવે અને શા માટે ચલાવે? એનજીઓ પણ છે પણ કોઈ તમારી કેટલીક મદદ કરે. તો આપણી પાસે કોઈક આવો આવકનો સ્ત્રોત્ર અગર પડ્યો છે તો તમે એનો ઉપયોગ કરી શકો છો. પછી સાથે સાથે છે જીવન જ્યોતિ વીમા, એ પણ ખૂબ સરસ છે. વર્ષે 436 રૂપિયા ભરવાના. આજે નાની નાની એજમાં હાર્ટ એટેક આવી જાય છે તો એની અંદર પણ અકસ્માત વીમો અને તમારી કુદરતી રીતે ડેથ થઈ હોય તો એ બંનેમાં પણ તમને 2 લાખ રૂપિયા કવર થાય છે. પછી એની સાથે આજે પેન્શન છે તો ગવર્મેન્ટ હોય ઓફિસર એ લોકોને આવે. આજકાલ તો લગભગ એ બી અમુક જગ્યાએ બંધ થઈ ગયા છે. અટલ પેન્શન યોજના છે, નેશનલ પેન્શન યોજના છે. આ બધી યોજના 60 વર્ષથી ઉપરની છે. હવે એમાં 18 થી 40 વર્ષના વય મર્યાદામાં એ થઈ શકે છે. તો આજે તમે સમજો કે નાની ઉંમરથી તમે ઇન્સ્યોરન્સ કરાવી લીધો, 60 વર્ષના જ્યારે તમે થઈ જશો, 61 વર્ષથી તમને એક રકમ પેન્શન મળવા પાત્ર છે, તો થોડુંક તમારું જે પ્રીમિયમ છે એમાં પણ તમે ભરો. અને નાની ઉંમરથી તમે આજે જયારે સેવિંગ્સ કરશો તો તમારો પ્રીમિયમનો જે દર છે એ પણ ઓછો આવશે. પછી સુકન્યા સમૃદ્ધિ જે દીકરીઓ માટે સૌથી સરસ યોજના છે અને ટેક્સ ફ્રી છે. 10 વર્ષથી નાની દીકરી માટે તમારે જોવું જ ના પડે મેડમ, એટલી સરસ યોજના છે. તો આ બધી યોજના છે. પછી વાલી દીકરી યોજના છે, કિસાનની યોજનાઓ આવે છે કે જે ખેડૂતો છે. આવી બધી યોજનાના મોટા મોટા પોસ્ટરો જે બેંકની અંદર લગાવ્યા છે. તો હું નાના બજેટ વાળા જે લોકો છે ખાસ કરીને એમના માટે કહેવા માંગીશ કે તમે બેંકમાં જાઓ, તમારા ડોક્યુમેન્ટેશન જે છે પ્રોપર રાખો અને ત્યાં જઈને તમે આ યોજનાનો લાભ ખાસ લો જેથી કરીને તમને એનો બેનિફિટ મળી. અને મોટા જે છે જેમ કે જેમની ઇન્કમ સ્ત્રોત વધારે છે, લોકો એસઆઈપી કરી શકે, કોઈ એવા સારા મ્યુચ્યુઅલ ફંડમાં એ લોકો ઇન્વેસ્ટ કરી શકે કે જેમનું ખબર હોય કે ભાઈ માર્કેટ આટલું ઉપર જાય છે તો આટલા પૈસા આપણે આ રીતે લઈ લઈએ, આટલા પૈસા છે તો નાખીએ, પછી સંપત્તિમાં ઇન્વેસ્ટ કરો, પછી ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો. તો આ રીતે એ લોકો પોતાનું આયોજન બનાવી શકે છે જેથી કરીને મુશ્કેલીના સમયની અંદર તમને તમારા પૈસા કામ આવે. કારણ કે કોવિડમાં આપણે જોઈ લીધું મેડમ, જેમાં અમે આપણે પોતે આવી ગયા કે ક્યાંક ને ક્યાંક આપણને બજેટ ઇસ્યુઝ થયા અને પુષ્કળ પ્રમાણમાં થયેલા. અને એમાં નાના નાના ફેરિયા વાળા હતા, એમની દુકાનો બંધ થઈ ગઈ, શાકભાજીની લારીઓ હતી તો એ ટાઈમે અમુક લિમિટેડ ટાઈમિંગમાં જેટલી વસ્તુ મળતી હતી અથવા તો નહોતી મળતી. મોટા મોટા લોકોને ભી ઇસ્યુઝ આવ્યો, પોતાના ઘરના ઈએમઆઈ કેવી રીતે ભરે, શું કરશે. તો આ બધી વસ્તુની અંદર તમે નાણાકીય જો તમારું પ્રોપર બજેટ રાખ્યું હશે તો તમે એને સરખી રીતે ફ્યુચરમાં એનો ઉપયોગ કરી શકો. બીજી એક વાત હું એવી કહેવા માંગીશ કે અગર તમારી પાસે કોઈ કંપનીનો સ્માર્ટફોન છે કે જે નોર્મલ છે અને ચાલે છે તો પછી તમારે મોંઘામાં મોંઘો જે ફોન છે આપણે એની જરૂરિયાત નથી.
1: એવા ફીચર્સ હોય છે કે જે આપણને ખબર નથી હોતી ને આપણે કોઈ ઉપયોગ
0: પણ, તો પછી તમારે એ સફર કરવાની શું જરૂર?
1: દેખા દેખા
0: જેથી કરીને સ્ટ્રેસ લેવલ વધી જાય છે તમારું અને મહિનો જતા વાર લાગતી નથી તો તરત જ એ મહિનો થાય એટલે એનો ઈએમઆઈ ચાલુ થઈ જાય. એ બધી જે સફર છે એ પણ હું આજની મહિલાઓને યુવાનોને અને અમુક લોકો જે શોખીન છે એમને ખાસ કહેવા માંગીશ કે એ એવી સફર ના રેડી કરે કે જેથી કરીને એમને સ્ટ્રેસ આવે. આ નાણાકીય સ્ટ્રેસ પણ છે.
1: હા બિલકુલ. તો રેણુકાબેન આપને આટલો બધો અનુભવ છે, આપ લોકોને મળો છો, સમજાવો છો, તો શું કામ આયોજન નથી કરતા એ માનસિકતા હું સમજવા માંગુ છું. બધી ઇન્ફોર્મેશન હોય છે, ખ્યાલ છે, છતાં કેમ નથી કરતા?
0: છતાં જો એક તો સૌથી પહેલા હું જયારે નાના નાના બહુ જ બધું ટ્રેનિંગ આપું તો એ લોકો છે ને મને એવું કહે છે કે મેડમ ભાઈ હવે રોજનું રોજ જીવીને ખાઈને રોજ ના રોજ સુઈ જવાનું, શું આ બધી ઉપાધિ કરવાની? ત્યારે હું એ લોકોને એવું કહેવા માંગુ છું કે તમે તમારા માટે નથી કરતા. જયારે તમે આખા દિવસના પૈસા લઈને ઘરે જાઓ છો તો બધા જ પૈસા તમે વાપરી નાખ્યા? એ કહેશે કે ના મેડમ, અમે તો અમારા ફેમિલી માટે કરીએ છીએ. તો હું એવું જ કહેવા માંગુ છું કે તો ફેમિલી માટે કરો છો તો પછી શા માટે આવી વિચારધારા રાખો છો?
2: બરાબર. તો પ્લાનિંગ પણ ફેમિલી માટે,
0: ફેમિલી માટે કરો. આજે આખી સેલરી આવી ગઈ તો તમે શું પહેલા ડે વન વાપરી નાખી, બધો પૈસો પોતાના માટે વાપરી નાખ્યો? તો ના પાડે છે. પછી સાથે હું એવું કહું છું કે આખા દિવસમાં તમે કેટલી

0: પડીકી ખાઈ લો,
1: વ્યસન વ્યસન
0: બહુ જ ખરાબ છે. તો એ લોકો મને કહે છે કે હા મેડમ, અમે તો 5 પડીકી ખાઈએ છીએ, તો 20 રૂપિયાની એક પડીકી, તો મેં કીધું 100 રૂપિયા થયા, અથવા તો 10 રૂપિયાની એક પડીકી હોય તો રોજના 50 રૂપિયા, ચાલો ને 50 રૂપિયા ગણીએ, તો 365 ગુણ્યા 50 કરીએ મેડમ, તો લગભગ 18,000 રૂપિયા જેવું આવે છે. તો હું એમને એવું કહું છું કે તમે આ વ્યસનને, કેન્સરને આમંત્રિત કરવા માટે આપો છો, થૂકવા માટેના પૈસા આપો છો તમે, તો તમે એ 20 રૂપિયા ખાલી તમે વર્ષે ભરો તમારી બેંકમાં એક વખત, તો એક પડીકી ઓછી ખાઓ,
1: બધી રીતે લાભ છે.
0: અથવા તો એ હું તો એવું જ કહેવા માંગુ છું દરેક જગ્યા પર કે ખાલી ને ખાલી 10 રૂપિયા રોજ જઈને ગલ્લામાં મૂકો, તો સામે મને એવો જવાબ આપે કે મેડમ 10 રૂપિયાથી શું થાય. મેં કીધું 10 રૂપિયા એટલે મહિનાના 300 રૂપિયા અને વર્ષે થયા 3,600, વર્ષ જતા વાર લાગતી નથી. જ્યારે પૈસા ના હોય ત્યારે 3,600 નો ગલ્લો ખોલશો ને, બહુ જ ખુશી થશે.
1: સાચી વાત છે. તો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ ને તો આપણા લગભગ દિવસના, વર્ષના અને જીવનના બજેટમાં ઘણો ફરક પડી શકે.
2: અને ભારતીય ગૃહિણીઓના તો ડબ્બામાં, કપડાના થકપીમાંથી પૈસા નીકળતા જ હોય છે. ઇમરજન્સી ફંડ જેને કહેવાય.
0: નોટબંધી થઈ પણ પછી ઇમરજન્સી ફંડ ઓછો થઈ ગયો, કારણ કે લોકો ડરી ગયા કે પણ હવે બેંક તરફ ફળિયા છે, એ લોકો પણ પોતાના પર્સનલ એકાઉન્ટ ખોલાવે છે. હું કહું છું બહેનોને કે તમારા પોતાનું પણ એક ખાતું ખોલો, અને મહિલાઓને પણ ઘણા બધા ખાતાના, જેમ કે સેન્ટ્રલ બેંક છે એની અંદર ક્વીન એકાઉન્ટ ખુલ્યું છે, એમાં 20 લાખ રૂપિયા સુધીનો એક ઇન્સ્યોરન્સ છે મેડમ, મેં પોતે પણ ખોલાવ્યું છે. તો એ બધી વસ્તુના તમે લાભ લો, એમાં તમે થોડી થોડી બચત કરો, તો તમને આગળ જતા એનો ખૂબ ફાયદો થશે. અને આજે આપણે આ સોશિયલ મીડિયા તરફ આગળ વધ્યા તો આપણે એમાં જોતા હોઈએ ઘણી વખત અમુક રીલ્સ એવી આવતી હોય કે હસબન્ડની જોબ નથી, એકદમ સ્ટ્રેસફુલ થઈને બેસી ગયા હોય, તો મહિલા ઘરમાંથી પૈસા કાઢીને આપે છે. તમે ચિંતા ના કરશો, મારી પાસે પૈસા છે. પણ એ ક્યારે શક્ય થશે? જ્યારે તમે બચત કરશો ત્યારે.
2: એટલે એમ કહેવાય ને, કૃપા ટીપે ટીપે સરોવર, બજેટમાં એવું જ છે. હવે રેણુકા બેન, નાણાકીય સાવચેતીની સાથે જોડાયેલી છે ડિજિટલ સાવચેતી. આપ લોકોને, ખાસ કરીને બહેનોને આ ડિજિટલ સાવચેતી વિશે પણ જાગૃત કરો છો, તો આ બધા પહેલા તો એ વાત કરો કે આ નાણાકીય આયોજન અને ડિજિટલ સાવચેતી તરફ આપ કેવી રીતે વળ્યા, પછી આપે ક્યાંથી ટ્રેનિંગ લીધી અને કેવી રીતે પછી આપ આગળ વધ્યા?
0: ચોક્કસ કહેવા માંગીશ, અને મેં બેંક છે એમનું ફાઉન્ડેશન છે, એ ફાઉન્ડેશનની અંદરથી મેં આ ટ્રેનિંગ લીધી, અને એની સાથે એટલે અમને એક નાનકડી ટ્રેનિંગ આપવામાં આવી હતી કે તમારે લોકોને કેવી રીતે જાગૃત કરવાના. અને ત્યાર પછી અમે અવેરનેસ કાર્યક્રમ શરૂ કર્યા, એમ એઝ એ એફએલ પાર્ટનર તરીકે હું જોડાઈ, એમની સાથે મેં પુષ્કળ લોકોને અવેર કર્યા છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં જઈને, ઘણી બધી મહિલાઓને, ઘણી બધી જગ્યાએ ટીચર, સ્કૂલના ટીચર છે પ્રાઇવેટ સ્કૂલના એ લોકોને, પછી 18 વર્ષથી ઉપરના એડલ્ટ જે છોકરાઓ છે કે જે સમજી શકે કે પૈસા શું છે, એ બધાને અમે પુષ્કળ અવેરનેસ આપી. આ બધાની અંદર સાથે સાથે મારી જર્ની શરૂ થઈ ડિજિટલ.
2: અચ્છા,
0: ડિજિટલ જર્ની એટલા માટે શરૂ થઈ કે નાણાકીય ફ્રોડ થવા માંડ્યા. અને નાણાકીય ફ્રોડ એટલે રાજકોટનો જે કિસ્સો મારી પાસે આવ્યો હતો કે કંકોત્રી ડાઉનલોડ કરી મેડમ,
2: લગ્નની
0: કંકોત્રી, એની અંદરથી પણ 75,000 રૂપિયા જતા. એટલે પછી અમને ઘણી બધી ખબર પડી કે આવી રીતના ફ્રોડ ચાલુ થયા છે. તમે કોઈની સાથે આજે કોન્ફરન્સ કોલ જોડો છો, એની અંદરથી પણ એક ઓટીપી શેર થઈ જાય છે જે તમને ખબર હોતી
1: નથી.
0: અજાણ્યા નંબર છે, અનનોન છે, એને પણ તમે ઓટીપી આપો છો. પછી તમે લિંક આવે છે કોઈ, તો એ લિંકને તમે શેર કરો છો. કોઈ એડવર્ટાઇઝ આવી જાય છે, તો એ એડવર્ટાઇઝમાં તમે લાલચમાં ભરાઈ જાઓ છો, ખાસ કરીને મહિલાઓ. તો આ બધી વસ્તુમાંથી પછી અમે ડિજિટલ અવેરનેસ પણ ચાલુ કર્યું, એ અમે બીજા બધા ફાઉન્ડેશન સાથે ચાલુ કર્યું, પણ મારી જર્ની આવી રીતે શરૂ થઈ મેડમ.
1: તો આ ડિજિટલ જે છેતરપિંડી થતી હોય છે, એ તમે વાત કરી કે ઓટીપી છે અથવા પિન કોઈ, અથવા હવે એવું સાંભળવા મળે છે કે ડિજિટલ એરેસ્ટ પણ થાય છે, એ વિશે તો, કારણ કે એ શરૂઆતમાં જોઈએ ને તો આપણને સમજાય નહીં અને આપણને ડર લાગે કે કોઈ પણ વ્યક્તિને આવી રીતે થયું હોય, તો એમાં પણ લોકો ફસાઈ જતા હોય છે.
0: ખૂબ જ ફસાય છે મેમ, જેમ કે તમે સમજો આજે સાયબર ફ્રોડ, આ સાયબર ફ્રોડનો વિષય છે ડિજિટલ અરેસ્ટ. એમાં તો કેવું થાય છે કે આજે લોકો, નાના નાના બચ્ચાઓ છે, તો એ લોકોના પેરેન્ટ્સને એરપોર્ટ ઉપર જયારે છોકરું જતું હોય અને પછી પેરેન્ટ્સને કોલ કરવામાં આવે કે તમારું બાળક જઈ રહ્યું છે પણ એમના ખિસ્સામાંથી પકડાયું છે, તો પેરેન્ટ્સ તો હાફડા ફાફડા થઈ જાય છે. પણ એ કોઈ કેવું કરતું હશે કે જેમને એ ફેમિલીની ટોટલી જાણ હશે, જેથી કરીને એમને આખે આખું એમના પેલું કરી દે. એટલે શું થાય કે ફેમિલી છે એ ચિંતામાં આવી જાય અને પછી ત્યાંથી આ બધી શરૂઆત થાય છે. અને ફેમિલી ચિંતામાં આવે એટલે સામેવાળો વ્યક્તિને જેટલા પૈસા જોતા હોય એટલા એ એમને ફાળવી દે છે. આવો અમારો ખેડા જિલ્લાનો એક કેસ બન્યો હતો મેડમ, અમે બરાબર

0: ત્યાં પોલીસ સ્ટેશનમાં જીઆરટીને જ આ ફાઇનાન્શિયલ લિટરેશનનું સેશન લેવા ગયા હતા. અને ઇન બિટવીન જ મને પોલીસ કર્મચારીએ જ કીધું કે મેડમ બાજુના ગામમાં આપણે 60 લાખ રૂપિયા આવી રીતે ફ્રોડ થયો. પબ્લિક શું કરે છે મેડમ, નકલી પોલીસને ઘરમાં આવીને ચા નાસ્તો કરાવે છે, અસલી પોલીસ જયારે આટલું બધું કહે છે તો માનતા નથી. આ બધી વસ્તુમાં ફસાઈ જાય, લાલચમાં આવે, કારણ કે એમને ડર લાગી જાય કે ભાઈ અમારા બાળકને કઈ થઈ નહીં જાય ને. તો આવા આવા કિસ્સાઓ બી બહુ જ બધા અમારી સામે આવ્યા. પછી મહિલાઓ છે તો ઘણી બધી એવી જાહેરાત આવતી હોય છે કે આમાં તમે ઘરે બેઠા આટલા રૂપિયા કમાઈ શકશો. હા, હવે ઘરે બેઠા જો કોઈ પૈસા મેડમ કમાઈ શકતું હોય તો આપણે બધા ઘરે ના બેસીએ? શા માટે આટલી બધી મહેનત કરવાની જરૂર છે? ઘરે બેસીને જ બધું ના કરીએ?
1: બરાબર.
0: તો એ બધા કિસ્સામાં પણ મહિલાઓ શું કરે છે કે રજીસ્ટ્રેશનના પૈસા આપી દે, માલના પૈસા આપી દે, આવું બધું કરે છે. અને પછી કોઈ માલ આવતો નથી, કોઈ રજીસ્ટ્રેશન થતું નથી અને બધું ત્યાં ને ત્યાં સ્ટોપ થઈ જાય. સામેવાળાનું એક ટાર્ગેટ હોય કે ભાઈ આજે આખા દિવસમાં મારે 10 બહેનોને ફોન કરવા છે અને એમની પાસેથી મારે 500 લેવા છે, એટલે એમના 5000 આવી ગયા અને આપણી મહિલાઓ મૂર્ખ બની અને એમને 500 રૂપિયા આપી દીધા. તો હું એવું કહેવા માંગુ છું કે કોઈ જગ્યાએ તમે એવી કોઈ જગ્યામાં ફસાશો નહીં. તમે ફક્ત ને ફક્ત બેંક છે તો એના પર વિશ્વાસ કરો. કોઈ એવી ઇન્સ્યોરન્સ કંપની છે કે જે બહુ વ્યવસ્થિત છે, વર્ષોથી છે, તો તમે એની અંદર ઇન્વેસ્ટ કરો. તમે તમારા ઘરમાં 10-10 રૂપિયા મૂકો, એમાં કોઈ ઇન્કમટેક્સ નહીં આવી જાય તમારા ઘરે, એવું બી ડર લાગતો હોય લોકોને. એવું નાની નાની અમાઉન્ટમાં કઈ એવું નથી થવાનું, તો એવી સેવિંગ કરો. તો આવી રીતે તમે કરો. પણ આ ડિજિટલ અરેસ્ટમાં, ફ્રોડમાં તમે ના આવશો, પછી આપણી સામે આખું પોલીસ સ્ટેશન બનાવી દે છે અને સામેથી વિડીયો કોલ કરે છે નકલી, એ તો તમને પોતાને ખબર છે. રાજકોટમાં જ બન્યું, તો આપણે ટોલ નાકું આખું ઉભું કરી દીધું હતું મેડમ. બરાબર છે. તો આવા બધા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે, આપણે જોયા છે, છતાં પણ
1: આપણે ફસાઈ
0: છીએ. તો તમને ખ્યાલ છે તો એ વસ્તુ ના કરશો.
2: એટલે મને એમ લાગે છે કે થોડાક આપણે આમાં સાવચેત રહેવાનું છે કે ધારો કે આપે જે વાત કરી, તો એમાંથી મને એમ વિચાર્યું છે કે આપણે દરેક વસ્તુ આપણી સોશિયલ મીડિયા ઉપર જરૂર નથી. હું અહીંયા ટ્રેવલ કરું છું, હું આમ કરું છું, આજે હું આ રેસ્ટોરન્ટમાં ગઈ, આજે મેં અહીંથી કપડાં ખરીદ્યા, બધી વસ્તુ બધાને કહેવાની જરૂર નથી. કારણ કે આ બધું તમારું મોનિટર થતું
1: હોય
2: અને ક્યારે એ તમને એ તમારા વિરુદ્ધ જ વાપરશે ખબર નથી. પ્લસ આપે વાત કરી કે કોઈની સાથે ઓટીપી શેર કરવાનું નહીં, કોઈ અજાણી લિંક હોય એને ક્લિક નહીં કરવાનું. હું તો એમ પણ માનું છું કે બહુ અજાણ્યા ફોન પણ એટેન્ડ ન કરવા જોઈએ.
0: મારું કેવું એમ છે મહિલાઓને ખાસ કરીને કે કોઈ એવો અનનોન નંબર આવે છે તો એને બિલકુલ પ્રકારે એન્ટરટેનમેન્ટ કરવાના નથી. એક નાનકડું ઉદાહરણ આપીશ. હું પોતે ટ્રાવેલ કરતી હતી તો મને એક અજાણ્યા નંબર ઉપરથી એક મેસેજ કે કોલ આવ્યો, તો મારી ફ્રેન્ડે જ મને કીધું કે અરે સામે રિપ્લાય તો કર. એટલે મેં કીધું ના, આને અહીંયા ને અહીંયા બ્લોક કરી દે. આપણે અગર એન્ટરટેનમેન્ટ કરશું તો સામેથી એ કંઈક જવાબ આપશે, તો પછી એમાં તમારો આન્સર અને ક્વેશ્ચનનો સિલસિલો ચાલુ થશે, પછી એ કંઈક પૂછશે, પછી કોઈક લિંક મોકલે તો આપણે એમાં ક્લિક કરશું.
2: એટલે ઘણીવાર બેંક કર્મી બનીને પણ ફોન કરતા હોય છે કે તમારું એટીએમ બ્લોક થઈ ગયું છે. પ્રેફર કરવાનું કે આપણે રૂબરૂ બેંકમાં જઈ આવીએ,
0: એ પહેલું કરવાનું. કારણ કે લાઇટ બિલ છે આજે આપણે ડિજિટલ ભરીએ છીએ, બેંક અકાઉન્ટ છે તો આપણે એ બધું ડિજિટલ જ હવે કરવા લાગ્યા છે. ગૂગલ પે સિવાય તો આપણે હવે પૈસા તો કોઈ સાથે લઈને જ નથી નીકળતું. બધાના માઇન્ડમાં એવું છે કે જીપે છે, તો આવી રીતે બધા ઉપયોગ કરતા હોય. તો ખાસ કરીને ડિજિટલમાં એ તમારે ધ્યાન રાખવાનું. તો અજાણ્યા કોઈ પણ નંબર ઉપરથી કોલ આવે કે કઈ પણ આવે તો ગભરાવાનું નહીં, પણ તમારે સામે એને રિપ્લાય નહીં કરવાનું. કે કોઈ એમ કે તમારા ઘરે આજે લાઇટ જતી રહેશે, તમે પેમેન્ટ નહીં કરો, તો તમને લાગે છે કે એ ફોન કોલ્સ અગર ડાઉટફુલ છે તો જીબી ની ઓફિસ જતા રહો અને કદાચ કાપી નાખશે તો 100 રૂપિયા ચાર્જ ભરીને ફરી ભરાઈ જશે. એક વખત તમે ત્યાં જાઓ, કારણ કે એક વખત અગર તમે ડિજિટલ પેમેન્ટ કરી દીધું અજાણ્યા નંબર ઉપર, જાણ્યા વિના કઈ પણ ફસાઈ ગયા, તો બધા પૈસા જશે તમારે. કારણ કે બધું બેંક અકાઉન્ટ આપણું લિંક હોય છે, આજે આધાર કાર્ડ, પેન કાર્ડ બધું, તો વધારે ઇસ્યુઝ આવે. તો તમે જેથી કરીને રૂબરૂ જાઓ.
1: અને જયારે આવું કઈ થાય તો સાવચેતી માટે તરત કયા પગલા લેવા જોઈએ?
0: હા, લગભગ ઘણા છેલ્લા 2-3 વર્ષથી તો આપણે એક રિંગટોન સાંભળીએ છીએ કે 1930 ઉપર કમ્પ્લેન કરો. તો તાત્કાલિક પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં, અથવા તો મહિલા છે તો મહિલા પોલીસ સ્ટેશનમાં, અથવા તો સાયબર ક્રાઇમ છે તો ત્યાં જઈને તમે તમારું જે થયું છે જે કાંઈ એના વિશે તમે ત્યાં જઈને તાત્કાલિક જ એક રિપોર્ટ પહેલા લખાવી દો, જેથી કરીને એમના તરફથી જે કાંઈ પણ પગલાં ભરવામાં આવે એની શરૂઆત થઈ શકે છે. તો આપણે શું કરીએ છીએ, બહેનો કાં તો ડરી જાય તો જતી નથી એટલા માટે થઈને, અથવા તો સમાજનો ડર લાગે કે મારાથી આવી ભૂલ થઈ ગઈ, લોકો વાતો કરશે તો શું થશે. તો આવું કાંઈ કરવું નહીં. આ વસ્તુ કરીને તમે સમાજમાં લોકોને અવેરનેસ આપો છો કે ભાઈ મારી સાથે આવું થયું છે તો બીજા સાથે ના થાય. છેલ્લે એક વાત કહેવા માંગીશ કે મોબાઈલ છે આજે એ ઇલેક્ટ્રિક ગેજેટ છે, તો

0: આપણે એવું માનીએ છીએ કે ખાલી ને ખાલી હું મોબાઈલ લઈને નીકળી ગઈ તો મારે ચાલશે, એવું ના વિચારતા. મોબાઈલ લઈને જાઓ છો કોઈ વાંધો નથી, સાથે સાથે થોડાક પૈસા સાથે રાખો. તમારું કોઈક એવું ડોક્યુમેન્ટ છે કે જેની અંદર તમારા ઘરનું એડ્રેસ લખેલું છે, ફોન નંબર લખેલા છે, એને સાથે રાખજો મહેરબાની કરીને. કારણ કે ઇલેક્ટ્રિક ગેજેટ છે, ક્યાંક ને ક્યાંક બંધ થઈ જશે, ક્યાંક ને ક્યાંક પડી જશે, પાણીમાં પડી જશે, ચાર્જિંગ નહીં હોય.
1: એટલે ડાયરી નાનકડી,
0: કાંઈ પણ વસ્તુ રાખજો કે તમને ભવિષ્યમાં કાંઈ પ્રોબ્લેમ થાય છે, ટ્રાવેલ કરો છો, બહાર જાઓ છો, રસ્તામાં છો અને તમને કાંઈ થયું, ભગવાન ના કરે તો કોઈક તમારા ખિસ્સામાં હાથ નાખે અને મોબાઈલ નથી ચાલતો. અને બીજું, આજકાલ તો આપણે મોબાઈલમાં પેલા પિન નંબર નાખી દીધા હોય તો પિન નંબર લોકોને ખબર નથી હોતી. તો બધા જ ઇસ્યુ એ ગેજેટમાં આવે છે, તો તમે એને ઇલેક્ટ્રિક ગેજેટ જ સમજો. અને જૂની આપણી એક પદ્ધતિ છે કે એક નાની ડાયરી છે કે કાગળ છે કે એવું પોતાનું જે આઈડેન્ટિટી છે રાખો, જેથી કરીને લોકો તમારી મદદ કરી શકે. તો આ હું ખાસ દરેક લોકોને કહેવા માંગીશ. અને બીજું, જેટલી યોજનાઓનો તમારે લાભ લેવો છે કે લાઈફમાં ક્યારેય પણ કાંઈ પ્રોબ્લેમ્સ આવે છે તો તમારું ડોક્યુમેન્ટેશન છે પ્રોપર રાખો. આજે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, આવકનો દાખલો છે, તમારી બેંકની પાસબુક છે, દરેકે દરેક વસ્તુ જો તમારું ડોક્યુમેન્ટેશન અગર પ્રોપર હશે તો તમને કોઈ લાભ લેવામાં મળવામાંથી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પણ હમણાં શું થાય છે બહેનો, આધાર કાર્ડ તો કબાટની ઉપર પડ્યું હોય, પાન કાર્ડ તો કે ગાદલાની નીચે પડ્યું હોય, હવે જોઈએ છે તાત્કાલિક તો મળતું નથી. તો પાસપોર્ટ આયોજન છે, એ આયોજનનો ભાગ.
1: વાહ, ખૂબ સરસ અને મહત્વપૂર્ણ જાણકારી આજે રેણુકાબેન મહેતાએ આપણને આપી. એક તો નાણાકીય આયોજન, નાણાકીય સાક્ષરતા વિશે અને ખાસ કરીને જે ડિજિટલ સાવચેતી રાખવાની વાત છે એ વિશે પણ ખૂબ વિસ્તારથી અને બહુ સરળ રીતે રેણુકાબેને સમજાવી. મને લાગે છે ઘણા બધા મિત્રોને ઈચ્છા હશે કે તેમની સાથે વધુ વાત કરે.
2: તો રેણુકાબેન મહેતાનો ફોન નંબર આપણે શ્રોતાઓને આપીએ. તેમનો નંબર છે 99-98-84-0532-0532 999-88-40532.
1: વાહ, તો આટલી બધી સરસ મહત્વની જાણકારી આપવા માટે રેણુકાબેન આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.
2: નમસ્કાર.
0: નમસ્તે. ધન્યવાદ.
2: અટલબેન, આટલી સરસ વાતો કરીને તો હવે બહુ થોડો સમય છે, પણ એક આપણે નાનકડું ગીત સાંભળી લઈએ.
1: ચોક્કસ.

0: તો આ સરસ મજાના ગીત પછી કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે. તો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા ચોક્કસ પાઠવશો. અત્યારે કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

સહી અર્થ બહેનો માટેનો આ કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા. બરાબર 1 વાગે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.

મિત્રો, આજે આપ રેખા ઠાકરના સ્વરમાં સુગમ સંગીત સાંભળી રહ્યા હતા. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. આવતીકાલે શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર અગાઉ સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદના સુચારુ સંચાલન માટે વિપક્ષોનો સરકારે સહયોગ માંગ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મુલાકાતે જવા રવાના થયા. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાનને કારણે માતા વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા સ્થગિત. જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતનારી પીવી સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બની. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી વન ડે આજે લંડનના લોર્ડ્સ ખાતે રમાશે. અને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આજે મધરાત્રી બાદ સ્પેન અને આર્જેન્ટિના ટકરાશે. સમાચાર વિગતવાર. સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠક સંસદ સંકુલમાં શરૂ થઈ. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરી. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ પણ બેઠકમાં હાજરી આપી. બેઠક શરૂ થતાં જ વિરોધ પક્ષોએ બેઠકમાંથી વોકઆઉટ કર્યો. મીડિયા સાથે વાત કરતા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, જેએમએમ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ વિપક્ષી દળોએ વિરોધમાં બેઠકમાંથી વોકઆઉટ કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપતી નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી માન્ય સંસદીય પક્ષ નથી. જોકે પોતાનો વિરોધ નોંધાવ્યા બાદ કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ, સીપીઆઈએમ નેતા જ્હોન પ્રેટાસ, જેએમએમના મહુઆ માજી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સહિત વિપક્ષી સભ્યોએ બેઠકમાં હાજરી આપી. ઘણા મહત્વપૂર્ણ કાયદાઓ ચર્ચા અને પસાર કરવા સંસદના સત્રમાં રજૂ કરાશે. બેઠક દ્વારા સરકાર સંસદના આગામી ચોમાસુ સત્રમાં સંસદના બંને ગૃહોનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગ્યો હતો તેમ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું.
1: કોઈ પાર્ટી યા કોઈ મેમ્બર અપના જો ભી બાત રખના ચાહતા હૈ પાર્લામેન્ટ મેં પૂરા રખ સકતે હૈ. મેં વિપક્ષ કે સાથીઓ કો કહેના ચાહતા હું કે પહેલે મેં ભી પાર્લામેન્ટ કો કાફી ચલાને મેં દિક્કત આઈ થી ક્યોંકિ હંગામા બહોત જ્યાદા હુઆ થા. હંગામા હોને સે કોઈ લાભ નહીં હોતા હૈ ઓર લોગ પસંદ નહીં કરતા હૈ. લોગ ચાહતે કે પાર્લામેન્ટ સુચારુ રૂપ સે ચલે. ઇસલિયે મેં ફિર સે સબ પાર્ટી કે નેતાઓ કો મેં અનુરોધ કરતા હું કે પાર્લામેન્ટ અચ્છી તરહ સે ચલે, ઇસમે સબ લોગ યોગદાન કરે ઓર હમ ભી વિપક્ષ કે બાત સુનેંગે ઓર વિપક્ષ ભી હમારે બાત સુને.
0: આવતીકાલથી શરૂ થનારું સત્ર આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની રાજ્ય મુલાકાતે જવા રવાના થયા. તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ આવતીકાલે મોલ્ડોવા પહોંચશે. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા મોલ્ડોવાની આ પહેલી મુલાકાત છે. સાંભળીએ એક અહેવાલ.
2: तीन देशों की यात्रा के पहले चरण में राष्ट्रपति द्रौपदी मुर्मू मोल्दोवा पहुंचेंगी. वे वहां मोल्दोवा की राष्ट्रपति माया सैंडू से मुलाकात करेंगी. श्रीमती मुर्मू मोल्दोवा की संसद के अध्यक्ष इगोर ग्रोसो से भी मुलाकात करेंगी और भारत मोल्दोवा संसदीय मैत्री समूह के सदस्यों से बातचीत करेंगी. इसके बाद राष्ट्रपति उत्तरी

7:30 શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ફ્રાન્સને 6-4થી હરાવીને ઇંગ્લેન્ડે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આંધ્રપ્રદેશમાં આજે વહેલી સવારે વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર એક ટ્રક સાથે કાર અથડાતા 4ના મોત અને 1 વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે. રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં 82મા સન્ડે ઓન સાયકલ અભિયાનમાં ભાગ લીધો. દેશભરના આયુષ્યમાન આરોગ્ય મંદિરોના કાર્યકરો પણ આ અભિયાનમાં જોડાયા. મીડિયા સાથે વાત કરતા શ્રી માંડવિયાએ જણાવ્યું કે આરોગ્ય સંભાળ કાર્યકરોએ દેશભરના 15,000થી વધુ સ્થળોએ સાયકલ ચલાવીને આ અભિયાનમાં ભાગ લીધો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર અગાઉ સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદના સુચારુ સંચાલન માટે વિપક્ષોનો સરકારે સહયોગ માંગ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મુલાકાતે જવા રવાના. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાનને કારણે માતા વૈષ્ણો દેવી અને અમરનાથ યાત્રા સ્થગિત. જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતનારી પીવી સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બની. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી વનડે આજે લંડનના લોર્ડ્સ ખાતે રમાશે. અને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આજે મધરાત્રી બાદ સ્પેન અને આર્જેન્ટિના ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. અમદાવાદમાં ગઈકાલે ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી. અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, વસ્ત્રાલમાં ખેતરમાં શેડમાં ચાલતા કારખાનામાં આગામી તહેવાર માટે ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું. આ કારખાનાની મંજૂરી ગત માર્ચ 2026ના પૂરી થઈ ગઈ હતી, તેમ છતાં આ કારખાનું ચલાવવામાં આવતું હતું.
1: સમગ્ર બનાવ કે ત્યાં જો એક મેહુલ ઢોડિયા કરીને એક વ્યક્તિ છે, ત્યાં જો એ ફટાકડા બનાવવાની જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનો જો કારખાનો ચલાવતા હતા, પછી જો એના મધર જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો, અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ, આ ત્રણ લોકોના ભાગીદારીમાં ચાલતા આ ત્રણ પૈકી બે આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે. એના આ જો બીએનએસ 2023ના જો કલમ છે 105, 287, 288, 61(2) અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા.
0: રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 57 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. તેમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો, જ્યારે નવસારીના જલાલપોર અને નવસારી તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 26% જેટલો વરસાદ નોંધાયો. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 68% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. હાલમાં રાજ્યમાં 11 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે સુરત, તાપી, નવસારી, ડાંગ

0: વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી તો માછીમારોને પણ આજથી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યના કેટલાક તાલુકામાં આજે સામાન્ય વરસાદ નોંધાયો. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં લાંબા સમયના વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. ગત 24 કલાકમાં ડાંગના સાપુતારામાં 2 ઇંચથી વધુ, જ્યારે આહવા અને વઘઈ તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીમાં સૌથી વધુ વાલોડ તાલુકામાં 2.5 ઇંચથી વધુ, જ્યારે ઉચ્છલ અને કુકરમુંડા તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના પાલનપુર ખાતે એક પેડ માકી નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. દરમિયાન તેમણે દરેક નાગરિકને તેમના પરિવારજનોના નામે ઓછામાં ઓછો 1 વૃક્ષ વાવી તેની સંભાળ રાખવાનો સંકલ્પ લેવા પણ અનુરોધ કર્યો હતો.
1: ચિલ્ડ્રન હોમ અને ગ્રાઉન્ડ ની અંદર પ્લાન્ટેશન કરવાનો અવસર મળ્યો છે. વિવિધ કામગીરી જે ચિલ્ડ્રન હોમ દ્વારા સામાજિક ન્યાય અધિકારી વિભાગ દ્વારા જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ પણ કર્યું છે. સંવેદનશીલ વિભાગ છે કે જે ત્યજેલા બાળકો હોય કે પછી જે બાળકોને કોઈ જ ના હોય એવા બાળકોની સાર સંભાળ લેવાનું કામ આ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યું છે, જાણીને આનંદ થયો છે. અને હજી વધુ એની સુખ સુવિધાઓ સાથેનું બિલ્ડિંગ હોય કે અન્ય કોઈ બાબત હોય તેનું નિરીક્ષણ પણ કર્યું છે.
0: રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનમાંથી 2,75,000 જેટલા ઔષધીય રોપાઓનું વિનામૂલ્ય વિતરણ કરાયું. રાજ્યમાં આયુર્વેદિક પરંપરા અને નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલીને પોષવા ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડે વર્ષ 2025-26માં ગાંધીનગર, વાંસદે, રૂપવેલ, ભુજ નાની રેલડી, રાજપીપળા, જીતનગર, ઝાલોદ, વરોડ, પાલનપુર, વશી, દાંતા અને આહવા સાપુતારા ઉદ્યાનમાંથી આ વિતરણ કરાયું છે. આ સાથે જ આ ઉદ્યાનો ખેડૂતોને સબસિડી અને વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રયોગશાળા બન્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યના વન વિભાગ દ્વારા 50 સ્પોટેડ ડિયર એટલે કે ચિત્તલને સુરતમાં માંડવીના જંગલમાં છોડવામાં આવ્યા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે રાજ્યના વન વિભાગ દ્વારા વિજ્ઞાન આધારિત વન્યજીવ સંરક્ષણ માટે પગલાં લેવાઈ રહ્યા છે. તે અંતર્ગત દીપડા જેવા વન્ય પ્રાણીઓને જંગલમાં તેનો કુદરતી ખોરાક મળી રહે તથા માણસો અને વન્યજીવન વચ્ચેનું ઘર્ષણ ઘટે તે હેતુથી સાસણગીરથી લવાયેલા આ ચિત્તલને જંગલમાં છોડવામાં આવ્યા છે. વન વિભાગે પ્રાણીઓને મુક્ત કર્યા પછી તેની સઘન દેખરેખ રાખવા એક ખાસ કાર્યક્રમ પણ તૈયાર કર્યો. સમર્પિત વન રક્ષકો અને પ્રશિક્ષિત ટ્રેકર્સ સતત ફિલ્ડ મોનિટરિંગ કરી રહ્યા છે, જ્યારે હરણોની હિલચાલ, રહેઠાણનો ઉપયોગ, તેમનું સ્વાસ્થ્ય અને જંગલમાં તેમના અસ્તિત્વનું મૂલ્યાંકન કરવા વ્યૂહાત્મક સ્થળોએ કેમેરા ટ્રેપ પણ ગોઠવવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: હવે આપ અમદાવાદ શહેરના ભવિષ્યને નવી ગતિ આપવા 6 મહત્વાકાંક્ષી પરિયોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી સહાય અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડીએ છે.
0: અમદાવાદ એક એવું શહેર કે જે આધુનિક વિકાસની નવી ઊંચાઈઓ તરફ સતત આગળ વધી રહ્યું છે. વૈશ્વિક ધરોહર સ્થળ હોય કે પછી બીજી કોઈ વાત, અમદાવાદે હંમેશા ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યું છે. એટલું જ નહીં, વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતના કારણે અમદાવાદનું નામ વૈશ્વિક કક્ષાએ ગુંજી રહ્યું છે. અમદાવાદ શહેરના વિકાસમાં દર વખતે નવા સોપાન જોડાઈ રહ્યા છે. તેવામાં હવે અમદાવાદની વધુ એકવાર કાયાપલટ થતી જોવા મળશે, કારણ કે દેશના શહેરી વિકાસમાં આમૂલ પરિવર્તન માટે શરૂ કરાયેલા અર્બન ચેલેન્જ ફંડ એટલે કે શહેરી પડકાર ભંડોળમાંથી અમદાવાદની 6 મહત્વાકાંક્ષી પરિયોજના માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા 2,719 કરોડ રૂપિયાની મંજૂરી અપાઈ છે. શહેરની કઈ પરિયોજનાને આ કેન્દ્રીય સહાય મળશે તે અંગે એક અહેવાલ સાંભળીએ.
2: અમદાવાદ શહેરના જૂના જર્જરિત ગટર નેટવર્કના પુનર્વસન, ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે સુવ્યવસ્થિત જળ વ્યવસ્થાપન પ્રણાલી, પશ્ચિમ ઝોન માટે સંકલિત કાદવ વ્યવસ્થા

0: સ્થાપન સુવિધા, સંકલિત માર્ગ વ્યવસ્થાપન પ્રણાલી ITMS અને ભાડું ચૂકવવાની પ્રણાલી ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમને આ સહાય મળશે. તેનાથી શહેરના ગટર નેટવર્કના પુનઃસ્થાપનથી ગટર ઉભરાવા તથા લીકેજ પાણી બહાર આવવા જેવી સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. જ્યારે સમગ્ર ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, સ્ટ્રોમ વોટર સિસ્ટમના વાસ્તવિક સમયનું ડિજિટલ દેખરેખ અને અદ્યતન સંચાલન શક્ય બનશે. ગટરના કાદવમાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીના ઉત્પાદનથી પર્યાવરણને અનુકૂળ અને ગોળાકાર અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: હવે આ અર્બન ચેલેન્જ ફંડ શું છે તે સમજીએ. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા દેશના શહેરોને બજાર આધારિત ધિરાણ અને સંતુલિત પ્રાદેશિક વિકાસ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવા અર્બન ચેલેન્જ ફંડ શરૂ કરાયું છે અને 5 વર્ષ દરમિયાન કુલ 1,00,000 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય બજાર આધારિત શહેરી પરિવર્તન માટે આ ભંડોળ પૂરું પાડે છે. આ યોજના હેઠળ શહેરોનો સર્જનાત્મક પુનર્વિકાસ, વિકાસ કેન્દ્ર તરીકે શહેરો તથા પાણી અને સ્વચ્છતા એમ 3 વર્ટિકલ્સમાં પ્રોજેક્ટના કામ કરી શકાય છે. હવે આ ભંડોળ હેઠળ કેટલી રકમ કોના માટે ફાળવવામાં આવી છે તે પણ જાણીએ.
0: કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજૂર કરેલા આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનર્વસન માટે 852 કરોડથી વધુ, પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનર્વસન માટે 551 કરોડથી વધુ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જૂના ગટર નેટવર્કના પુનર્વસન માટે 290 કરોડથી વધુ તથા ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે 215 કરોડ અને 125 TPDની ઇન્ટીગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી માટે 479 કરોડ રૂપિયાથી વધુ, તેમજ ITMS અને AFCS માટે 331 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: ITMS અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમના કારણે AMTS, BRTS અને મેટ્રો માટે કોમન મોબિલિટી કાર્ડ અને કોમન જર્ની એપ્લિકેશન મારફતે નાગરિકોને સરળ મુસાફરીની સેવા, જાહેર પરિવહન સંબંધિત સચોટ અને વાસ્તવિક સમયની માહિતી, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AIનો ઉપયોગ કરીને માર્ગોનું કાર્યક્ષમ આયોજન, તેમજ આધુનિક ઇન બસ સર્વેલન્સ દ્વારા એનહેન્સ્ડ ઇન્સિડેન્ટ મેનેજમેન્ટ સાથે સુરક્ષિત અને સલામત સવારીની સુવિધા મળતી થશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા અમદાવાદને વધુ સ્માર્ટ, સ્વચ્છ, રિઝિલિયન્ટ અને વૈશ્વિક ધોરણોનું શહેર બનાવવાની દિશામાં મહત્વની પ્રગતિ થશે. કાર્યક્ષમ, ટકાઉ અને ભવિષ્યલક્ષી શહેરી માળખાકીય સુવિધાઓ વિકસશે તથા લોકોને વધુ ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રાપ્ત થશે. આ ફંડ અંતર્ગત પ્રોજેક્ટ્સની રકમના 25% કેન્દ્ર સરકારની સહાય, 25% રાજ્ય સરકારની સહાય અને બાકીના 50% મ્યુનિસિપલ બોન્ડ, લોન અથવા જાહેર ખાનગી ભાગીદારી એટલે કે PPP દ્વારા ઉપલબ્ધ કરાવવાની રહે છે. તદનુસાર મહાનગરપાલિકાને આ 6 પરિયોજના માટે 679 કરોડ રૂપિયાથી વધુની કેન્દ્રીય સહાય તથા 679 કરોડ રૂપિયાથી વધુની રાજ્ય સરકારની સહાય મળશે. બાકીની રકમ અમદાવાદ મહાનગરપાલિકા લોનથી મેળવશે.
0: હમણાં જ આપ અમદાવાદ શહેરના ભવિષ્યને નવી ગતિ આપવા 6 મહત્વાકાંક્ષી પરિયોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી સહાય અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડીએ છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. આજના સંઘગાન શિક્ષણના કાર્યક્રમમાં ઓરિયા ભાષાનું ગીત શિક્ષણ મેળવીએ. ગીતકાર છે KC પાણીગ્રહી.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સંઘગાન શિક્ષણ. આજે આપ સાંભળશો ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત, જેના કવિ છે KC પાણીગ્રહી. બાળ દોસ્તો, આપની પાસે કાગળ અને પેન તૈયાર છે ને? તો ચાલો સૌપ્રથમ ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત લખી લઈશું.
4: બચ્ચો, આજ મેં તુમ્હે એક ઓડિયા ગાના શીખાઉંગા, શીખોગે ના? યે ગાના એક ભજન હૈ જિસે શ્રી કાલિંદી ચરણ પાણીગ્રહી ને લિખા હૈ. કિસને લિખા હૈ?
5: શ્રી કાલિંદી ચરણ પાણીગ્રહી.
4: શ્રી કાલિંદી ચરણ પાણીગ્રહી ને. અબ ઇસે લિખ લો.
6: કેઉં નામ ધરી,
5: કેઉં નામ ધરી,
6: ડાકીબી તુમકુ,
5: ડાકીબી તુમકુ,
6: તુમે જે સર્વનામ,

0: तुमने गाना सीख लिया, इसे अब तुम सब मिलकर गाओ देखें।
1: 1 2 3 4

0: Earlier, PV Sindhu became the first Indian shuttler to win the prestigious Japan Open title. She defeated the local favorite and three-time world champion Akane Yamaguchi in straight games. Football fever has gripped fans across the globe as defending champions Argentina and European powerhouse Spain prepare for a thrilling showdown in the FIFA World Cup final at the New York, New Jersey stadium tonight. The title clash is scheduled to kick off at 12:30 a.m. Indian time. Last night, England secured bronze medal after defeating France 6-4 in a thrilling third-place match at the Miami stadium. French striker Kylian Mbappe has surpassed Lionel Messi's World Cup scoring record, taking his career tally to 22 goals and took the lead in the Golden Boot race. The series deciding third ODI between India and England is currently underway at Lord's in London. Opting to bat first, England went 129 for no loss in 21.2 overs when reports last came in. India made three changes to their playing 11, bringing in KL Rahul, Ashdeep Singh and pacer Prince Yadav. Fast bowler Jasprit Bumrah has been rested due to a knee injury. And with that, we end this news bulletin.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ છીએ વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત. દોસ્તો, કાર્યક્રમ સાંભળતા પહેલા સાંભળીએ આ જાહેરાત.
2: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
3: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: थोड़ी देर में समाचार प्रस्तुत किए जाएंगे।
1: मीडियम वेव 370.3 मीटर એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। શ્રોતા મિત્રો, પ્રસ્તુત કરીએ છીએ સુગમ સંગીત। સુગમ સંગીતમાં આજે સાંભળીએ જૂની રંગભૂમિના ગીતો। સાંભળીએ પ્રીતિ ગજ્જર અને નિગમ ઉપાધ્યાયના યુગલ સ્વરમાં આ ગીત।

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો પ્રીતિ ગજ્જર અને નિગમ ઉપાધ્યાયના યુગલ સ્વરમાં જૂની રંગભૂમિના ગીતો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રીતિ ગજ્જરન નિગમ ઉપાધ્યાયના યુગલ સ્વરમાં જૂની રંગભૂમિના ગીતો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મીડિયમ વેવ 370.3 મીટર, સેકન્ડ 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 6:15 અને 45 સેકન્ડ થઈ છે. આપને જણાવી દઈએ, અમારા આજે હવે પછી પ્રસારિત થનારા તથા આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક ખાસ કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. ખેડૂત મિત્રો માટેનું કાર્યક્રમ ગામનો ચોરો 7:22, જેમાં સાંભળશો મિયાવાકી જંગલ પદ્ધતિથી સુખનાથ વનના નિર્માણમાં યોગદાન આપનાર વિછીયા તાલુકાના મોટી લાખવડ ગામના શ્રી ભરતભાઈ વાલાણી સાથેની મુલાકાત, જેમાં આપ સાંભળશો રાજકોટ કેન્દ્રનું યોગદાન. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય વિરલ રાવલ, કાનન છાયા. 8:00 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, જેના પ્રાયોજક છે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામાં 8:30. 9:15 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું કાર્યક્રમ સ્પોટલાઇટ. 9:30 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું સંસદ કે સમક્ષ મુદ્દે. 10:00 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત અને 10:30 ઢળતી જાય રાત. આ હતી રૂપરેખામાં આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. શ્રોતા મિત્રો, હવે આપને જણાવી દઈએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક ખાસ કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે 6:10 ભક્તિ સંગીતની અર્ચના. વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન 6:35. 6:45 કૃષિ માહિતી, જેમાં આવતીકાલનો વિષય છે ખેતીમાં મલ્ચિંગનો ઉપયોગ, પ્રસ્તુતિ કાનન છાયા. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત. સુગમ સંગીત 7:30, જેમાં સાંભળશો નૈનિશ જાની અને મૃદુલા પરીખના યુગલસ્વરમાં કેટલીક રચનાઓ. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, જેમાં રેતીના ઢુવા એ વિષય પર માહિતી આપ સાંભળશો, પ્રસ્તુતિ સિદ્ધિ વોરા. ભજનનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30, જેમાં આવતીકાલના ભજનિક છે ગીતાબેન ચુડાસમા. શિક્ષણમાં બાળકોની રૂચિ એ વિષય પર ગુજરાતી વાર્તાલાપ આપ સાંભળશો 8:50, પ્રસ્તુતિ ડોક્ટર ગીતાબેન થાનકી. 9:15 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. 10:30 લોકસંગીતના કાર્યક્રમમાં સાંભળશો લોકવાર્તા સંત શ્રી મૂળદાસ. વાર્તાકાર છે પૂંજા વાળા અને મોહમ્મદભાઈ મીરના કંઠે સાંભળશો દુહા અને છંદ. શ્રોતા મિત્રો, બપોર 11:00 થી 3:00 સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 12:00 ગુજરાતી ગીતો. બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12:30, જેમાં આપ સાંભળશો અમદાવાદ કેન્દ્રનું યોગદાન. 1:10 સુગમ સંગીત. ફૌજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30. 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. અમારી સાંધ્યકાલીન સભાની પ્રસારણ યાત્રામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત અને ત્યારબાદ તરાને નયે પુરાને. 6:00 રાજુભાઈ વંશના કંઠે ભજનો આપ સાંભળશો. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30, જેમાં સાંભળશો અમદાવાદ કેન્દ્રનું યોગદાન. અને 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં આપ સાંભળશો વડોદરા કેન્દ્રનું યોગદાન. આ બંને કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 8:00 સંસદમાં થયેલી કાર્યવાહીની સમીક્ષા આપ સાંભળશો, રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી. 8:15 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારે ગામા. 9:15 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું કાર્યક્રમ સ્પોટલાઇટ. વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર 9:30. 10:00 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું પ્રશ્નકાલ.

આજે રૂપરેખામાં આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક ખાસ કાર્યક્રમોની બરાબર 6:20 મિનિટે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર અમે રિલે કરીશું.

0: ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની અપીલને માન આપીને ચોમાસામાં આપમેળે ઉગતી વિવિધ વનૌષધિઓ મોટી થાય એટલે એકઠી કરવા તૈયાર મિત્રોને
1: ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર મિત્રો, તમે રાગીના પાપડ કે નાગલીનો ભાત ખાધો છે ખરો?
0: કદાચ તમે તેનો સ્વાદ ના ચાખ્યો હોય તો કલ્પેશભાઈ મિસ્ત્રી જેવા જૈવ વિવિધતા નિષ્ણાતને મળવું જોઈએ.
1: મિત્રો, અમે આપણે ત્યાં પરંપરાગત રીતે થતી કૃષ્ણ કમોદ વાવતા ખેડૂતોની માહિતી મેળવવા ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડની કચેરી અરણ્ય ભવન ગયેલા. ત્યાં જ કલ્પેશભાઈ મળી ગયા એટલે અમે એ તક ઝડપી લીધી અને આ જૈવ વિવિધતા વિશેની જાણકારી રેકોર્ડ કરી લીધી. તમે પણ સાંભળો એટલે એનું મહત્વ સમજાશે.
0: નમસ્કાર કલ્પેશભાઈ.
2: નમસ્કાર હિનાબેન.
1: નમસ્કાર કલ્પેશભાઈ.
2: નમસ્કાર ભાઈ.
1: કલ્પેશભાઈ, આમ તો શ્રોતા મિત્રોને તો હવે તમારા અવાજથી પણ પરિચિત છે અને તમારી પ્રવૃત્તિઓથી પણ ઘણા બધા પરિચિત છે, ખરું કે નહીં?
0: જી જી જી.
1: કારણ કે કલ્પેશભાઈ જૈવિક વિવિધતાના જતન માટે ગામ વિસ્તારોમાં ખૂબ અત્યારે કામ કરી રહ્યા છે અને લોકોને આપણું જે પરંપરાગત બિયારણ છે, પાકો છે, એની સાચવણી માટે પણ ઘણું માર્ગદર્શન આપી રહ્યા છે. એટલે આજે હિનાને બરાબર જોઈતી હતી જૂની કૃષ્ણ કમોદ.
0: મેં આવતાની સાથે પેલા તરુભાઈને એવું કહ્યું કે તરુભાઈ આ કૃષ્ણ કમોદ મળશે ક્યાં? એટલે એમણે કહ્યું કે થોડોક સમય હજી ખમી જા, હજી વાર લાગશે પણ મળશે 100%.
1: અને ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડની ઓફિસ જઈએ એટલે કોઈક ને કોઈક તો આપણને બીએમસીના એકાદ તો કાર્યકર મળી જ જાય.
0: એમાં કલ્પેશભાઈ સામે
1: આવ્યા. તો કલ્પેશભાઈ, અત્યારે તમારા વિસ્તારમાં એટલે ખાસ કરીને ખેડા જિલ્લાથી લઈને નડિયાદ, ખેડા જિલ્લો, બાવળા આ બધા તાલુકામાં જે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે જૈવિક વિવિધતાના જતન માટેની, એના વિશે થોડીક વાત કરો.
2: 100%. આપણે બહુ જાણીએ છીએ કે કુદરતે આપણને ઘણી બધી વસ્તુઓ વિવિધ પ્રકારની આપણને આપેલી છે અને એને એને જાણવા માટે, એને ઓળખવા માટે અને ઓળખી અને એનો સદુપયોગ થાય, એની જાળવણી થાય અને લાંબા ગાળા સુધી આપણી આવનારી પેઢીઓને પણ એ વારસામાં મળે, એટલા માટે ખૂબ સરસ રીતના અત્યારે ગુજરાત બાયોડાયવર્સિટીના આ જે કહેવાય કે પ્રોજેક્ટની નીચે અમને મને ખુદને કામ કરવાની આ એક તક મળી એટલે હું એમનો પણ હું આભાર માનું છું. કારણ કે આ હશે તો આપણું ભવિષ્ય સલામત આપણા બાળકો માટેનું બનશે. બાકી આ જૈવિકતાને જો ઓળખશું જ નહીં તો કે અને આપણે સૌ અગાઉ પણ શ્રોતા મિત્રોને જણાવવાનું કે આપણે જાણીએ છીએ કે કુદરતે ઘણી બધી જે જૈવિક વિવિધતાઓ આપેલી છે એને જાણી અને આપણે એને સમજવાની ઘણી બધી કોશિશ કરીએ છીએ.
0: બરાબર છે.
2: હવે આજે જ વાત કરીએ કે હિનાબેન આવ્યા હતા કૃષ્ણ કમોદ એટલે અમારી દેશી ભાષામાં એટલે અમારી ગામઠી ભાષામાં એને કાળી કમોદ કહીએ.
0: કાળી કમોદ,
2: કાળી કમોદ. કારણ કે એ ચોખા કાળા એટલે શ્યામ રંગના હોય છે પણ એ દેશી પ્રજાતિના એ ડાંગર છે, એ ચોખા છે. એના પછી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી સંશોધન એમાંથી જ કરેલી કમોદ બીજી 3 નવી ઓલી થઈ. પણ જે આપણી ટ્રેડિશનલ અને આપણી દેશી પ્રજાતિની છે, ખાસ હું જ્યાં કામ કરું છું એ વિસ્તાર એટલે કે ખેડા જિલ્લાનો અને આણંદ જિલ્લાનો જે ખંભાત તાલુકો, માતર તાલુકો, જે લીંબાસીનો પ્રદેશ છે, પછી અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની અંદર હમણાં ધીમે ધીમે તેનો પણ વ્યાપ વધ્યો છે. તો ખાસ આ જે કાળી કમોદ છે એની ન્યુટ્રિશન વેલ્યુ, એની સુગંધિત અને એના જે એમના રહેલા પોષક તત્વો અને પૌષ્ટિકતા એ અગ્રતાના ધોરણે હોય છે. પણ એમાં એવું છે કે એનું ક્રોપનું એટલે કે

0: ખેતી નો સમયગાળો બાકીની જે ત્રણ વેરાયટી કરતા થોડો વધારે લાંબો હોય છે.
1: મતલબ
0: હા, એની અંદર બાકીની જે ડાંગર છે એની કરતા 30 દિવસ થી લઈ અને 40 દિવસ આ કાળી કમોત માટે થઈને આપણે વધારે
1: ખેતી.
0: ત્યારે ગુજરી છે, કાવેરી છે, સોનમ છે, બીજી જે ગુજરાત 13-17 આ બધી જે જુદી જુદી વેરાયટી છે એને તમે 90 દિવસ થી 100 દિવસ નો સમયગાળો જોતો હોય છે, અને જ્યારે કાળી કમોદ ને 120 થી 140 દિવસ નો સમયગાળો જોતો હોય છે, એટલે 4 મહિના જેટલો સમય જોતો હોય છે, 4.5 મહિના જેટલો. એટલે કે એનો ખેતીનો સમય લાંબો હોવાના કારણે, અને બીજું કે એની ઉપજ બંનેમાં બહુ ફરક નથી હોતો, અને ક્યારેક ઓળખના અભાવે એ બંને વેરાયટીના ભાવ જે કહીએ રેટ એ ક્યાંક જેને ખબર છે એ વસ્તુ એના કાળી કમોદનો ભાવ તમે દેશી વેરાયટી લો તો બાકીની જે કમોદ છે એના કરતા તમને 10-15% વધારે મળે છે. પણ એવા માર્કેટ એવી જગ્યાએ કે જે આને ઓળખે છે એવી જગ્યાએ આપીએ તો ઓળખ નથી હોતી, એટલે
2: પૂછે કે આટલી બધી મોંઘી કેમ છે.
0: હા, એના કારણે શું થાય કે ખેડૂતને એમ થાય છે કે આ મારે એક તો આનો પીરિયડ શું કહેવાય, એક મહિનાનો લાંબો, એની મેન્ટેનન્સ અને બધા ખેતીની અંદર
1: માવજત કરવામાં એક મહિનો વધારે જાય.
0: હા, અને પછી પાછો ભાવ સરખો મળે.
1: સાચી,
0: બાકી ખેડૂત બિચારો આટલું મહેનતુ વર્ગ છે તો એ બને તો ત્યાં શું કરે છે, સહેલું અને સરળતાથી જે અનાજ ઉત્પાદન થાય એવા તરફ વળતો હોય. પણ આજે હું તમને કહું કે કાળી કમોદ ધીમે ધીમે આપણા ગુજરાતમાંથી ધીમે ધીમે દુર્લભ પ્રજાતિમાં સમાવિષ્ટ થતો જાય છે, એ ધીમે ધીમે લુપ્ત થવાના આરે હતી. પણ ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ તરફથી 2012 પછી એક સઘન કાર્યક્રમ આનો પીબીઆર એટલે કે દરેક ગામોની અંદર જે જૈવિકતાઓ પડી છે એને ઓળખવી જુદી જુદી પ્રકારની, એના ભાગરૂપે આ કાળી કમોદ એની એ કે ભાઈ આ કાળી કમોદ ધીમે ધીમે આટલા શું કહેવાય જે 2 જિલ્લાઓમાં અમારા જે બનતી હતી એમાં ધીમે ધીમે અત્યારે ખંભાત અને માતર લીંબાશી જેવા એક થોડા નાના પ્રદેશોમાં જ રહી છે, તો ધીમે ધીમે આ ઘટતું જાય છે. તો એક સમય એવો આવે કે આજે એને જો ઓળખી અને લોકો સુધી આપણે જાણકારી નહીં આપીએ તો આ ક્યારેક દુર્લભ પ્રજાતિ દુર્લભ થઈ જશે. તો આજે ધીમે ધીમે એ પીબીઆરના કાર્યક્રમમાં સમાવેશ થયા પછી એની કન્ઝર્વેશન કરવાનું, એનું ઉત્પાદન થયા પછી એના માર્કેટ સાથે એનજીઓ અને બાયોડાયવર્સિટી બોર્ડ સાથે સંયુક્ત રહીને આવા સઘન પ્રયાસો કર્યા તો ધીમે ધીમે અત્યારે કાળી કમોદનું અત્યારે ધીમે ધીમે વાવેતર વધતું જાય છે.
1: તો એની ખાસિયત શું હોય કલ્પેશ ભાઈ, કાળી કમોદ જે આપણી પરંપરાગત જે છે આ પાક એની ખાસિયત શું હોય?
2: પોષણક્ષમ વધારે,
0: સૌથી વધુ પહેલી વસ્તુ એક દેશી પદ્ધતિમાં કહું કે આપણે પહેલા ગામથી ગામ બધા ગામડાઓમાં જે ફળિયા કહેતા આપણે શેરી સ્ટ્રીટ, તો એવું કહેવાય છે કે તમારું ઘર કદાચ 10 ઘર દૂર હોય પણ 10 દર દૂર ઘરમાં કૃષ્ણ કમોદ એટલે કાળી કમોદના ચોખાની ખીચડી ભાત કોઈ બી વસ્તુ જો ત્યાં રંધાતી હોય બફાતી હોય તો એની સુગંધી 10 ઘર સુધી આવે, એટલી જોરદાર એટલી પ્રબળ એની સુગંધી હોય છે કે આખા ફળિયાને ખબર પડે કે આમના ઘરે આજે ખીચડી અથવા તો ભાત કૃષ્ણ કમોદ એટલે કે કાળી કમોદ ના થાય છે. એટલે પહેલું કે સુગંધી એટલી જોરદાર હોય તો પછી આપોઆપ ભૂખ પણ એટલી જબરજસ્ત લાગે, એટલે એને ખાવાની પણ એટલી જ જબરજસ્ત મજા
1: આવે.
0: બીજું એની અંદર જે ફાઈબર્સ કહીએ કે જે એ ન્યુટ્રિશન વેલ્યુમાં જે 2-3 અગ્રતાના ધોરણ છે એ પણ એના ભરપૂર માત્રામાં ભરેલા હોય છે,
1: એટલે સ્ટાર્ચ પ્રમાણમાં ઓછો અને બીજા ફાઈબર વધારે.
0: હા, જે શરીરને આપણી જે ચરબીને વધારવાના જે અમુક કે એવા પૌષ્ટિક તત્વો એમાં બિલકુલ ઓછા હોય છે, અને જે આપણા શરીરને ઉપયોગી થાય એવા ઘણા બધા જ જે એ ફાઈબર્સ એટલા બધા ઉપયોગી હોય છે કે જેના કારણે એ કાળી કમોદ ખાવામાં ખૂબ જ ઉપયોગી. આજે બહુ તમે જો માનો તો ડાંગર એટલે કે ચોખાની અંદર આપણે ભલે બાસમતી ના બધી વેરાયટી કઈ એવી ખાવાલાયક જ છે, પણ એમાં કાળી કમોદ જો તમારે જોઈતી હોય તો ઘણા બધા ઊંચા ભાવેથી, કારણ કે એનું વાવેતર ઘટતું
2: ગયું,
0: પ્રોડક્શન ઓછું થયું અને લોકોને હવે ધીમે ધીમે જાણકારી વધતી જાય છે. જેમ કે આપણે અગાઉ પણ વાત કરી હતી ગયા સેશનમાં કે પહેલા અગાઉ ગરીબોનો જે ખોરાક એટલે બંટી વાવતો, પહેલા એવું થાય કે જ્યાં કશું ના થાય ત્યાં બંટી લોકો વાવતા, અને જે બંટી ખાય એ ગરીબોનો આહાર, કારણ કે જે શ્રમ કરે જે પરસેવો પાડે એ લોકો બંટી ખાતા હતા. સુખી વર્ગના લોકો જે હોય એ પૂરી દાળ ભાત એ સમયમાં ખાતા હતા, પણ હવે અત્યારે ખબર પડી કે સૌથી હલકું ધાન્ય મિલેટમાં જે ડાયજેસ્ટ કરવામાં સૌથી સહેલું છે અને આપણા શરીરને ઉપયોગી થાય એવું સરળ જે 8 પ્રકારના જે મિલેટ છે એમાંનું એક છે બંટી. તો આજે તમારો બંટી જે બીજા બધા અનાજના તમે કિલોના ભાવમાં જાઓ તો 50-60 વધુમાં વધુ 60 કે 100 રૂપિયા, પણ જો બંટી તમારે લેવી હોય તો ઘણી ગાંઠી દુકાનમાં, જેમાં હું અમદાવાદમાં ખાસ કહું કે ગાંધીની દુકાન હોય જે ગાંધીપુલની આજુબાજુ અથવા તો જે મિલેટ્સ જે રોપતા હોય અથવા તો કરતા હોય એવી જગ્યાએ જાઓ તો તમારે 100 થી 120 રૂપિયા કિલો આજે બંટી
1: 120 રૂપિયા કિલો

0: સુખી માણસ છે જે પૈસા 120 રૂપિયા પ્રતિ કિલો ખર્ચું તે ગરીબ માણસ ને ખરાવું એ અત્યારે અઘરું છે, તો સૌથી મોંઘા માણસ નો ખોરાક બની ગયો. કારણ કે એના વિશે એટલી જાણકારી આપણે બાયોડાયવર્સિટી બોર્ડ અને જે આપણા ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ તરફથી એટલો સરસ પ્રચાર પ્રસાર છેલ્લા 5 વર્ષ તો એટલો ઉમદા પ્રકારથી થાય છે કે આપણા જે ઓન્થેટિક આપણા જે મિલેટ્સ છે એના વિશે લોકો હવે જાણકાર બન્યા છે. આપણી પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળતા થયા છે કે આપણી જમીન જે છે એ ધીમે ધીમે એને કેવી રીતના ઝેર મુક્ત બનાવી એના વિશે લોકો સમજવાની કોશિશ કરી અને પોતાની આવનારી પેઢીને એક સારું અને તંદુરસ્ત જીવન જીવવા અને આપવા માટે એ લોકો હવે ધીમે ધીમે કટિબદ્ધ થયા છે.
1: તો કલ્પેશભાઈ તમે જે કહ્યા 8 બરછટ ધાન્ય કયા કયા મિલેટ્સ એટલે
0: એમાંથી ખાસ તો હું અતિ મહત્વના આપણે કહીએ છીએ તો એમાં ચેણો જે આપણે અહીં ઓછું પણ મહારાષ્ટ્રમાં વધારે થાય છે. ચેણો કરીને આવે
2: એટલે ચણા જેવું આવે,
0: ચણાની જેવું નથી પણ એનું નામ ચેણો કરે છે. પણ એ જે તલ આકારનું હોય છે એનાથી થોડોક મોટો દાણો છે,
2: તલથી
0: મોટો દાણો. પણ એ ચેણો જે આપણા ગુજરાતમાં બહુ જ ઓછી જગ્યાએ અથવા રેર કેસમાં છે પણ ધીમે ધીમે એ વધાર્યું છે. પછી જેમ કે બનિયાર મિલેટ્સ છે, મિલેટ્સના જે અલગ અલગ પ્રકાર છે પણ મહત્વના 4-5 જે મિલેટ્સ છે એના વિશે થોડી વાત કરીશ. આપણા ગુજરાતીઓ સૌ પ્રથમ આપણે કહેતા કે જયારે ઉંમરલાયક માણસ થાય 40-50 વર્ષ થઈ જાય પછી જયારે એની હોજરી અને એનું ડાયજેશનની પ્રક્રિયા સ્લો થતી જાય,
2: કારણ કે મંદ પડે.
0: હા, મંદ પડે કારણ કે એ ઉંમરની અસર ત્યાં આગળ આવે છે. ત્યારે એ વખતે હલકા ધાન્ય તરીકે આપણે કોદરી ખાતા હતા.
1: બરાબર,
0: કોદરી એક સરસ છે. આપણા ગુજરાતમાં સૌથી બેસ્ટ જે બે જે મિલેટ્સ જે 4 છે એમાંની કોદરી અને કોદરા,
1: બરાબર,
0: આ બંને. પછી એના પછી ચેણો છે, બંટી છે, પછી રાજગ્રો મોરૈયો, એ બી ડાયજેસ્ટનમાં બહુ સૌથી સહેલું.
1: બરાબર,
0: પણ એ આપણે ફરાળ તરીકે અત્યારે ખાસ
1: સાચી
0: અને તમે તો હું પોતે બી ઘણી વખત આપણા જે તહેવારોની અંદર અથવા તો જયારે ઉપવાસ કરું છું ત્યારે જયારે બપોરે મોરૈયાની ખીચડી ખાધી હોય તો વિધિન 1 કલાક થાય તો પછી એમ લાગે પેટમાં કશું છે સરળતાથી પચી જાય, એટલું હલકું ધાન્ય અનાજ છે. પણ એ આપણા શરીર માટે ખૂબ જ તંદુરસ્તીને મહત્વનું આવશે. એવી રીતના ઘણા શું કહેવાય, બંટી, બાવટો, પછી અત્યારે તમે જે બાબાપુરી બાજરા વિશે બી જે જાણીએ છીએ તો એ જ પ્રકારનું જ અનાજ પોતે છે કે આપણું જે ઓન્થેટિક અનાજ જૂનું હતું સીધું અનાજ ધીમે ધીમે એ તરફ પ્રયાણ કરીએ. પણ આ જે 4 કીધા, બંટી, પછી કોદરી છે, રાજગરો, મુરૈયો, આ આપણા ગુજરાતમાં વિશેષ જાણીતા છે સીધા.
1: એટલે બાબાપુરી બાજરો અત્યારે આમ તો અમરેલી જિલ્લાના બાબાપુરના વિસ્તાર,
0: બાબાપુર વિસ્તાર જ્યાં આગળ શું કહેવાય આપણે આશ્રમશાળા પણ બહુ સારી,
1: હવે એનું બિયારણ બધે વવાતું થઈ ગયું. હા,
0: ઘણી બધી સંસ્થાઓ આના અગ્રતાના ધોરણે કામ કરી અને આનું બિયારણ અને આની ખેતી કેવી રીતના વધે એનું સીડ બેંક બનાવવાનું ખૂબ જ સરસ ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ અને ખેતી વિભાગ ખેતીવાડી વિભાગની નીચે એ કામગીરી કરી અને આનું બિયારણનું સીડ બેંક બનાવી અને ખેડૂતો સુધી પહોંચતું કર્યું છે. અત્યારે આપણા ગુજરાતની અંદર આપણે ઓછામાં ઓછા 4 જિલ્લાની અંદર બાબાપુરી બાજરો વિશેષ તરીકે આપણે જોઈ
1: શકીએ છીએ.
0: એ બહુ પછી એવું મિલેટ્સમાં આપણે કિનોવા કરીને આવે છે જે ચેણોનો જ એક ટાઈપ છે સીધો.
2: કિનોવા,
0: કિનોવા,
2: ઓકે.
0: એ બી બહુ આપણે સરસ રીતના આપણે પણ એનું વાવેતરનો વિસ્તાર મોટાભાગે ગુજરાત કરતા મહારાષ્ટ્રની અંદર વધારે હોય છે. એટલે એમ કહેવાય છે કે મિલેટ્સ જો વધારે પડતું તો વવાતું હોય તો મહારાષ્ટ્રમાં છે વધારે. પણ ધીમે ધીમે આપણા ગુજરાતની અંદર એટલી જાગૃતિકરણ થયું છે, જેમ કે આ વખતે અમારી જે સંસ્થા છે એને સાથે રાખી અને નળ સરોવરની આજુબાજુ ખાસ તો મિલેટ્સ પહેલા એવું બધા લોકો કે જે ડ્રાય એરિયા છે જ્યાં સૂકો છે ત્યાં સિંચાઈ અને ભેજ ઓછો છે,
1: ઓછા
0: પાણીએ થતું આ અનાજ ગણાતો. પણ ભગવાને કુદરતે કેટલી સરસ કમાલ કરી છે કે એને આવું એક અનાજ પણ ન્યુટ્રિશન વેલ્યુ સૌથી હાઈ રાખીશ. પછી આપણે એ એક વસ્તુ કેટલું કે જ્યાં આગળ ભેજ છે વધારે, જ્યાં પાણી છે વધારે, એની કરતા જે ડ્રાય એરિયા છે જ્યાં સૂકો પ્રદેશ છે એની અંદર જો એ અનાજ થાય તો એની અંદર પૌષ્ટિક તત્વ વિશેષ માત્રામાં કુદરતે મૂકેલા છે. એટલે કુદરતે ક્યાંય કોઈને અન્યાય કર્યો હોય એવું જણાતું નથી જો આ દ્રષ્ટિએ જોઈએ તો.
2: બરાબર છે. તો પછી કલ્પેશભાઈ, આ જેમ બાબાપુરી બાજરાની વાત કરી અને બંટીની વાત કરી, કોદરીની વાત કરી, એવી રીતે ડાંગ બાજુ જોવા જઈએ ને તો ત્યાં નાગલી ને રાગી ને એ બધું છે, તો એ પણ પણ એટલું પૌષ્ટિક જ છે અને એ તમારી સાઈડ વવાય છે ખરું?
0: હા, આપણે જો મિલેટ્સ ની અંદર અત્યારે જે પ્રચાર પ્રસાર ના જે જાણકારી વધી એમાં જે મોટો ફાળો છે ને એ રાગી ના નાગલી નો મોટા ભાગે છે. કારણ કે આપણા ગુજરાતીઓની એક ખાસ વિશેષતા છે કે વેકેશન આવે એટલે થોડું હરવા ફરવા તો જોઈએ, અને હરવા ફરવા માટે થઈને એવા પ્રદેશ પસંદ કરે જે મોટા ભાગે ઠંડા હોય, બરોબર છે,
2: અને પ્રકૃતિથી નજીક
0: હોય. તો એવાનો એક પ્રદેશ આપણો ડાંગ, જે આપણો સાપુતારાનો આજુબાજુ

0: જો વિસ્તાર છે કોઈ ગુજરાતી એવો બાકી નહીં હોય કે જ્યાં ત્યાં ના
1: ગયું
2: બરાબર.
0: અને એક વખત ત્યાં એ વિસ્તાર અને એ સ્થળોની મુલાકાત લે એના મગજમાં રાગી અને નાગલી એટલા માટે ધ્યાનમાં બેસી જાય, કારણ કે ત્યાં જાય એટલે ત્યાં રાગી અને નાગલી નહીં એટલે મતલબ એની જે વિશેષ આઈટમો એટલે કે ત્યાંના નાગલીમાંથી બનતા રોટલા પાપડ પછી અલગ અલગ એટલી બધી વેરાયટી ત્યાં બને છે કે આપણા બાળકોને અહીંયા આગળ જે આપણે ખીચિયા પાપડના બધું ખવરાઈ છે તો એવી વસ્તુઓ ત્યાં જાય છે અને એ ટેસ્ટમાં એ અનાજની અંદર ખાય છે એ મિલેટ્સમાં તો એ ટેસ્ટ એને એટલો બધો યાદ રહી જાય છે કે એની સાથે સાથે કે એક તો લાલ કલરનો અનાજ છે એટલે થોડુંક કલરના કારણે બાળકોમાં ઉત્સુકતા વધારે જાગે છે કે આ કંઈક અલગ પ્રકારનું અનાજ છે અને બીજું એનો ટેસ્ટ થોડો અલગ પડે છે સીધો એટલા માટે થઈને એ વિસ્તારને કેવી રીતના યાદ રાખે છે કે ત્યાં આવું અમે જમ્યા હતા, ત્યાં અમે આવો સાપુતારામાં ધોધ જોયો હતો, ત્યાં આવો પર્વતો જોયો. એટલે આપણા બાળકોને જે ચાર પાંચ પ્રકારની વસ્તુઓ છે એમાંનું એક આ રાગીએ બહુ મોટી ભૂમિકા ભજવી છે. આજે ધીમે ધીમે એટલો પ્રચાર વધ્યો કે હું પોતે બારેજાની આજુબાજુ જે બીડજ ને બધો વિસ્તાર છે ત્યાં કેટલાય ખેડૂતોને જોયા છે જે રાગીનું વાવેતર ખૂબ કરે છે. ખેડા જિલ્લાની અંદર એક ગામ છે પીપળાતા, જે ઉત્તરસંડા એટલે કે આપણે વડતાલ જે ધામ જતા હોય ત્યાં વચ્ચે એ ગામમાં એક ખેડૂત એટલા બધા ઉત્સાહી છે કે શરૂઆતમાં એમને બે વર્ષ થોડું નુકસાન થયું પણ આ રાગીનું વાવેતર મોટા પાયે કરવા માટે થઈને એમણે એટલું બધું કર્યું કે ત્રીજા વર્ષે એમને સફળતા મળી પણ હિંમત હાર્યા નહીં. આજે ખેડા જિલ્લાની અંદર જ્યારે પણ મિલેટના સ્ટોલ હોય તો એમનો સ્ટોલ અગ્રતાના ધોરણે હોય કે જેમાં મિલેટ્સ અને જેમાં જેને રાગી જોઈતી હોય એવા એ અરુણભાઈ ઠક્કરનું ખાસ વિશેષ નામ છે અમારા ખેડા જિલ્લાની. જેમ આપણે જોઈએ કે અમદાવાદ જિલ્લામાં સાણંદ તાલુકાની અંદર મિલેટ અને પ્રાકૃતિક ખેતી વિશે જેમ કાશીરામભાઈ ને યાદ કરીએ છીએ એવી રીતના ત્યાં અરુણભાઈને પણ બધા લોકો વિશેષ યાદ કરે, કારણ કે આમણે ફક્ત એની ખેતી અપનાવવાનું કામ એટલું નથી કર્યું, એમણે બીજાને ખેતી કરવા માટે એટલા પ્રોત્સાહિત કર્યા છે
2: અને લોકો સુધી પહોંચતું કર્યું
0: એને અને એટલા જાગૃત કર્યા છે એટલી જાણકારી કરી છે અને સતત દિવસ રાત જોયો નથી. સરકારના અભિગમમાં એમણે ખૂબ જ મોટો ફાળો, આપણા માનનીય રાજ્યપાલશ્રીએ પણ ખૂબ એમની મુલાકાત દરમિયાન કીધું કે આપ એક ફ્યુચર કે લીએ મતલબ ભવિષ્ય માટે કામ કરો છો. આ શબ્દોથી એટલા બધા એ ઉત્સાહ એટલો બધો સરકાર દ્વારા અને આપણા માનનીય રાજ્યપાલશ્રી દ્વારા પૂરો પાડવામાં આવ્યો કે આજે એ પોતે પોતાના તાલુકામાં નહીં પોતાના જિલ્લાની અંદર મેં સાંભળ્યું છે કે આ બંને વ્યક્તિઓ રોજના 250 થી 300 કોલ તો ખાલી ખેડૂતોના અટેન્ડ કરે છે. એમના પ્રાકૃતિક ખેતીના જે પ્રશ્ન હોય કે મુશ્કેલી હોય
1: સોલ્વ કરવા,
0: હા કારણ કે શરૂઆત છે નવી થોડીક મેથડ છે આપણી જૂની જ છે પણ વચ્ચે જે 100-200 વર્ષનો ગાળો જે આપણા ફર્ટિલાઇઝરનો ગયો એના પછી આ બાજુ વળવાનું છે એટલે સ્વાભાવિક છે કે આપણે એનામાં ફરીથી પાછી જાણકારી એકત્ર કરી અને કેટલાક મૂંઝવણો થતા હોય એવા પ્રશ્નોની જાણકારી મેળવી અને દૂર કરવા પડે. તો આ બંને વ્યક્તિઓ તજજ્ઞો એ આ ખેડૂતોને એટલી જાણકારી આપીને એમના મૂંઝવતા પ્રશ્નોને દૂર કરી અને પ્રાકૃતિક ખેતીને મિલેટ તરફ વાળી રહ્યા છે. હમણાં મેં સાંભળ્યું છે કાશીરામભાઈ પોતે ત્યાં જે સંસ્થા કામ કરે છે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ અને જે કંપનીઓ એમના સીએસઆરના ફંડમાંથી, તો ખેડૂતો ત્યાં આગળ કે ઓછામાં ઓછા 200 ખેડૂતો એ મિલેટનું વાવેતર કરે તો એમને વિનામૂલ્યે મિલેટનું બિયારણ જાહેરની અંદર આપ્યું ત્યાં વિનામૂલ્યે. શરત એટલી છે કે જેટલું અનાજ લઈ જાય એનાથી 5 ગણું અનાજ એને સીઝન પત્યા
2: પછી આપવાનું.
0: પૈસાની કિંમત નથી પણ શરત 1/7 નો ઉતારો આપવાનો છે અને જ્યારે બી એનું અનાજ પાકે તો જો 1 કિલો લઈ ગયા હોય બિયારણ 5 કિલો પરત એને સીઝન પત્યા પછી કરવાનો. આવી 2 શરતો સાથે આટલું સરસ મિલેટ્સના બાબતે એટલી જાગૃતિ કરવાનો કાર્યક્રમ ત્યાં સાણંદ તાલુકા અને જે બાવળા તાલુકામાં ખૂબ સરસ થયો છે.
1: તો કલ્પેશભાઈ, જે આપણે ડાંગમાં તમે કહ્યું ને કે રાગી અને નાગલી સાપુતારા જઈએ તો ત્યાં આગળ એનું પ્રમાણ વધારે હોય છે, તો અમે પણ ઘણા વર્ષો પહેલા ત્યાં ગયા હતા ડાંગમાં, તો ત્યાં નારી જેવી સંસ્થા બનાવેલી હોય છે જ્યાં બહેનો દ્વારા જ એ સંસ્થા ચલાવવામાં આવે છે. હોટલ હોય એટલે એનું નામ જ નાહરી એવું પાડ્યું હતું. ત્યાં આખી થાળી નાગલીની પ્રોડક્ટ હોય, એમાં રોટલી પણ આવે, પાપડ પણ આવે, પછી એના મસાલા મકાઈના રોટલા હોય, પછી રાગીના હોય, પછી પેલું કળથીનું શાક હોય, એવી આખી થાળી અમે લોકોએ ખાધી હતી. અને એ ખાધા પછી નોમિનલ કિંમત જે અહીંયા 100-200 ખાતા હોય એટલા જ રૂપિયા અમે ત્યાં ખાતા હતા, મરચાની ચટણી ને બધું. પણ એ ખાધા પછી મને આખો દિવસ ને આખી રાત ભૂખ ના લાગી. જે મેં બપોરે 2 વાગે ખાધી હતી તો બીજા દિવસે બપોર સુધી મને ભૂખ જ ના લાગી. તો શું આ મિલેટ્સ એટલું આમ હેવી હોય છે કે તમને ભૂખ ના લાગે એના કારણે?
0: મેડિકલ નું બહુ નોલેજ નથી પણ એક સાદી ભાષામાં વાત કરું કે આપણા શરીરની અંદર જે 3 એટલે વાયુ પિત્ત ના કફ આપણા શરીરના જે મુખ્ય રોગો છે એ આ ત્રણ ના કારણે થાય છે. તો આમાંનું એક છે વાયુ, બરોબર. આપણા ખોરાકની અંદર જે જુદા જુદા જે બીજા અનાજો કે બીજી વસ્તુઓનો જે આપણે લઈએ છીએ એમાંથી આ ત્રણ

0: માંથી ખાસ કરીને ગેસ, એટલે ગેસનું ક્રિએટિવ થવું એ સ્વાભાવિક હોય છે. કારણ કે એની સાથે આ બધું જમ્યા પછી જે એની હલનચલનની બધી પ્રક્રિયા એ સમયસર ના થાય તો ગેસ ક્રિએટિવ થાય છે, બરોબર. પણ આની અંદર જે રાગી અને નાગલી જે આપણે જે કહીએ છીએ, બંને નામ એક જ છે,
1: પણ પૌષ્ટિક હશે,
0: હા, એટલું પૌષ્ટિક હશે કે એ પોતે એમાંથી ગેસ ક્રિએટ થવા નથી દેતું. બીજી વસ્તુ, આપણે શરીરને કઈ હેવી એટલે કે એટલી કે વધારે માત્રામાં ભોજન લઈએ તો જ આપણું પેટ તૃપ્તિ મળે છે એવું નથી હોતું. આપણી અંદર શરીરની અંદર એને જે તૃપ્ત થવા માટે, જે એક સાદી ભાષામાં વાત કરું, તમે ઉનાળાની અંદર એક માટલું હોય કે જે નેચરલી ત્યાં આગળ કોઈ પાણીયારામાં મૂકેલું હોય, એ માટલામાં રાત્રે થીજેલું પાણી હોય, બીજા દિવસે બપોરે તમે એક અડધો ગ્લાસ પાણી પીવા, અને ફ્રીજમાંથી બોટલ લીધેલી હોય એવી એક બોટલ પાણી પીવા, આ બંનેમાંથી હિનાબેન તૃપ્તિ તમને પહેલા
1: શેમાંથી મળે છે?
0: માટલામાંથી. કારણ કે એ કુદરતી રીતના ઠંડક થયેલું પાણી છે, અને જયારે ફ્રીજમાંથી છે એ કૃત્રિમ દ્વારા ઠંડક થયેલું છે. હકીકતમાં એ ક્યારેક આપણા શરીરની ચયાપચયની ક્રિયામાં એ ગરમ પણ પડે છે, એટલે એનાથી ક્યારે આપણે અંતરાત્મા તૃપ્તિ. તો આપણે એક લીટર કે એક આખી બોટલ પાણી પીજીએ પણ એવું થાય કે હજુ પણ પીવું છે, કારણ કે આપણી તૃપ્તિ નથી મળતી. અને એનાથી બીજી તરફ મેં તમારું ધ્યાન દોર્યું, માટલું જે આખી રાતનું અથવા તો કે જે લાંબા સમય સુધી જે આપણે જે ઠંડક થયેલું પાણી એમાં અડધો ગ્લાસ પીએ તો આપણને તૃપ્તિ મળે ને આપણને તરસ આપણી છીપાઈ જાય છે. બસ આ જ ફરક આપણે ત્યાંના અનાજમાં અને આપણે, કે તમે ત્યાં આ રાગીના અનાજમાંથી બનાવેલા પાપડ પછી રોટલી મકાઈ કે જે કઈ જે જમ્યા એનાથી તમારા તમારી હોજરીને તૃપ્તિ મળે છે. જયારે આપણને જયારે આપણું શરીરને તૃપ્તિ મળે છે તો એવું કહેવાય છે કે 8 કે 10 કલાક સુધી આપણને ભૂખ
1: લાગતી નથી,
0: કારણ કે શરીરને જે જોઈએ છે એ મળી ગયું છે. પણ જયારે આપણે બીજે બધે આપણે જયારે બાહ્ય ખોરાક કે જે પૌષ્ટિક તત્વોથી ભરપૂર ના હોય ત્યારે આપણે ખાધા પછી કલાક બે કલાક પછી ફાંફા મારતા હોય છે. ખાસ આપણા બાળકો, હું બીજા કોઈની નહીં, મારી દીકરી કે બપોર જમ્યા પછી કલાક બે કલાક થાય એટલે મારા ઘરવાળા કહે કે ભાઈ એ હવે ડબ્બા ફંફોસવાનો એનો ટાઈમ. કારણ કે એને જે જમી છે એની જે અંદર જે એને ભલે ગમે એટલું જમી હોય પણ એના અંદર જે તૃપ્તિ થવી જોઈએ એ સંતોષ થતો નથી, કારણ કે એને એવું પૌષ્ટિક અનાજ કદાચ ના પણ મળ્યું હોય, એના કારણથી એ તૃપ્તિ ના થાય. પણ તમે જે જમ્યા હતા એ તૃપ્તિના લાયક જ અનાજ જમો એટલે તમને આ સંતોષ મળે,
1: 24 કલાક સુધી ખાવાનું જ મન ના થાય,
0: તમને આનંદ મળે પાછો. કારણ કે તમને જે પેટની અંદર તમે કહીએ છીએ કે આપણા શરીરના 50% રોગો આપણા પેટથી શરૂઆત થાય છે, તો અહીંયાથી મુશ્કેલી હેરાન થઈએ તો આખો દિવસ આપણું પોતાનું શું કહેવાય, મન બેચેને ભર્યું રહ્યા, માથું દુખે, પીત થાય, આવા કેટલાય વિશેષ રોગો આથી ક્રિએટ થાય. પણ તમે એક સારું પૌષ્ટિક અનાજ જમ્યા હોય, આ તમે જેમ આની સાથે સાથે તમે કહ્યું કે કોદરી હલકી છે પણ જમવામાં સહેલી છે, પણ તમે જમો છો એટલે તમને પોતાને તૃપ્તિ મળી જાય છે, પણ તમને 4-5 કલાક તમને કોઈ ખાવાની કોઈ વસ્તુની ઈચ્છા થાય નહીં.
1: બસ આવું જ થયું હતું. આગળ તમે નળ સરોવરની વાત કરી એવી રીતે, અમે નળ સરોવર ગયા અને ત્યાં બોટમાં બેસીને એક જગ્યાએથી બીજે જગ્યાએ કિનારે લઈ ગયા, તો બોટમાં જે અમારી સાથે હતા એમણે અમને થેક ખવડાવી ત્યાંની, તો એ થેક મેં થોડીક ખાધી તો જાણે પેટમાં મેં પથ્થર મૂક્યો હોય ને એટલું બધું વજન લાગે, તો એ પણ મને એટલું પૌષ્ટિક લાગ્યું કે મને રાત સુધી ભૂખ જ ના લાગી.
0: બહુ સરસ કે નળ સરોવરની આજુબાજુમાં ઘણી બધી જૈવિક વિવિધતાઓથી ભરપૂર પ્રદેશ છે આખો. એમાંની જે તમે વાત કરી એમાં હું એકાદ બે વાત હું તમારામાં ઉમેરીશ કે ઘણી બધી લોકવાયકાઓ છે ત્યાં, કે એ પ્રદેશ આખો સૂકો હતો, ત્યાંનો જે સમુદાય છે જે આદિજાતિમાં અને અતિ જરૂરિયાતમંદ એવા પઢાર સમાજ છે કે જે એ 12 ગામ છે ત્યાં એ લોકોના, જે નળસોરીની આજુબાજુ 13મું ગામ છે ધંધુકા તાલુકામાં ખસ્તા ખડોળ. તો એ લોકોની લોકવાયકા એવું કહે છે કે અમે લોકો આ વિસ્તારમાં અમે રહેતા હતા, આજીવિકાનું કઈ સાધન નતું. આ લોકવાયકાની વાત છે કે માતાજીએ પ્રસન્ન થઈને આ વિસ્તારની અંદર અમને 3 વસ્તુઓ આપી ગયા. એમાંની 3 વસ્તુઓમાંની એક છે થેક, બીજું છે જીતોલા, અને ત્રીજું છે કાંદા. આ 3 વસ્તુ કે અમને માતાજી આપી, કે ત્યાંના નવાપરાના ઈશ્વરભાઈ કરીને છે એ ઈશ્વર કાકા એવું કીધું હતું કે જે દુકાળના જે 71 અને 56 એવા કોઈ 2 વર્ષો એવા ગયા હતા ગુજરાતમાં કારમાં, કે દુકાળ એટલો ભયંકર હતો કે અનાજ નામ માત્રમાં ખૂટી ગયું હતું. પણ એવું કહેવાય છે કે અમદાવાદ જિલ્લાની જેટલી પબ્લિક હતી એ પબ્લિકના એ દુષ્કાળની અંદર કે મોટાભાગે જે 2 વસ્તુથી એમણે તૃપ્તિ મેળવી ભોજનમાં, એમાંનું એક હતું આ કાંદા, જે નળ સરોવરની આજુબાજુમાં થતા સીધા એ કાંદા લોકોએ ત્યાં ખાધા. ડુંગળી જેવો ઓનિયન જેવો જ શેપ હોય છે, ઓનિયન નથી પણ એક શું કહે કંડમૂળનો જે પ્રકાર છે, પણ એ નેચરલી છે સાહેબ, એની ખેતી નથી થઈ શકતી.
2: હા, જાતે કુદરતી રીતે ઉગે તો જ કામ.
0: નેચરલી એ નળ સરોવરનું જે આખું જળાશય છે એ જળાશયની આજુબાજુમાં જે ધરાવતો પ્રદેશ

0: એટલે જ્યાં પાણી નળસરોનું જઈ અને પછી થોડો ડ્રાય થાય છે, થોડો સુકાય છે, એની આજુબાજુના જ પ્રદેશમાં આ ત્રણેય વસ્તુઓ ત્યાં મળે છે. આમાં બહુ મહેનત વાળું કામ છે. જે ઠીક તમે બેન કહો છો હિનાબેન, એને તો એ મૂળની અંદર ઝીણા ઝીણા જે આપણે કહીએ ને, એના મૂળમાં ફેલ જેમ સિંગોડા જે મોટા હોય છે જે પાણીની અંદર હોય, એમ આ જે કહેવાય એ નાના નાના શું કહેવાય તકમરિયાના અથવા તો જે બિયા હોય એવા બિયા મૂળમાં લટકતા હોય, એના કાઢી અને પછી એને સૂકવે, સૂકવીને બે દાડા પછી એના જોડે થોડુંક આછી પાછી શેકાઈ કરી એની પાછળ ત્રણ દિવસની મહેનત લાગે, ત્યારે ત્રીજા દિવસે એમાંથી તમને એક મુઠ્ઠી જેટલા બે મુઠ્ઠી જેટલા મળે. ઘણી વખત લોકો આપણું જે નળસરોનું આજુબાજુમાં નાની કઠી છે, રાણાગઢ મોટા શાહપુર ગામ છે, અહીંયા આ પઠાર સમુદાય ખૂબ મહેનત કરે, કારણ કે પાણીની અંદર જઈ અને આ બધી વસ્તુઓને કાઢવાની, કાઢીને એની પાછળ મહેનત કરવાની બે બે ત્રણ ત્રણ દિવસ. પણ એવું કહેવાય છે આ લોકો એટલા માટે કરે છે કે એમણે માતાજી આપેલું વરદાન સમજે છે, કે આ ત્રણેય વસ્તુ અમને માતાજી આપેલી છે, એટલે એના ઉપર એમનો પોતાની રોજગારી નભે છે. એટલે તમે કહે કે આ બહુ જોરદાર કે એ કહેવાય કે એની પૌષ્ટિકતા એટલી બધી વિશેષ છે કે તમે બહુને એક મુઠ્ઠી ખાધું હોય તો તમે બપોરનું ભોજન પણ ના માંગો, સરસ રીતના પેટમાં પેટ ભરાઈ જાય. સીધો કાંદા બી એટલા છે કે એને થોડું બોઇલ એટલે થોડા બાફી અને પછી કરો તો તમે સિંગોડાનો સ્વાદ ભૂલી જાઓ.
1: અત્યારે તમને એ કાંદા ખાવા મળે ખરા ત્યાં થાય છે?
0: એ ચોમાસા પછીની સિઝનની અંદર, શિયાળુ અને ચોમાસા સિઝન પછીની આ બધી વસ્તુ છે.
2: એટલે એવા જ જીતેલા છે, જીતેલા ખાવ એટલે તમને.
0: હા, જીતેલા પણ ખૂબ વિશેષ છે, જો કે ગુજરાતના ઘણા બધા જળાશયમાં થાય. અહીંની જે વેરાયટી છે એ થોડીક, હા, એ જીતોલા એ ખૂબ થોડીક અલગ વેરાયટી, એટલે બહુ વિશેષ એનું મહત્વ છે. ત્યાં જીતોલા પણ ખૂબ સરસ રીતના થાય છે.
1: કલ્પેશભાઈ બહુ સરસ માહિતી રહી અને આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, ધન્યવાદ.
0: થેન્ક યુ હિનાબેન,
2: સરસ માહિતી મળી કલ્પેશભાઈ, ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર.
0: થેન્ક યુ
1: મિત્રો, હજી તો પઢાર સમાજની પરંપરાગત કળા, પરંપરાગત પાકો અને બીજી ઘણી બધી જાણકારી મેળવવાની બાકી છે, પણ તેની વાત કરીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
2: ત્યાં સુધીમાં તમારે ત્યાં પણ કોઈ ખાસ ચોમાસુ વનસ્પતિ વગડામાં થતી હોય તો અમને અચૂક જણાવો, અમે તેનો પણ સમાવેશ કરીશું કાર્યક્રમમાં.
1: એ માટે ફોન નંબર તો
2: 94-276-0596
1: યાદ જ હશે.
2: બિલકુલ, સાથે કાલે પત્ર લખવા સરનામું પણ યાદ જ હશે.
1: જૈવિક વિવિધતાનું જતન,
2: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
1: અરણ્ય ભવન,
2: બી વિંગ,
1: 5મો માળ,
2: સેક્ટર 10, ગાંધીનગર.
1: તો અત્યારે આપો રજા, એટલે તમારી સાથે અમે પણ ગાઈએ.

0: स्टेडियम में खेला जाएगा। भारत और इंग्लैंड के बीच तीसरा और निर्णायक एक दिवसीय मैच आज लंदन के लॉर्ड्स में जारी है। ताजा समाचार मिलने तक इंग्लैंड ने 46 ओवर में 2 विकेट पर 315 रन बना लिए हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: मीडियम वेव 370.3 मीटर सेटेलाइट 810 किलो हर्ट्ज पर आकाशवाणीनुं आ राजकोट केन्द्र छे। આગળ કાર્યક્રમ સાંભળતા પહેલા સાંભળીએ ચેતવણી સંદેશ। રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલા આજી બે જળાશયની સપાટી વરસાદના પાણીથી ભરાતા રૂલ લેવલ જાળવવા એક દરવાજો 0.05 મીટર 4:01 ખોલવામાં આવનાર છે। તો આ કારણોસર રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના અડબાળકા, બાગી, દહીસરા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંડેરી, નારણકા અને સખપર ગામના લોકોએ નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવે છે। ચેતવણી સંદેશ પૂરો થયો।
2: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે।
3: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત।
4: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે। આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો। ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે। આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ। આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો। તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી।

0: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: उपभोक्ताओं तक पहुंचने का सुलभ और सस्ता माध्यम है आकाशवाणी.
2: आकाशवाणी के विभिन्न केंद्रों से कीजिए अपने उत्पादों और सेवाओं का प्रचार विज्ञापनों के माध्यम से.
1: लोकल और राष्ट्रीय स्तर पर कीजिए अपने बिजनेस का विस्तार, क्योंकि आकाशवाणी में विज्ञापन बुकिंग हुई बहुत ही आसान.
2: अब घर, दफ्तर या दुकान पर बैठे बैठे आप कर सकते हैं विज्ञापनों की बुकिंग.
1: डायल कीजिए 870-001-4242.
2: नंबर एक बार फिर नोट करें 870-001-4242.
3: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी. और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर. हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
4: શ્રોતા મિત્રો, બરાબર 7 વાગ્યાના 9 મિનિટે પ્રાદેશિક સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: પાપા કોલેજની ફીસ વધારે છે.
1: બેટા
2: યાદ છે બોનસના થોડા પૈસા આપણે બીજા ખાતામાં રાખ્યા હતા.
1: બે વર્ષથી ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ. કદાચ ઇનઓપરેટિવ થઈ ગયું હશે.
3: તો હવે બેંકમાં જઈને અથવા વિડિયો કેવાયસી થી કેવાયસી અપડેટ કરાવો. ખાતું થશે એક્ટિવ એકદમ ફ્રી. ચાલ
0: ક્યાં
3: એડમિશન કરાવવા. ખાતું થયું એક્ટિવ.
2: આરબીઆઈ કહે છે
4: જાણકાર બનો સતર્ક રહો.
5: નમસ્કાર.

0: પપ્પા કોલેજ ની ફીસ વધારે છે.
1: બેટા
2: યાદ છે બોનસ ના થોડા પૈસા આપણે બીજા ખાતામાં રાખ્યા હતા.
1: બે વર્ષથી ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ, કદાચ ઇનઓપરેટિવ થઈ ગયું હશે.
3: તો હવે બેંકમાં જઈને અથવા વિડિયો કેવાયસી થી કેવાયસી અપડેટ કરાવો, ખાતું થશે એક્ટિવ એકદમ ફ્રી. ચાલ
0: ક્યાં
3: એડમિશન કરાવવા, ખાતું થયું એક્ટિવ.
2: આરબીઆઈ કહે છે
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલી વિસ્ફોટ દુર્ઘટનામાં 9 લોકોના મોત, મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ. રેલવે સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા રાજકોટ મંડળની નવી પહેલ. રાજ્યના 73 તાલુકામાં આજે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજો અને નિર્ણાયક વન ડે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કોલકાતામાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું, આ પ્લાન્ટમાં તૈયાર થનારું મિષ્ટી દહીં કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી બંગાળ સુધી દરેક ઘરમાં ખવાશે. આ પ્રસંગે તેમણે અમૂલના મહિલા પશુપાલકોની પણ પ્રશંસા કરી હતી.
6: આજ બંગાળ કો વિશ્વ કા સબસે બડા દહી ઉત્પાદન કા પ્લાન્ટ કા અમૂલ ને આજ ભૂમિ પૂજન કિયા હૈ. 10 લાખ લીટર દહી દૂધ ઉસકા પ્રોસેસિંગ એ પ્લાન્ટ કે અંદર હોગા. 1,20,000 છોટે છોટે દુગ્ધ ઉત્પાદક પશુપાલક ઇસકા ફાયદા પ્રાપ્ત કરેંગે. ઇસે ઓર 2-2.5 લાખ પશુપાલકો કો દૂધ કા જ્યાદા સે જ્યાદા રેટ મિલને કા કામ હોગા. ઓર મે આજ આપકો ગેરંટી દેકર જાતા હું, કાશ્મીર સે કન્યાકુમારી ઓર ગુજરાત સે બંગાળ તક એ પ્લાન્ટ મે બના હુઆ મિષ્ટી દહી ઘર ઘર મે ખાયા જાયેગા ઓર સભી લોગ બંગાળ કો આશીર્વાદ દેંગે.
5: અમદાવાદમાં ગઈકાલે ફટાકડાના કારખાનામાં આગ બાદ થયેલા વિસ્ફોટની ઘટના મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, મુખ્ય આરોપી સહિત પકડાયેલા 3 લોકો વસ્ત્રાલમાં એક ખેતરમાં ગેરકાયદે ફટાકડાનું કારખાનું ચલાવતા હતા, જેની મંજૂરી અગાઉ પૂરી થઈ ગઈ હતી. કારખાનામાં હાલ આગામી તહેવાર માટે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.
7: મેહુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે, જે ત્યાં જો ફટાકડા બનાવવાની જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનું જો કારખાનું ચલાવતા હતા. અને પછી જો એના મધર હતી જો રમીલાબેન કરીને, રમીલાબેન ડોડિયા, આ જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો, અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ, આ 3 લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જો. અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા, રાતોરાત એના બધા ડોક્ટરો સાથે જો લાયસન્સ કરીને જો એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા જો એના જો પીએમ ને પ્રક્રિયા કરીને જો પૂરી એના વતન જો ડેડ બોડીઝ જો એના સગા સંબંધી પાસે પોલીસ ના સાથે જો અને મોકલી આપવામાં આવેલા જો.
5: રેલવે સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા કરાયેલી નવી પહેલ અંતર્ગત કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ આધારિત સ્માર્ટ RS વાલ્વ સિમ્યુલેટર વિકસાવાયું છે. આ ઉપકરણ લોકો પાયલોટ અને આસિસ્ટન્ટ લોકો પાયલોટને વાસ્તવિક રેલ સંચાલનને અનુરૂપ આધુનિક અને વાસ્તવિક તાલીમ પૂરી પાડશે. તેનાથી તેમની કાર્યક્ષમતા, સતર્કતા, નિર્ણય લેવાની ક્ષમતા અને સુરક્ષા જાગૃતિમાં વધારો થશે. આ અંગે રાજકોટ મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ કહ્યું, આ ઉપકરણ વાસ્તવિક રેલવે માર્ગોના વિડીયો અને એઆઈ આધારિત વાસ્તવિક સમય સિગ્નલ કંટ્રોલ સિસ્ટમ દ્વારા તાલીમને વધુ વાસ્તવિક બનાવે છે. તેનાથી લોકો પાયલોટ પડકારજનક પરિસ્થિતિઓમાં વધુ સારી રીતે કાર્ય કરવા સક્ષમ બનશે. જામનગરના દીકરી પૃથ્વી સંઘાણીએ દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 લોન્ચ કરનારા સ્કાયરૂટ એરોસ્પેસ સાથે કામ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. વિવાપર ગામના વતની પૃથ્વી સંઘાણીએ સ્કાયરૂટ એરોસ્પેસમાં ગાઈડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ ટીમમાં કંટ્રોલ ટીમ લીડ

0: તરીકે કામ કર્યું. તેમણે મિશન આગમન હેઠળ વિક્રમ એક લોન્ચ વ્હીકલ માટેના ઓટોપાયલોટને ડિઝાઇન અને ડેવલપ કર્યો, તેમજ ત્યારબાદ શ્રીહરિકોટાથી વિક્રમ એકના ઐતિહાસિક સફળ પરીક્ષણમાં પૃથ્વી સંગણી સમગ્ર ટીમ સાથે સહભાગી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વિકરિયાએ અમરેલીમાં સંગીત ખુરશી જેવી જૂની વિસરાતી રમતો રમી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. જિલ્લામાં ભમરડો, રસ્સા ખેંચ, ત્રિપગી દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી, દોરડાકૂદ જેવી રમતના વારસા સાથે નવી પેઢીને જોડવાના હેતુસર સામાજિક સંસ્થા દ્વારા આ રમતોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી વેકરિયાએ કહ્યું હતું કે પરંપરાગત રમત બાળકો અને યુવાનોમાં શારીરિક સ્ફૂર્તિ, ટીમ ભાવના, નેતૃત્વ, સંકલન અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજના સમરસતા અને સનાતનના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવા આહવાન કર્યું હતું. ગાંધીનગરમાં સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજના 650મા જન્મજયંતિ વર્ષ નિમિત્તે યોજાયેલા સમાગમ સમારોહમાં શ્રી પટેલે સૌને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા, સમરસતા, સામાજિક એકતા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીના મૂલ્યો સાથે જોડાઈને કામ કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાયબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશનની મુલાકાત લીધી. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં સ્ટેનલેસ સ્ટીલના નવા ઉત્પાદન અને ઘરના ઉપકરણો ક્ષેત્રે થઈ રહેલા આધુનિક સંશોધનોના વૈશ્વિક પ્રવાહથી મુખ્યમંત્રીને અવગત કરાયા હતા. ભારતના સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગને મજબૂત, અદ્યતન અને આત્મનિર્ભર બનાવી એક વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાના હેતુસર આવતીકાલ સુધી યોજાયેલા આ પ્રદર્શનમાં દેશભરમાંથી 100થી વધુ સ્ટોલ ધારકો જોડાયા છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો. સાંજે 6 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. તેમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 27% જેટલો વરસાદ થયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 68% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. હાલ રાજ્યમાં 11 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી 26 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ માછીમારોને આજે અને મંગળવારથી 3 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. તો સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મામાં લાંબા વિરામ બાદ વરસાદ થતાં પાકને જીવનદાન મળ્યું છે, તેમજ ખેડૂતો સહિત સ્થાનિકોમાં આનંદની લહેર જોવા મળી. સુરેન્દ્રનગરના ચોટીલા અને થાનગઢ તાલુકામાં તંત્ર દ્વારા ખનીજ ચોરી પકડવામાં આવી છે. નાવા ગામ અને ગુગલિયાણા ગામમાં દરોડા પાડતા ગેરકાયદે ખનન કરતા વાહનો સહિત 48 લાખ રૂપિયાનો સામાન કબજે કરાયો. આ અંગે ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણાએ વધુ માહિતી આપી.
1: બંને જગ્યાએથી થઈને કુલ 48 લાખનો મુદ્દામાલ કુલ 3 ટ્રેક્ટર અને 2 લોડર સાથે જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ જે ગુગલિયાણા ગામે જે ખનન કરાવનાર, વહન કરાવનાર કાનાભાઈ બાથાભાઈ રાઠોડ રહે ખાખરાળી તાલુકો થાનગઢ છે. આ તમામે ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને આ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
0: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 એકદિવસીય ક્રિકેટ મેચની શ્રેણીની 3જી અને નિર્ણાયક મેચ હાલ ઇંગ્લેન્ડમાં લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. હેરી બ્રુકની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમે અત્યાર સુધીમાં 48.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 349 રન કર્યા છે. ભારતીય ટીમના ખેલાડી વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત હોવાથી તેમની જગ્યાએ ઓલરાઉન્ડર હર્ષ દુબેને ટીમમાં સામેલ કરાયા. ભારતે અગાઉ સાઉથહેમ્પ્ટનમાં શ્રેણીની પહેલી મેચ જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડે કાર્ડિફમાં બીજી મેચ જીતી બરાબરી કરી લીધી હતી. અમરેલીમાં એક સિંહનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે ખાંભા તુલસી શ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ વિસ્તારમાં એક સિંહનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. આ અંગે ધારી ગીર પૂર્વના નાયબ વન સંરક્ષણ વિકાસ યાદવે કહ્યું હતું કે અંદાજે 15 વર્ષની ઉંમરના આ સિંહનું મોત વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે થયું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા રવિવારે 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. લોકો ટોલ ફ્રી નંબર 1800 1178 00 દ્વારા આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો પ્રતિભાવ મોકલી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલી વિસ્ફોટ દુર્ઘટનામાં 9 લોકોના મોત, મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ. રેલવે સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા રાજકોટ મંડળની નવી પહેલ. રાજ્યના 73 તાલુકામાં આજે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે 3જો અને નિર્ણાયક વન ડે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

મીડિયા ન્યૂઝ 370 પોઈન્ટ 3 મીટર એટલે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ પ્રસ્તુત કરે છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.

0: યેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન ને હોઉ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ. રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હોઉ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ. રામ રામ. એ રામ રામ વિરલભાઈ.
2: એ રામ રામ કાનનબેન. રામ રામ
1: વિરલભાઈ. કયો તો જંગલ એટલે શું?
2: જો અટલબેન હોય ને તો એ મૂંઝાતા હોય છે, ને તમે હો ને ત્યારે તો હું ખાસ મૂંઝાઈ જાઉં કે તમારા અઘરા અઘરા પ્રશ્નો હોય, પણ આજે છે ને આ થોડોક સરળ પ્રશ્ન છે.
1: મને એમ જ થયું કે જંગલ એટલે શું.
2: આજે થોડો ઘણો જવાબ આપી શકું કે ભાઈ, એક તો ગાઢ બધા વૃક્ષો વાવેલા હોય, પછી પશુ પક્ષીઓ પોતાની રીતે મુક્ત એમાં વિહરતા હોય, અને ટૂંકમાં સાવ કુદરતી રીતે પ્રકૃતિ એની રીતે જ આ બધો વિકાસ કરી રહી હોય ને, એવું કંઈક કહેવાય.
1: હા, એટલે આપણે એમ કહી શકીએ કે જ્યાં ખૂબ બધી વિવિધતા હોય,
2: જી,
1: એટલે વૃક્ષોની એ વિવિધતા હોય, પશુ પંખીઓની પણ વિવિધતા હોય, કદાચ ઔષધિ હોય તો એની પણ વિવિધતા હોય, પણ બહુ મોટા વિશાળ પ્રમાણમાં જેને આપણે કહીએ ને ફેલાયેલું હોય.
2: બરાબર.
1: પણ હવે આપણે એવું વિચારીએ કે આ તો કુદરત સર્જિત હોય, એટલે કુદરત ઈચ્છે અને જ્યાં જગ્યા મળે ત્યાં આવા સરસ મજાના જંગલ છે ઉભા થતા જોવા મળતા હોય.
2: બરાબર.
1: પણ માણસ ઈચ્છે કે મારે જંગલ ઉભું કરવું,
2: તો હવે આપણે તો છે ને નાનો બગીચો કરવો હોય ને તોય તકલીફ પડતી હોય. એટલે માણસ માટે જંગલ ઉભું કરવું એ અઘરી વસ્તુ છે. પણ તમે કંઈક કયો.
1: હા, એમ જ કે આપણે જાણીએ છીએ કે જંગલ છે ને એની સાથે વિશાળતા એ જોડાયેલું છે, એટલે આપણને એમ થાય ખૂબ બધી જગ્યા હોય ને તો જ જંગલ હોય, પણ એવું જરૂરી નથી. એક જાપાનીઝ પદ્ધતિ છે કે જ્યાં ઓછી જગ્યામાં પણ જંગલ આખું આપણે ઊભું કરી શકીએ છીએ, સાથે સાથે એમાં નાણાકીય ખર્ચ અને માણસોની પણ ઓછી જરૂરિયાત હોય છે, અને એને કહેવાય છે મિયાવાકી પદ્ધતિ. એટલે આ પદ્ધતિથી જંગલ ઊભું કરવું એ કેટલું સરળ છે કે કેટલું અઘરું છે

0: એની વાત આજે આપણે કરવાના છીએ. અને એ માટે વિછિયા તાલુકાના મોટી લાખાવડ ગામથી ભરતભાઈ વાલાણી ગામના ચોરે આવી ગયા છે. અને ભરતભાઈ વાલાણીએ છે ને પોતાના ગામની નજીક મિયાવાકી જંગલ પોતાની ટીમની સાથે રહી અને ઉભું કરી જ દીધું છે.
1: અરે વાહ.
0: તો આપણને સ્વાભાવિક છે કે એમના અનુભવો જાણવાની મજા આવશે.
1: બરોબર.
0: ભરતભાઈને પહેલા તો આપણે આવકાર આપીએ અને કહીએ રામ રામ રામ રામ.
1: ભરતભાઈ, કાનનબેને તમારો પરિચય આપી દીધો, હવે અમને આ બધું મિયાવાકી જંગલ પદ્ધતિથી આપે કેવી રીતે જંગલનો વિકાસ કર્યો એ જાણવામાં તો ખૂબ રસ છે જ, પણ પહેલા તો તમે શું વ્યવસાય કરો છો, તમારું ગામ છે એ કેવડું છે, કયા વ્યવસાય સાથે સંકળાયેલું છે એ વિશે થોડી અમને માહિતી આપો.
2: મારું તો વ્યવસાય તો ઇલેક્ટ્રોનિકનો છે. ઇલેક્ટ્રોનિકની શોપ ચલાવીએ છીએ. બરોબર. અને ગામની વસ્તી 4000 આસપાસ એવી વસ્તી, નાનું એવું ગામ છે, બહુ મોટું નથી.
1: બરાબર.
2: બરાબર. અને અમને વધારે તો આ મિયાવાકી જંગલ કે વૃક્ષો વાવવાનું કોરોના કાળ દરમિયાન વધારે આમ ઇન્ટરેસ્ટ લાગ્યું કે આ ઓક્સિજનની ખામી સર્જાય તો આવું કિંમતી છે, ઓક્સિજન તો આવું કંઈક કરવું જોઈએ. અને આ કરવા માટે અમને મોટી લાખાવાડ ગામે, જે કહેવાય ને ગામ હાથીનો પગ કહેવાય, એને એવો બહુ ખૂબ જબરો સહકાર આપ્યો અમને. ત્યારે આ વસ્તુ અને આ લેવલ સુધી અમે અત્યારે પહોંચી શક્યા છીએ.
1: બરાબર.
2: આજે 21,000 મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો અમે વાવ્યા છે અહીંયા. અને બીજા 12,000 ફોરેસ્ટ અને ગામ ના સહયોગથી વાવ્યા છે. બીજા 6,000, એટલે અમે ટોટલ 2 વર્ષમાં 50,000 જેવા મોટી લાખાવાડ ગામમાં વૃક્ષો ઉછેર કર્યો છે.
0: વાહ, ખૂબ સરસ. ભરતભાઈ, પણ આ મિયાવાકી પદ્ધતિથી તમે જંગલ ઊભું કરી શકો એવી જાણકારી તમને ક્યાંથી મળી?
2: એવી જાણકારી અમે પછી આ વૃક્ષોનું બધું અમારે વાવેતર કરવું હતું, એટલે બધું થોડોક અત્યારના સમય પ્રમાણે ડિજિટલ યુગ ચાલે છે તો બધું ટેકનોલોજીનો સદુપયોગ કર્યો, લીધો, એનો સહારો લીધો, પછી કેવી કેવી રીતના શું હોય આવો બધો ટેકનોલોજીનો અમે ભરપૂર ઉપયોગ કર્યો. પછી ક્યાં ક્યાં જંગલ બન્યા છે એને જોવા ગયા, એ જંગલ જોયું. બરોબર. ક્યાંય કોઈક 1 વીઘામાં બનેલું હોય, ક્યાંક 1.5 વીઘા હોય જમીન. બરોબર. એમાં બધાએ નજીક નજીક વૃક્ષો વાવેલા અને એ ડેવલપમેન્ટ અમે જોયું તો અમને થયું કે ભાઈ આ ટેકનોલોજી બધું સારું છે તો આ કરવા જેવું ખરા.
0: બરાબર. અને તો પછી કઈ જગ્યા તમે નક્કી કરી આ મિયાવાકી જંગલ ઊભું કરવા માટે?
2: મિયાવાકી જંગલ ઊભું કરવા માટે જોકે અત્યારે તો હવે જગ્યા બધી અભાવો છે, પણ છતાંય અમે અહીંયા કણે મોટી લાખાવાડ ગામમાં એક સુખનાથ મહાદેવનું મંદિર આવેલું છે.
0: હા હા.
2: બરોબર. અહીંયા મંદિરે થોડા થોડા વૃક્ષો હતા પહેલા.
0: બરાબર.
2: ફરતા બાવળ ને એવી સરકારી ખરાબો પડતર જમીન પડી હતી, બિન ઉપયોગી જેને કહેવાય, અને ઊંચાણ ઉપર હતી. એટલે અમને વિચાર આવ્યો કે અહીંયા કારણે થોડુંક થાય ડેવલપમેન્ટ તો અહીંયાથી શું છે કે બીજા બધા ગામડા નરી આંખે જોઈ શકાય છે, એટલે ઊંચાણ ઉપર છે.
0: અચ્છા.
2: એટલે મેં કીધું ભવિષ્યમાં એક પ્રવાસન સ્થળ થાય, પર્યાવરણને ફાયદો થાય, ગામને ફાયદો થાય, ગામનું નામ રોશન થાય. આવા ઘણા બધા વિચારો મગજમાં ઘૂમતા હતા.
0: બરાબર.
2: પછી આ ધીરે ધીરે આવી શરૂઆત કરી.
1: તો ભરતભાઈ જે શરૂઆત કરી અને એમ થયું કે આ કરીએ તો એમાં સંઘ બળની જરૂર પડે, તો તમે બધા મિત્રોને ભેગા કર્યા કેવી રીતે, આમાં કોનો કોનો સાથ સહકાર મળ્યો?
2: અમે શરૂઆત કરી એટલે સૌથી પહેલા ગામના ચોરે.
0: બહુ સરસ.
2: બરાબર. ભેગા થયા પછી ચર્ચા કરી કે ભાઈ આપણી પાસે ફંડ તો કઈ છે નહીં.
1: બરાબર.
2: 0-0 ફંડ છે, એમાંથી આ કરવાનું છે. તો કીધું તમે બધા સાથ સહકાર આપો. અમારી સાથે એ સમય દરમિયાન વીડી બાલા સાહેબ, નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર જોડાણા, એ પણ આવ્યા ત્યાં. અને આખા ગામ સમસ્ત આયોજન કર્યું.
1: અચ્છા.
2: કે આવું આવું કરવું છે તો સાથ સહકાર સૌ લોકો આપો. તો સૌ લોકો કે હાલો કે કરો કે કંકુના. બરાબર. આમાંથી શરૂઆત થઈ. બરાબર. ધીમે ધીમે એક

0: ગામ જોડાણું, આજુબાજુના ગામડા, તાલુકો જોડાણું, જિલ્લામાંથી ફંડ આવ્યું ધીમે ધીમે. પેલું ફંડ અમારે અમેરિકા થયું.
1: ભેગું થઈ ગયું એટલે રોપા ને એ બધું નક્કી કરવાનું થાય, તો કઈ રીતે નક્કી કર્યા અને કયા કયા રોપા અને કયા વૃક્ષો વાવવાનું તમે નક્કી કર્યું?
0: મિયાવાકી પદ્ધતિમાં કેવું હોય છે, એક ઊંચો વૃક્ષ થાય, બહુ મોટું થાય કે 25-50 ફૂટનું, પછી એક નીચું વૃક્ષ થાય, એક એનાથી નીચું થાય, એમ ત્રણ વિભાજન આવે. મિયાવાકી સાચી ટેકનોલોજી એ છે, બરોબર. એટલે જે ઊંચું વૃક્ષ થાય એ બે વચ્ચેનું અંતર 50 ફૂટ જેવું હોય, બાકી જે 50 ફૂટની અંદર જે એરિયા એ લો અને મીડિયમ સાઈઝ આવે,
2: બરોબર.
0: જેવું કે ભાઈ આપણે આંબલી રહી ઊંચી થાય તો એની નીચે પછી સમજો કે દાડમ છે તો નીચું થાય, એ આંબલી જેવડું ના થાય, બરોબર. એવી રીતના આખું સિલેક્શન કર્યું, જે ટેકનોલોજી પ્રમાણે અમે માર્ગદર્શન લીધું કે ભાઈ અહીંયા કણે રોપો ઊંચી હાઇટનો વાવો, અહીંયા નીચી હાઇટનો, એની પડખી એની નીચી હાઇટનો,
1: બરાબર.
0: એવી રીતના આખું ડેવલપ કર્યું.
1: અને લગભગ ક્યારથી આ કામ શરૂ કર્યું અને આ પ્રોજેક્ટ ને પૂરો થતા કેટલો ટાઈમ થયો?
0: મેં 2023 દરમિયાન આ પ્રોજેક્ટ ધીમે ધીમે શરૂઆત કરી હતી, બરોબર. એટલે અત્યારે ગાઢ જંગલ થઈ ગયું છે.
2: અચ્છા,
0: હા. એટલે અત્યારે સમજો કે ભાઈ હવે અમે આવતા વર્ષથી એને પાણી ના આપી તો એ કુદરતી રીતે વિકસિત થઈ ગયું છે.
2: વાહ, એટલું મોટું થઈ ગયું,
0: એટલું મોટું ગાઢ જંગલ થઈ ગયું છે.
2: પછી આ જે બધા વૃક્ષો આટલા બધા તમે વાવ્યા છે તો એની પિયત, એને પાણી આપવા માટે શું વ્યવસ્થા તમે કરી છે, એમાં કેવી રીતે, કારણ કે તમે પોતે તો પાછા બીજા વ્યવસાય સાથે જોડાયેલા છો, તો એની વ્યવસ્થા, એનું સંચાલન કેવી રીતે થતું હોય?
0: હવે વ્યવસ્થાને સંચાલનમાં એવું હોય છે કે અમારી પહેલી વાત તો ફંડ નહોતું,
2: બરાબર.
0: ફંડ વગર આ બધું કરવું મુશ્કેલ, અને માન માન કરીને ફંડ ભેગું થયું,
2: બરાબર.
0: અને એ થોડું ઘણું, એટલે પછી અમારે એ જે કાંઈ હતું એ થોડા ફંડમાં કામ રોળવવાની વાત હતી,
2: બરાબર.
0: અને બીજું કે અમે કોઈ પાસે ક્યાંય ચોપડી લઈને લખાવો વૃક્ષ માટે એવું કર્યું નથી, મતલબ જેને કહેવાય આત્મસન્માન સાથે કામ કરવું, બરાબર. ક્યાંય કોઈ વ્યક્તિ મોકલ્યો નથી ફંડ માટે, એટલે જે આવ્યું એ મુબારક. એટલે પછી અમારે ટેકનોલોજીનો ઉપયોગ લેવો પડ્યો એના માટે, એના માટે વાઇફાઈ થી ટપક ચાલે એવું કરવું પડ્યું, સીસીટીવી કેમેરા દેખરેખ માટે મેકવા પડ્યા. હવે માનો કે હું એક માણસ મૂકું આજના સમય દરમિયાન તો 20-25 હજાર રૂપિયા તો એક મહિનાનો સામાન્ય ખર્ચ લાગે,
1: બરાબર છે.
0: તો ઓલું મેં વાઇફાઈ થી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, 3,000 રૂપિયાનું એનું સ્વીચ લીધી અને મહિને 300 રૂપિયાનું રિચાર્જ કર્યું.
1: પાણીનો
2: સ્ત્રોત શું, કેમાંથી પાણી આવે?
0: અમે અહીંયા પાણીનો સ્ત્રોત છે, અમે બોર કર્યો હતો, થોડીક ગવર્નમેન્ટની સહાયનો ઉપયોગ કર્યો અને અહીંયા બોર કર્યો,
2: બરાબર.
0: ગવર્નમેન્ટે એમને મદદ કરી છે, 40-60 નો રેશિયો હોય, 40% અમે નાખીને 60% ગવર્નમેન્ટ આપે, એવી રીતના અમને બોર કરી આપ્યો,
1: બરાબર.
0: એટલે એ બોરનો અમારે અહીંયા સદુપયોગ થઈ ગયો. અને પાણી કુદરતની આ કામ કરવું હતું, કુદરતની મહેરબાની કે અમારે પાણી અત્યારે ખૂટતું નથી બોરમાં, કારણ કે કુદરતી કામ કરવાનું, કુદરતનું કરવાનું હતું, એટલે કુદરત જે આપે એમાં મંજૂર.
1: ભરતભાઈ, તમે કીધું એ પ્રમાણે કે ભાઈ ગામના લોકોએ સાથ સહકાર ખૂબ સારો આપ્યો અને સરસ રીતે પ્રોજેક્ટ છે એને પાર પાડવામાં બધાનો સહયોગ રહ્યો, પણ તેમ છતાંય કોઈ પણ કામ આપણે શરૂ કરતા હોઈએ તો નાની મોટી કંઈક કંઈક મુશ્કેલીઓ છે એ તો આવતી જ રહેતી હોય, તો એવી કોઈ મુશ્કેલીઓ તમને આ 2-4 વર્ષમાં આવી?
0: હા, એવી તો ઝીણી મોટી મુશ્કેલી આવી હોય, પણ એ કઈ, જો કે ગામ છે એ હાથીનો પગ કહેવાય, એટલે એ ગામે મને એ મુશ્કેલીનો સામનો એમ જોઈ એવો સરસ રીતે કરાવરાયો, સાથે મળીને જે કઈ આવી ભાઈ તમે આમ કરો તો આનું, માનો કે કોઈ જમીન હોય તો સરકારી જમીન હોય તો અહીંયા કોઈ

0: વિવાદિત પ્રશ્ન ઉભા થાય, આ છે તે છે, પછી ફંડ ફાળો થતો હોય તો એમાં એના હિસાબ કિતાબ હોય, આ છે તે છે, આનું આમ છે આનું તેમ છે, આવા અનેક પ્રશ્ન ઉદભવ્યા હતા.
1: અને આપણે જયારે રોપણી કરી હોય તો વાવાઝોડું કોઈક વખત આવી જાય કે કોઈ પશુ કે કઈક નુકસાન કરી જાય કે ઘણી વખત કોઈ માણસો પણ નુકસાન કરી જાય, એવું બન્યું હોય?
0: હા, એવું ઘણી વાર બન્યું અમારે, એકાદી બે વાર કે ત્રણ વાર એવો બનાવ બની ગયો. પણ અમારે ત્યાં શું હતું કે પછી આ સીસીટીવી જે કેમેરા રહ્યા એ ગામને ને આજુબાજુના બધાને ખબર પડી ગઈ,
1: બરાબર,
0: કે ભાઈ આ તો બહુ સેન્સિટિવ ઝોન થઈ ગયો છે. નંબર બે, કે અમે કાંઈ પણ વસ્તુ બનાવ બને આવું સીસીટીવી કેમેરામાં અમે પોલીસ સ્ટેશનને જાણ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી, એટલે અહીંયા એકદમ વાતાવરણ એવું ઊભું થઈ ગયું કે ભાઈ આને નુકસાન કર્યું તો આપણે બસ્યું નહીં,
1: બરાબર,
0: અને એવું હતું વાતાવરણ.
1: અને કરવું પણ પડે.
0: અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે તે વખતે અમારે રાઠવા સાહેબ હતા, બરોબર, પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા બધા લોકો, બહુ સાથ સહયોગ આપ્યો,
1: સરસ,
0: ગવર્મેન્ટ તરફથી બહુ સારો એવો સહયોગ મળ્યો.
1: વાહ, ખૂબ સરસ. તો મને એ પૂછવાનું મન થાય ભરતભાઈ કે જ્યારે આ આખું એ જે ડુંગરાળ પ્રદેશ તમે કહેતા હતા મહાદેવનું મંદિર છે કે જેમાં થોડા ઓછા વૃક્ષો હતા અને પછી હવે થોડા વર્ષોમાં તમે લગભગ 40-50 હજાર જેટલા વૃક્ષો ત્યાં ઉભા કરી દીધા, તો પહેલાનું વાતાવરણ કેવું હતું ને હવેનું વાતાવરણ કેવું છે?
0: પહેલાનું વાતાવરણ તો અહીંયા કણે શું છે, આખો ડુંગરાળ વિસ્તાર હતો એટલે આમ કેમ આવરું જગ્યાએ ગયા હોય ને આમ થોડો ડર લાગે એવું વાતાવરણ
1: બરાબર
0: હતું અહીંયાનું, બરોબર. ત્યાર પછી અમે આ બધું ડેવલપમેન્ટ કર્યું એટલે અહીંયા કણે આજુબાજુમાં બધે માણસો બધા ખુશ થયા, જે રહેવાવાળા વાડી વિસ્તારવાળા હતા કે ભાઈ સારું કાર્ય થયું, બરોબર. નંબર બે, કે અહીંયા કોઈ હવે માણસો આવતા થયા જોવા માટે આ બધી વસ્તુ, એટલે એક રમણીય વાતાવરણ અહીંયા કણે આ ડુંગર હતા પથ્થર એમાંથી આખું લીલું સમ વાતાવરણ ઉભું થયું. ગામને બે ફાયદા થયા, એક તો ગામમાં લોકો આવતા થયા, ગામનું નામ રોશન થયું, આટલા વૃક્ષો વાય આજુબાજુના તળ કુવાના આ છે તે છે
1: ઊંચા
0: આવતા ગયા, ધોવાણ અટક્યું એટલા એટલા વિસ્તારમાં, ભવિષ્યમાં એ ડુંગર ધોવાઈ જાત,
1: બરોબર છે,
0: વૃક્ષો આવી ગયા હવે ડુંગર ધોવાય નહીં.
1: તમે વારે વારે આટલા વૃક્ષો એવો ઉલ્લેખ કરો છો, તો થોડાક વૃક્ષોના નામ જણાવો કે કયા કયા વૃક્ષો ત્યાં તમે વાવેલા છે?
0: ત્યાં અમે છે ને બધા દેશી કુળના વધારે વૃક્ષો વાવ્યા છે, કોફો છે, ખાટી આંબલી છે, બિલ્લીપત્ર છે, જે આપણે બધાના તો નામે નહીં આવડે અત્યારે, પણ અમે એવા એવા વૃક્ષો ગોઈતા હતા કે જે નાબૂદ થવા માથે હતા.
1: અચ્છા,
0: ખેર છે,
1: વાહ,
0: બરોબર, આવા બધા વૃક્ષો અમે ગોઈત્યા હતા કે જે નાબૂદ થવા માટે જ્યાં હવે જોવા નથી મળતા, દેશી કુળના વૃક્ષ જેને કહેવાય, વધારે અમે એવું આયોજન કર્યું છે અને એવા જ વૃક્ષો વાયા છે.
1: સરસ.
2: પછી પક્ષીઓ ને પશુ એનો અવરોધ અવરોધ થોડો વધ્યો હશે ને?
0: હા, અત્યારે તમે અહીંયા જાઓ એટલે તમને આમ ખિલખિલાટ એટલો પક્ષી નો અવાજ આવે, તમને એમ થાય કે ના ઘડીક હવે અહીંયા ઉભું રહી જવું છે. એના માટે અમે ગુંદી, ગોરસ, આંબલી આ બધું પક્ષીઓ માટે બહુ એની અંદર નાખેલું છે, નહીં બહુ પક્ષીઓ આવે છે અત્યારે. હવે
1: ખૂબ સરસ, એટલે આપણે એમ કહી શકીએ કે આખો વિસ્તાર જીવંત થઈ ગયો.
0: હા, અમારે વિછિયા તાલુકાનું ગૌરવ થઈ ગયું. હવે તો પછી તાલુકા ગૌરવ કરતા અમે જિલ્લા લેવલે પહોંચી ગયા. અમે જિલ્લાનો સર્વે કર્યો કે જિલ્લામાં આવું બધું કોઈ કાર્ય કર્યું હોય તો કે તમે છો ને કે.
2: તો હા ભરતભાઈ, આ તમે સુખનાથ વન આખું વિકસાવ્યું, પછી એમાં તમને સરકાર તરફથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે, તો એ સન્માન એ એવોર્ડ શું છે એના વિશે વાત કરો.
0: ક્લાઇમ ચેન્જ 25-26 નો એવોર્ડ છે, ગુજરાતમાં હું દ્વિતીય ક્રમે હતો,
2: બીજા ક્રમ.
0: હા હા, અને એ એવોર્ડ તો આમ ગણો તો મારો તો ન કહેવાય પણ ગામ લોકોનો
2: કહેવાય.
0: હા, એટલે આપણો એવોર્ડ છે નહીં, આપણે તો નિમિત્ત બન્યા હતા જે તે છે, પણ ગામ લોકો મોટી લાખાવડ ગામનું અમને રોશન કર્યું એટલે હું છે કે ગામનો સહયોગ છે સારો એવો, ત્યારે આ લેવલે અમે પોસી શક્યા છીએ. ગામનો સહયોગ ના હોય તો આ કામ શક્ય નથી, એટલે અમારું ગામ રૂડું ને રળિયામણું છે, તાલુકાનું છેલ્લું ગામડું, પણ હવે લગભગ

0: જિલ્લામાં પહેલા નંબરે આવશે.
1: બહુ સરસ. એટલે આમ કહી શકીએ ને કે આ બધો સહિયારો પ્રયાસ છે કે ભરતભાઈ અને એમની ટીમને વિચાર આવ્યો કે આપણે આવું લીલુંછમ આખું એ જંગલ ઉભું કરીએ. ગામ લોકોએ, તાલુકા લેવલે, જિલ્લા લેવલે બધાએ એમને મદદરૂપ થયા કે દૂર દૂરથી પણ ફંડફાળો આવ્યો, મહેનત પણ લોકોએ કરી હશે, શ્રમદાન પણ આપ્યું હશે, અને એની સાથે સાથે સરકારે ક્લાઇમેટ ચેન્જ માટેનો એવોર્ડ આપીને એમને પ્રોત્સાહન પણ આપ્યું. એટલે ઘણી બધી રીતે આ સહિયારો પ્રયાસ હતો એવું આપણે કહી
2: શકીએ. હવે ભરતભાઈ, આમ મને બીજો પ્રશ્ન થાય કે તમે કીધું કે હું આમ ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય કરું છું, તો એક તો ઇલેક્ટ્રોનિકના વ્યવસાય સાથે સંકળાયેલા છો એટલે તમારો પરિવાર ખેતી સાથે જોડાયેલો છે કે કેમ, અને બીજો પ્રશ્ન સાથે સાથે એ થાય કે વ્યવસાયની સાથે સાથે આ બધી પ્રવૃત્તિ કરવામાં સમય કેવી રીતે તમે મેનેજ કરો છો?
0: અમારો પરિવાર છે ને પહેલેથી ખેતી સાથે જોડાયેલો છે.
2: અચ્છા.
0: એમાંથી પછી અમે થોડા બહાર નીકળીને ઇલેક્ટ્રોનિકના બિઝનેસમાં ગયા એટલે અમારે બે વ્યવસાય થાય. અમારે માતા પિતા ખેતી કરે, અમે બંને ભાઈઓ અહીંયા કણે ઇલેક્ટ્રોનિક નો બિઝનેસ ચલાવીએ. બરોબર. હવે આ બધી વસ્તુની પાછળ સમય ને બધું યોગદાન આપવું હોય છે કઠિન, પણ જે બેડું હવે આપણે ઉપાડ્યું હોય તો પૂરું તો કરવું જ પડે. કુદરતે નિમિત્ત બનાવી છે આપણને આ કામ કરવા માટે. એટલે અમે પછી એવું નક્કી કર્યું કે ભાઈ આખો દિવસનો કલાક સેવામાં આપવાનો.
2: અચ્છા.
0: સાંજે એના માટે મથામણ કરી, એક કલાકનો હિસાબ કિતાબ હશે તે છે, લિસ્ટ તૈયાર કરી, આવું બધું કરી. ક્યારેક ક્યારેક તો કલાકમાં આયોજન કર્યું હોય ને બે બે કલાક વહી જતી રહી. એટલે અમારે થોડુંક બે વર્ષ પછી, બે ત્રણ વર્ષ માટે બિઝનેસમાં પણ આની માઠી અસર પડી.
1: અચ્છા.
0: હા. એટલે આવું બધું વિપરીત પરિસ્થિતિ ઉભી થાય, કારણ કે જ્યાં સમય આપવાનો ત્યાં ના આપી શક્યા એટલે ત્યાં કામ બગડ્યું. આવું બધું થોડું થોડું ઝીણા મોટા પ્રશ્ન આવ્યા, પણ જે થયું એ કુદરતે સારા માટે કર્યું છે એવું વિચારીને જવા દીધું. એટલે આ બધું આવી રીતના મેનેજ કર્યું.
2: એટલે વ્યક્તિ આવી રીતે થોડું વિચારે ને તો પોતાના ગામનું અને આખા સમાજનું છે ને હિત થાય. સમય તો વ્યવસાયમાંથી કાઢવો પડે, આખા દિવસમાંથી એ કાઢવો પડે. એટલે ખૂબ સરસ સુખનાથ વનનો આ પ્રોજેક્ટ તમે પાર પાડ્યો.
1: એટલે આમ જોઈએ ને વિરલભાઈ, તો ભરતભાઈ પોતાના અંગત સ્વાર્થને એક બાજુએ મૂકીને અને અંગત થોડી નુકસાની વેઠીને પણ સમાજ માટે આખું આવું સરસ મજાનું લીલુંછમ જંગલ છે એ ઊભું કરી દીધું.
2: હા. અને એ થાય ને કે ભાઈ એક સ્પોટ, એક તો પ્રકૃતિની વાત છે અને સાથે સાથે આખા ગામ માટે એક પિકનિકનું સ્થળ થઈ જાય, એક પ્રાકૃતિક જગ્યા થઈ જાય. એટલે બધી રીતે આખા ગામનો વિકાસ થાય અને આખા સમાજનો પણ આમાં વિકાસ થતો હોય એવું લાગે.
1: ટેકનોલોજીના ઉપયોગની વાત પણ ભરતભાઈ એટલી જ સરસ રીતે કરી કે ભાઈ સીસીટીવી કેમેરા મૂકી દીધા છે અને મોબાઈલથી જ સિંચાઈ જે છે એની વ્યવસ્થા પણ કરી છે. એટલે મિત્રો જે સાંભળે છે એમણે પણ આમાંથી એ શીખ લેવી જોઈએ કે ભાઈ જો ધારીએ ને તો ટેકનોલોજીનો આપણે સદુપયોગ પણ કરી શકીએ છીએ.
2: અને સાથે સાથે એમ કીધું કે અમે 15 મિત્રો છે, એક સાથે આનું મોનિટરિંગ કરીએ છીએ. એટલે સહિયારા પ્રયાસથી એક કામ તો ઉભું થાય પણ સાથે સાથે એની જાળવણી પણ.
1: હા, બસ. એટલે શરૂ કરવું ઘણી વખત સહેલું હોય છે પણ એને ટકાવી રાખવું અઘરું પડતું હોય છે.
2: હા. તો ભરતભાઈ વાલાણી સાથે કાનનબેન વાત કરવાની ખૂબ મજા આવી. વિષય પણ નવો હતો. વિશેષમાં મિત્રોને એમની સાથે કંઈ વાત કરવી હોય, એમના પોતાના અનુભવો જાણવા હોય તો આપણે ભરતભાઈનો મોબાઈલ નંબર મિત્રોને આપી દઈએ.
1: ચોક્કસ. આપણે વાત કરી રહ્યા હતા મિયાવાકી જંગલ વિશે અને મોટી લાખાવડથી ભરતભાઈ વાલાણી આપણી સાથે હાજર છે. તો એમનો નંબર છે 9931
2: 50115.
1: એટલે 9913050115.
2: તો સરસ મજાની જંગલની વાત થઈ છે કાનનબેન, હવે શું સાંભળશું?
1: ચોક્કસપણે પ્રકૃતિને લગતું ગીત સાંભળીએ. બરાબર ને? અને ડાયરાથી છૂટા પડીએ, મિત્રોની રજા લઈએ અને કહીએ રામ રામ રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાને કહીએ
3: રામ રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:50 મિનિટે ગુજરાતીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: આકાશવાણી સમાચાર, જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. ઝાંઝીબારના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેન અલી વિનીએ નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરથી 11 લોકોના મોત. પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. ત્રીજી એક દિવસીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો. અને ફિફા વિશ્વકપની ફાઇનલ મેચ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂજર્સી ખાતે રાત્રે 12:30 વાગે રમાશે. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે તે પહેલાં સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમારા સંવાદદાતા જણાવ્યું છે કે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, રાજ્યસભાના નેતા જગત પ્રકાશ નડ્ડા પણ હાજર રહ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: બેઠક શરૂ થતા વિપક્ષી દળોએ એનસીપીઆઈને બેઠકમાં સામેલ કરવા અંગે વિરોધ દર્શાવતા બેઠકમાંથી વોકઆઉટ કર્યો. પત્રકારો સાથેની વાતચીતમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રેએ કહ્યું કે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ઝારખંડ મુક્તિ મોરચા, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ વિપક્ષી દળોએ વિરોધ સ્વરૂપે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે સર્વપક્ષીય બેઠકમાં સામેલ એનસીપીઆઈ સંસદની માન્યતા પ્રાપ્ત પાર્ટી નથી, પરંતુ વિરોધ નોંધાવ્યા બાદ વિપક્ષી દળોના સભ્યો બેઠકમાં સામેલ થયા હતા. રાજ્યસભાના વિપક્ષના ઉપનેતા પ્રમોદ તિવારીએ કહ્યું છે કે આ વોકઆઉટ એનસીપીઆઈને બેઠકમાં આમંત્રિત કરવાના વિરોધમાં એક પ્રતિકાત્મક બહિષ્કાર હતો. એનસીપીઆઈ તાજેતરમાં જ બનેલો એક નવો રાજકીય પક્ષ છે, જેમાં તૃણમૂલ કોંગ્રેસના કેટલાક બળવાખોર સાંસદો સામેલ છે. મનોજ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: એનસીપીઆઈના નેતા સુદીપ બંદોપાધ્યાએ સર્વપક્ષી બેઠકનો વિરોધ કર્યા બદલ વિપક્ષી પક્ષોની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે એનસીપીઆઈ હવે એનડીએમાં બીજો સૌથી મોટો પક્ષ છે. ચોમાસું સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા અને બિલો પસાર થવાની અપેક્ષા છે. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષને સંસદના આગામી ચોમાસું સત્રને સુચારૂ રીતે ચાલવામાં સહયોગ આપવા વિનંતી કરી છે. પત્રકારો સાથે વાત કરતા શ્રી રિજિજુએ જણાવ્યું કે સંસદ દરેકની છે અને આ સત્ર દરમિયાન સરકાર વિવિધ કાયદાકીય કાર્યો અને બિલો રજૂ કરશે. સંસદ જેટલી કાર્યક્ષમ રીતે કાર્ય કરશે તેટલું જ તે દેશ માટે સારું રહેશે.
2: કોઈ પાર્ટી યા કોઈ મેમ્બર અપના જો ભી બાત રખના ચાહતા હૈ પાર્લામેન્ટ મેં પૂરા રખ સકતે હૈ. મેં વિપક્ષ કે સાથીઓ કો કહેના ચાહતા હું કે પહેલે મેં ભી પાર્લામેન્ટ કો ચલાને મેં દિક્કત આઈ થી ક્યુંકિ હંગામા બહોત જ્યાદા હુઆ થા. લોગ ચાહતે કે પાર્લામેન્ટ સુચારૂ રૂપ સે ચલે, ઇસલિયે મેં ફિર સે સબ પાર્ટી કે નેતાઓ કો મેં અનુરોધ કરતા હું કે પાર્લામેન્ટ અચ્છી તરહ સે ચલે, ઇસમેં સબ લોગ યોગદાન કરે ઓર હમ ભી વિપક્ષ કે બાત ચુનેંગે ઓર વિપક્ષ ભી હમારે બાત.
0: શ્રી રિજિજુએ કહ્યું કે સંસદમાં વિક્ષેપ પાડવાથી કોઈ રાજકીય ફાયદો થતો નથી. સરકાર વિપક્ષનું સાંભળવા તૈયાર છે અને તેમને આશા છે કે વિપક્ષ પણ સરકારનું સાંભળશે. ઝાંઝીબારના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેન અલી વિનીએ આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ભારત તાંઝાનિયા સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને ભવિષ્યમાં સહયોગની નવી તકો પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આ મુલાકાત ભારત તાંઝાનિયાની અતૂટ ભાગીદારી અને ઝાંઝીબાર સાથે ભારતના વિશેષ સંબંધોને દર્શાવે છે. પ્રમુખે ચેન્નાઈ સ્થિત આઈઆઈટી મદ્રાસ કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પણ આજે સવારે પ્રમુખ સાથે મુલાકાત કરી હતી અને ઝાંઝીબારના પ્રમુખ ડોક્ટર હુસેન અલી ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણના આમંત્રણ પર ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે છે. અમેરિકન સેનાએ ઈરાનના અર્ધલશ્કરી દળ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ IRGCને નિશાન બનાવ્યું હતું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે ઈરાનની દરિયાકાંઠાની દેખરેખ સેના અને એર ડિફેન્સ સેન્ટરો, દરિયાઈ ક્ષમતાઓ તેમજ મિસાઇલ અને ડ્રોન ઠેકાણા ઉપર હુમલા કર્યા છે. મધ્યપ્રદેશ સરકારે

કેબિનેટમાં આજે સમાન નાગરિક સંહિતા અંગેના ખરડાના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવની અધ્યક્ષતામાં ભોપાલના જગદીશપુરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ વિધેયક આવતીકાલથી શરૂ થયેલા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ aarnews_abad ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરના સરહદી બે જિલ્લાઓ રાજૌરી અને પૂંચમાં આજે વહેલી સવારે મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર આવતા ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને અન્ય 7 લોકો ગુમ થયા છે. અમારા સંવાદદાતા જણાવ્યું છે કે સૌથી વધુ નુકસાન પૂંચ જિલ્લાના સુરનકોટ તાલુકામાં થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી રાજૌરી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુશળધાર વરસાદને કારણે સરહદી જિલ્લાઓ રાજૌરી અને પૂંચમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સુરનકોટના લોઅર મુરા ગામમાં ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થતા તેમાં 8 લોકો દટાયા હતા. એક 2 વર્ષના બાળક સહિત 5 વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન આઈઆઈટી ગોવાએ આજે પોંડામાં 7મો દીક્ષાંત સમારોહ યોજ્યો હતો. આશરે 188 વિદ્યાર્થીઓને બીટેક, એમટેક અને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ઓડિશાના દરિયાકાંઠાના પ્રદેશમાં 160 કિલોમીટર લાંબા રામેશ્વરમ પારાદીપ ધોરીમાર્ગનો વિકાસ કરશે. આ કામ પર 8,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થશે. આ ધોરીમાર્ગ ખુર્દા, પુરી, કેન્દ્રપારા અને જગતસિંહપુર જિલ્લામાંથી પસાર થશે અને રાજ્યના દરિયાકાંઠાના પ્રદેશમાં મુખ્ય સાંસ્કૃતિક, ધાર્મિક, પર્યટન અને આર્થિક સ્થળો વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. 2 વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. આ ખિતાબ જીતનાર સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીવી સિંધુને જાપાન ઓપન 2026ના મહિલા સિંગલ્સ ટાઇટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે આ જીતને ભારતીય બેડમિન્ટન માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની જીત દેશભરના અસંખ્ય યુવા ખેલાડીઓને ભાગ લેવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરશે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ પણ પીવી સિંધુને અભિનંદન પાઠવ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી એક દિવસ મેચ લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 387 રન કર્યા હતા. ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ અગાઉ ટોસ જીતીને ઇંગ્લેન્ડે બેટિંગ પસંદ કરી હતી. આ મેચ દરમિયાન બેન ડકેટે સર્વાધિક 141 રન, જ્યારે જેકબ બેથેલે 91 રન ફટકાર્યા, જ્યારે ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટો ઝડપી હતી. ઇંગ્લેન્ડે શ્રેણીની પ્રથમ મેચ 6 વિકેટે જીતી લીધી હતી, જ્યારે ભારતે શ્રેણીની બીજી મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. ભારતીય ટીમ થોડીવારમાં બેટિંગ કરશે. લુથુઆનિયા વિલિયન્સમાં યોજાયેલા 37મા આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડ 2026માં ભારતે 1 સુવર્ણ અને 3 રજત ચંદ્રક જીત્યા છે. હરિયાણાની ભવ્ય ગુણવાલે સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળના સૌમિલ મેતી, રાજસ્થાનના નિશિત કલાની અને પંજાબના અનમોલ કુમારે રજત ચંદ્રક મેળવ્યો છે. ફિફા વિશ્વકપની શાનદાર ફાઇનલ મેચ માટે ફૂટબોલનો ભવ્ય મંચ તૈયાર છે, જેમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના આજે રાત્રે ન્યૂજર્સી ખાતે સ્પેન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમયાનુસાર મધ્યરાત્રિએ 12:30 વાગે શરૂ થશે. ગોવાના તાલેગાવના ધારાસભ્ય અને પૂર્વ મહેસૂલ મંત્રી જેનિફર મોન્સેરાતનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેઓ મહેસૂલ મંત્રી અતાનાસિયો મોન્સેરાતના પત્ની હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. ઝાંઝીવાલાના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેને નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંચમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરથી 11 લોકોના મોત. પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. ત્રીજી એક દિવસ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો અને ફિફા વિશ્વકપની ફાઇનલ મેચ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂજર્સી ખાતે રાત્રે 12:30 વાગે રમાશે.

0: આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરે છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાણું ગુજરાત.

0: વરસાદ કે ઠંડી ગરમી નિયમિત થાય તે માટે શક્ય હોય ત્યાં વૃક્ષારોપણ કર્યા પછી હરિયાળું ગુજરાત સાંભળવા બેઠેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને
1: ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર મિત્રો. પર્યાવરણની જાળવણી માટે આજના નાગરિકથી લઈને લોક નેતાઓ સહિત સૌ કોઈ ચિંતિત અને સક્રિય બન્યા છે.
0: આવા જ એક આગેવાન એટલે ગાંધીનગર ઉત્તરના માનનીય ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમના લોકસભા મત વિસ્તારમાં 125 કરોડ વૃક્ષો વાવીને ઉછેરવાનો સંકલ્પ સાકાર કરવામાં શ્રી રીટાબેનનો પણ ખૂબ મોટો ફાળો છે. એમની આ પ્રવૃત્તિઓ વિશે એમની પાસેથી જ જાણીએ. નમસ્કાર રીટાબેન પટેલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં.
2: થેન્ક યુ.
1: નમસ્તે બેન. શ્રોતા મિત્રો, આપના માટે પણ એક આજે ગૌરવની અને હરિયાળું ગુજરાત માટે પણ ગીર ફાઉન્ડેશન માટે ગૌરવની વાત છે કે આપણા કાર્યક્રમને આટલા વર્ષોથી ચાલી રહ્યો છે અને 900 એપિસોડ પૂરા થયા. એના અનુસંધાનમાં પર્યાવરણની જાળવણી માટે જે કોઈ સક્રિય છે એમાં આગેવાની લેનારા એવા માનનીય રીટાબેન છે, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી તરીકે. તો આજે એમણે જે પ્રવૃત્તિઓ કરી છે આપને સૌને જાણવા મળે કે ગાંધીનગર વિસ્તારમાં ગાંધીનગરને પણ હરિયાળું તો શહેર ગણાય જ છે, પણ એને વધુ હરિયાળું બનાવવા માટે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એના માટે આજે આપણે ખાસ એમને નિમંત્રયા છે અને આપણા મહેમાન બન્યા છે.
0: તો રીટાબેન, ખાસ અત્યારે વરસાદની સીઝન છે, વરસાદ એક વખત આવ્યો પછી આપણને જાણે ડોક્યુ કરીને જતો રહ્યો હોય ને એવું કરે છે, પણ વૃક્ષારોપણ પણ એટલું જ મહત્વનું છે. કારણ કે અત્યારે જો આપણે વૃક્ષો વાવીશું તો આખો મહિનો, 2 મહિના 3 મહિના જે નાનો મોટો વરસાદ આવે એમાં ઘણા બધા વૃક્ષો ઉછરી શકે છે. અને મેં પણ એવું સાંભળ્યું અને બધાને ખબર છે ગુજરાતમાં પણ તમામ લોકોને કે આપે 25,000 જેટલા વૃક્ષો વાવ્યા હમણાં જ, તો એ પ્રવૃત્તિ વિશે વાત કરો.
2: ચોક્કસથી, જેમ તમે હમણાં કહ્યું કે વરસાદ આપણને હાથ તાળી આપીને ગયું છે, એ વરસાદ આપણને કહેવા માંગે છે કે હવે ક્યારે જાગશો, હવે તો વૃક્ષો વાવો. કારણ કે અત્યારે આપણે બધા જ ગ્લોબલ વોર્મિંગની સાઈડ ઇફેક્ટ બધાના મોઢે આપણે સાંભળીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની અસર છે, પણ એની અસરને ઘટાડવા માટે, પર્યાવરણને બચાવવા માટે આપણે આગળ આવવું પડશે ને શું કરવું એનો બધાને ખ્યાલ એનો રાખવો જ પડશે. 12 જુલાઈએ રવિવારે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વ હેઠળ કે જે એમનો સંકલ્પ હતો કે આખી લોકસભા, ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવી છે, અને એમનો સંકલ્પ હતો કે 125 કરોડ વૃક્ષો આ લોકસભાની અંદર વાવીને એક સાથે 12 તારીખે એક સાથે વાવીને આખા દેશની અંદર એક મેસેજ મોકલવો હતો કે આપણે હવે જાગવું પડશે, વધુમાં વધુ વૃક્ષો વાવવા પડશે. અત્યારના સમયની ખૂબ મોટી માંગ છે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે આધુનિક ક્ષેત્રે, AI ક્ષેત્રે આપણે ખૂબ આગળ વધી ગયા છીએ, પણ હજી પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એના લીધે, પર્યાવરણને લાભ અપાવવા માટે, પર્યાવરણનું જતન કરવા માટે હજી આપણે ઘણા પાછળ રહી ગયા છીએ. 12 તારીખે મેં મારા સહાય ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ 25,000 વૃક્ષો સેન્ટ્રલ વિસ્ટામાં વાવ્યા છે. એ દિવસે 12 જુલાઈએ સવારે 7:30 વાગે જ્યારે મેં બધી સંસ્થાઓને આમંત્રણ આપ્યું તો મારા એ કાર્યક્રમની અંદર ગાંધીનગરની બધી જ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત હતા, ગરબા ક્લાસીસના બધા ખેલૈયાઓ ઉપસ્થિત હતા, શાળાના બાળકો, સંતો, મહંતો, જે જેને આમંત્રણ આપ્યું એ બધા જ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. અને બધા જ એકી સાથે અમે ત્યારે 25,000 વૃક્ષો વાવ્યા હતા. 25,000 વૃક્ષોની અંદર એક દિવસ એટલા બધા વૃક્ષો વાવવા શક્ય ના બને એટલે થોડુંક 50% વાવેતર અમે કરી દીધેલું હતું, પણ એ દિવસે અમે 5,000 આંબા વાવ્યા હતા. સેન્ટ્રલ વિસ્ટા એક એવો વિસ્તાર છે કે જે ગાંધીનગરનું હાર્ટ કહેવાય, જ્યાં સવાર સાંજ આખા ગાંધીનગર વાસીઓ વોકિંગ કરવા માટે આવતા હોય, ઢળતી સાંજે લોકો

0: સાંજે માણવા માટે
1: વડીલો ચાલવા આવતા,
0: વડીલો ચાલવા આવતા, યોગા કસરત કરવા માટે યુવાનો પણ આવતા હોય છે, ત્યાં નાના મોટા કાર્યક્રમો પણ થતા હોય છે, ત્યારે એ ગાંધીનગરના મધ્યમાં છે, ત્યાં જો આટલા બધા વૃક્ષો વવાય તો આખા ગાંધીનગરને ત્યાંથી ઓક્સિજન મળે, જે વોકિંગ કરવા માટે, કસરત કરવા માટે ત્યાં આવે છે, ને જે ખરેખર જાગૃત છે, ને જે પર્યાવરણનું જતન વિશે જે જાગૃત છે, એ લોકો જે ત્યાં આવે છે, બધાને ઓક્સિજન મળી રહે. કારણ કે જ્યાં આપણે વૃક્ષો વાવીશું ત્યાં ઓક્સિજનનો ભરપાવ હશે જ.
2: બરાબર.
0: જેટલા વૃક્ષો વધારે વાવીશું એટલા લોકોને ઓક્સિજન વધુ મળશે. અને એ જગ્યા, એ સ્પોટ એવી છે કે જ્યાં ગાંધીનગરની સૌથી મોટી સંખ્યા એ સ્થળ ઉપર આવે છે. કોઈક ના કોઈ કારણસર, કોઈક ના કોઈક દિવસ ઉત્સવ મનાવવા માટે, માણવા માટે ત્યાં આવતા જ હોય છે. એટલે અમે એ જગ્યા પસંદ કરી, અને એ જગ્યા પસંદ કરવા માટેનું પ્લાનિંગ અમારું ઘણા સમય પહેલાનું હતું કે હું દર મારા જન્મ દિવસે 500,000 વૃક્ષો વાવું જ છું.
2: બરાબર.
1: પણ
0: દર વર્ષે અત્યાર સુધીમાં તમે જોઈ શકો છો કે સેક્ટર 22 નું પંચદેવ મંદિર છે, એની સામે જે અંડરબ્રિજ છે એની આજુબાજુમાં સહાયવન, અમે સહાયવન આખું ઉભું કરેલું છે. કોલવડા મોટી યાદરત જતા જે રોડ છે એની બંને બાજુ અમે વૃક્ષો મારા સહાય ફાઉન્ડેશન માંથી વાવેલા છે. અને આ વખતે અમે સેન્ટ્રલ વિસ્ટામાં 25,000 વૃક્ષો વાવ્યા, એમાં 5,000 આંબા હતા. અને વધારે રાજીપો વ્યક્ત હું એ માટે કરીશ કે મારા આ સહાય ફાઉન્ડેશનમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો એમાં ગાંધીનગરના ઘણા બધા વડીલો, ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા, શિક્ષકો પણ જોડાયા, અને અમારી સાથે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબ પણ હતા, જેના કારણે ઘણા બધા શિક્ષકો પણ જોડાયા, કે જેથી અમને એનો પણ એક રાજીપો વ્યક્ત થયો કે અમારા કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા.
2: બરાબર છે. એટલે આ સંસ્થાઓ સાથે બધા જોડાયા એ તો ખરું જ. અને હું મારી વાત કરું તો મારા ભાઈ છે એ સાઈબાગ BAPS સાથે સંકળાયેલા છે, તો એમણે પણ એમ કહ્યું કે 12 તારીખે એ લોકો પણ આખી 2 બસો ભરી અને ત્યાં આ સંસ્થા સાથે આવ્યા હતા, જોડાયા હતા, અને એક એક વ્યક્તિને 40-40 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો, અને એ લોકોએ વાવ્યા પણ ખરા. એટલે આ સંસ્થા સાથે એ સંતો મહંતો પણ જોડાયા હતા.
0: એક બીજી હું તમને વાત કરું વૃક્ષારોપણની, વૃક્ષો માટેના જાગૃતતાની. મારા વિસ્તારની અંદર ઉનાવા ગામની અંદર એક સ્વામિનારાયણના ખૂબ મોટા ભક્ત છે. એમને ખાલી એક જ વખતે હાંકલ કરવામાં આવી કે તમે ખૂબ સારું પુણ્યદાન કરો છો, ખૂબ સારા કાર્યક્રમ કરો છો. આ બધા કાર્યક્રમો કેવા છે કે તમે કોઈ ગરીબને જમવાનું આપો તો એની ભૂખ એક જ વખત સંતોષાશે, અને એક જ વખત સંતોષાશે. સાંજે તો પાછી રાત્રે તો એની ભૂખ લાગવાની જ છે. પણ તમે એક વૃક્ષ વાવશો ને તો એ વૃક્ષનો લાભ પેઢીઓ ને પેઢીઓ સુધી મળશે. એ રસ્તા ઉપર આવતા જતા એનો છાંયડો, જેટલા રાહદારીઓ નીકળશે એટલાને
2: મળશે.
0: આજે મળશે, કાલે મળશે, પશુ પક્ષીઓને ઘર મળશે, એનો છાંયડો મળશે, પર્યાવરણનું જતન થશે, એના પર આવતા ફળફળાદીનો આપણને. એટલે એક વૃક્ષ, આપણી ગુજરાતી કહેવતમાં છે કે એક વૃક્ષ 10 પુત્ર બરાબર છે.
2: એટલે
0: તમે એક વૃક્ષ વાવશો તો એનું પુણ્ય એટલું છે, તો તમે જો વધારે વૃક્ષો વાવશો તો તમને પુણ્યના ભાગીદાર બનશો. તો એમને ફક્ત અમારી પાસે જમીન માંગી કે તમે અમને જમીન લઈ આપો. એમને 6 લાખ વૃક્ષો વાવવાની જવાબદારી લીધી.
2: શું વાત.
0: એક જ વ્યક્તિએ 6 લાખ વૃક્ષો કાલુપુર સ્વામિનારાયણ અમદાવાદ મંદિર એની સાથે, સંસ્થા સાથે જોડાયેલા, એમને અમે પીપળજ ગામની અંદર કલેક્ટર સાથે મીટિંગ કરીને પીપળજ ગામમાં એમને જમીન આપી. એમને 12મી તારીખે આખા ગુજરાતના હરિભક્તો આવ્યા, હરિભક્તોને જમવા સાથેની વ્યવસ્થા કરીને છેલ્લા 2-3 મહિનાથી એમને જમીનને સાફ કરાવવાની, જમીનની આજુબાજુ ફેન્સિંગ કરવાનું, ફેન્સિંગ કરીને પછી પાણીની વ્યવસ્થા, સૌથી મહત્વનું
2: કે
0: રોપાને સૌથી પહેલા ખાતરને પાણીની
2: જરૂર છે.
0: ત્યાં પાણીના બોર બનાવ્યા, પાણીની ટાંકીઓ બનાવી, અને 6 લાખ રોપા લાવીને 12મી તારીખે એક મોટો રેકોર્ડ ગાંધીનગર ઉત્તર વિધાનસભાનું એ પીપળજ ગામની અંદર પણ કર્યો. અમે ત્યાં પણ હાજર રહ્યા હતા, અને મંત્રોચ્ચાર સાથે બંને જગ્યા પર, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની અંદર અને પીપળજ ગામની અંદર, બંને જગ્યાએ વૃક્ષારોપણ કરતા પહેલા અમે મંત્રોચ્ચાર
2: સાથે સંસ્કાર આપ્યા પહેલા.
0: કારણ કે કહેવાય છે ને કે વૃક્ષ સજીવ છે, એની સાથે તમે લાગણીથી જોડાશો, ધાર્મિકતાથી જોડાશો ને તો એનું જતન ખૂબ સારું થશે, એની વૃદ્ધિ પણ ધાર્મિકતાથી થશે. કારણ કે આપણા શાસ્ત્રોની અંદર જણાવેલું છે કે ઘણા બધા વૃક્ષો પોઝિટિવ છે, જે તમને પોઝિટિવ વાઇબ્સ આપે છે. તમારા ઘરની અંદર પણ તમે એને મૂકો તો એ પોઝિટિવ વાઇબ્રેશન આપણા ઘરની અંદર ઉત્પન્ન કરે છે. પવિત્ર ગણવામાં આવે છે આપણા વડ, પીપળો, તુલસી, આ બધાની આપણે પૂજા કરીએ છીએ. કારણ કે આપણા શાસ્ત્રોની અંદર બધા વૃક્ષો પવિત્ર છે,
2: બરાબર,
0: એટલે એ વૃક્ષોની સાથે આપણે જયારે મંત્રોચ્ચાર સાથે જોડાઈએ, એની સાથે સંવેદનાથી જોડાઈએ તો વૃક્ષો સજીવ છે, એ આપણી સાથે જોડાય જ છે. એટલે અમે જેટલા

0: બધા વૃક્ષો વાવ્યા, બધા મંત્રોચ્ચાર સાથે, સંતો મહંતોના આશીર્વાદ સાથે અમે આ બધા વૃક્ષો વાવ્યા.
1: અરે વાહ.
0: અને એ દિવસે ગાંધીનગરમાં એક સાથે 100 પ્લોટો ઉપર,
1: અચ્છા
0: 100 પ્લોટો ઉપર આપણે વૃક્ષારોપણ કર્યું. અને બધા જ પ્લોટોની અંદર આપણે સંતો મહંતોના મંત્રોચ્ચાર સાથે જ બધા વૃક્ષો
1: વાવ્યા.
2: અરે વાહ. તો આખું જે એલિસ બ્રિજ લોકસભા મત વિસ્તાર છે, ખાસ કરીને માનનીય અમિતભાઈ નો, તો એમાં કુલ કેટલા વૃક્ષો આ વખતે વાવવાનો લક્ષ્યાંક એમણે આપ્યો હતો?
0: અમિત શાહ સાહેબ નો લક્ષ્યાંક હતો 1 કરોડ 25 લાખ, એટલે 1.25 કરોડ
2: વૃક્ષો.
0: પણ એમાંય પણ આપણે 10 લાખ વૃક્ષો વધારે વાવ્યા. કારણ કે દરેક વખતે જ્યારે આપણે વૃક્ષો વાવીએ તો 100-100% વૃક્ષો થતા નથી. ક્યાંક વૃક્ષોનું આયુષ્ય, ક્યાંક એને જતનમાં કે એની પરવરિશમાં ક્યાંક તૂટી રહી ગઈ હોય તો 10-20% ક્યાંક એવા વૃક્ષો બળી પણ જતા હોય છે. એટલે 1.25 કરોડ વૃક્ષની જગ્યાએ 10 લાખ વધારે વૃક્ષો વાવ્યા. અને જ્યાં પણ જેટલા વૃક્ષનો લક્ષ્યાંક રાખ્યો હતો અમે, જે પ્લોટ ઉપર, નાનો પ્લોટ હોય તો ત્યાં 1000-2000, મોટો પ્લોટ હોય તો 25000-30000. અને અમારા માટે આનંદની વાત એ હતી કે આ કાર્યક્રમની અંદર સંસ્થાઓ પણ જોડાઈ, ઘણી બધી સંસ્થાઓ એવી

0: હોય તો 10-20% ક્યાંક એવા વૃક્ષો બળી પણ જતા હોય છે. એટલે 1.25 કરોડ વૃક્ષની જગ્યાએ 10 લાખ વધારે વૃક્ષો વાવ્યા. અને જ્યાં પણ જેટલા વૃક્ષોનો લક્ષ્યાંક રાખ્યો તો અમે, જે પ્લોટ ઉપર, નાનો પ્લોટ હોય તો ત્યાં 1000-2000, મોટો પ્લોટ હોય તો 25,000-30,000. અને અમારા માટે આનંદની વાત એ હતી કે આ કાર્યક્રમની અંદર સંસ્થાઓ પણ જોડાઈ. ઘણી બધી સંસ્થાઓ એવી હતી કે જેમને પ્લોટો દત્તક લઈ લીધા કે આ પ્લોટની અંદર જેટલા રોપા વવાશે એને 5 વર્ષ સુધી જતન કરવાની જવાબદારી એમની, 3 વર્ષ સુધી જતન કરવાની જવાબદારી. એટલે આ જનભાગીદારી થઈ ગઈ.
1: બરાબર.
0: દરેક આ કાર્ય જો એકલી સરકાર કરે ને તો એનું રિઝલ્ટ આટલું ના મળે, આઉટપુટ આટલું ના મળે. પણ જયારે સંસ્થાઓ જોડાઈ એટલે અમારા માટે તો એ બહુ મહત્વની વાત કહેવાય.
2: એટલે વાવનારને પોતિકાપણાની ભાવના પણ થવાની ને કે આ વૃક્ષ મારું છે, મેં વાવેલું છે.
0: સાચી વાત.
1: તો આ વૃક્ષો આપણે વાવીએ છીએ પછી એનું જતન સંવર્ધન પણ બહુ જ મોટી જવાબદારી છે, તો એના માટે પછી પાછળથી બધા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે આપણે ત્યાં?
0: ચોક્કસથી. જયારે અમિત શાહ સાહેબનો સંકલ્પ હતો અને એમને જયારે આદેશ કર્યો કે આપણે આવી રીતનું પ્લાનિંગ કરવાનું છે, તો એ પ્લાનિંગની સાથે સાથે જ પણ કે ત્યારે જયારે વાવીશું ત્યારે એક જ દિવસે એક સાથે વાવવાના હતા.
1: બરાબર.
0: એટલે તંત્ર તો પહોંચી શકવાનું નતું, તો આપણે વોલેન્ટિયર્સની પણ જરૂર પડશે. એટલે અમારા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને રજીસ્ટ્રેશન કરતા હતા. જેમ કે સેક્ટર 23 આ જગ્યાએ આ પ્લોટની અંદર વાવવાનું છે, તેની આજુબાજુના લોકોને રજીસ્ટ્રેશન કરીને એમને આગળ દિવસે કોલ કર્યો હતો કે તમારે આ જગ્યા ઉપર આટલા વાગે ત્યાં વાવવા માટે આવશે. એટલે અમે આખી સોસાયટીએ ફરી ફરીને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રજીસ્ટ્રેશન કર્યું, અને રજીસ્ટ્રેશન કરીને એ લોકો જ્યાં રહે છે એના બાજુના પ્લોટનું લોકેશન એમને આપીને એ દિવસે એમને ત્યાં બોલાવ્યા કે જેથી દરેક લોકો પોતપોતાને, એક વ્યક્તિ 10-20-30 એને જેટલો સમય મળે અને જેટલી જવાબદારી લે એટલી જવાબદારી સાથે ત્યાં વૃક્ષ વાવવા આવે.
1: બરાબર.
2: તો એ રોપા પહેલેથી લાવીને તૈયાર રાખ્યા હતા અને ખાડા તૈયાર કરીને કર્યા હતા.
0: હા, એ કામ પણ અમારું 6 મહિના પહેલાથી તૈયારી હતી. પણ 15-20 દિવસ પહેલા જીએમસી ફોરેસ્ટ વિભાગ એમના જે અમે લોકોએ નોંધાવ્યા હતા, જે પ્લોટ ઉપર જેટલું નક્કી કર્યું હતું કે નાનો પ્લોટ છે, અહીંયા 1000 રોપા વાવવાના છે, તો એના ખાડા તૈયાર કરી દીધા હતા, ફેન્સિંગ પણ તૈયાર કરી દીધી હતી. ત્યાં કેવી રીતે રોપાઓને પાણી પાઈશું, તો જ્યાં ટેન્કર પહોંચી શકે એવું હોય તો ત્યાં ટેન્કરથી, જ્યાં પાણીના ટાંકીની જરૂર હતી ત્યાં પાણીના ટાંકીની, જ્યાં જ્યાં જે સગવડની જરૂર હતી એ રીતની સગવડ પણ ઓલરેડી પહેલેથી જ કરી દીધેલી હતી. એ દિવસે તો બધા વોલિયન્ટર્સે જે સોસાયટીમાં આજુબાજુ રહેતા હોય એ લોકોને વાવવા જ આવવાનું હતું. એની સાથે સાથે અમે બીજી પણ જવાબદારી નક્કી કરી દીધી હતી કે વાવ્યા પછી એની જતનની જાળવણી કોણ કરશે.
1: બરાબર.
0: જીએમસીએ જે વાવ્યા હતા કોર્પોરેશને, એના તો જીએમસી તંત્ર જ કરવાનું હતું, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પણ એ પોતે જ કરતા, પણ જે સંસ્થાઓ પણ જોડાઈ હતી એ સંસ્થાઓ પણ કેવી રીતે કરશે એમની પાસેથી એ પહેલેથી માહિતી લઈ લેવામાં આવી કે તમે કેવી રીતે જતન કરશો, તમે પાણીની વ્યવસ્થા શું કરી છે.
1: એટલે એની જો બાંયધરી લીધી,
0: હા, એની બાંયધરી પણ લીધેલી હતી. અને એની ઉપર અમારી એક ટીમ બનાવવામાં આવી છે.
1: બરાબર.
0: કે એ ટીમ દરેક અઠવાડિયે કે 10 દિવસે એ જગ્યા ઉપર જઈને વોચ કરશે કે સમયસર એને પાણી મળે છે, સમયસર એનું જતન થાય છે, જો કોઈ છોડ બળી ગયો હોય તો એને કાઢીને બીજા છોડનું રિપ્લેસમેન્ટ કરવાની એની જવાબદારી પણ નક્કી કરી દેવામાં આવી છે. અને એ લોકો સમયાંતરે જ્યાં એમને કહેવાનું હશે, જ્યાં એમને માર્ગદર્શન કરવાનું હશે ત્યાં કરશે, એ પણ એક ટીમ નક્કી થઈ ગઈ.
1: અરે વાહ. તો મેડમ, આ આપણા ત્યાં અહીંયા વૃક્ષો વવાય છે, તો એ કયા પ્રકારના વૃક્ષો, એટલે આપણી જમીનને કયા વૃક્ષો ભાવે છે, એટલે કે એનું પ્રમાણ વધારે હતું?
0: ગાંધીનગરમાં લગભગ આપણે બધા જ વૃક્ષો વાવવાનો પ્રયત્ન કર્યો છે. એની અંદર આ વખતે આપણે આંબા પણ બહુ વાયા છે, અને વન પણ, ઓક્સિજન વન પણ તૈયાર કર્યા છે. મોટા મોટા ઓક્સિજન વન 20-25 હજાર એક જ જગ્યા ઉપર વૃક્ષો, એની અંદર લીમડા, પીપળા, વડ, આસો, પાલવ, લીમડા વધારે લીધા છે, કારણ કે લીમડાનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે,
1: ઠંડક સરસ આપે,
0: ઠંડક પણ સરસ આપે છે. એનો મોટા કર્યા પછી 100 વર્ષ સુધી તો એનું આયુષ્ય હોય જ છે. વડ, લીમડા, પીપળા આ બધા ઓક્સિજન આપતા વૃક્ષો છે, અને આ બધાનું આયુષ્ય પણ લાંબુ છે કે આપણે એક વખતે મોટા કર્યા પછી આપણી બીજી ત્રીજી પેઢી સુધી એનો લાભ લઈ શકે. એટલે એને મહત્વ આપવાનું વધારે રાખ્યું. મિયાવાકીની પદ્ધતિથી પણ આપણે ઘણા બધા વૃક્ષો વાવ્યા છે, કારણ કે મિયાવાકીમાં એવું હોય છે કે એ વૃક્ષો જલ્દી મોટા થતા હોય છે, એટલે એનો લાભ આપણને જલ્દી મળે, એના માટે એવા વૃક્ષો પણ આપણે વાવ્યા છે. આ વખતે આપણે ગાંધીનગરમાં આંબા પણ ખૂબ મોટી સંખ્યામાં વાવ્યા છે. એટલે લગભગ એવું કહી શકાય કે આ વખતે ગાંધીનગરમાં આપણે જે હરિયાળી લોકસભા બનાવવા માટેનો જે સંકલ્પ હતો એમાં ગાંધીનગરમાં દરેક પ્રકારના વૃક્ષો વાવવાનો આ વખતે પ્રયત્ન કર્યો છે. જે વૃક્ષો વાતાવરણ પ્રમાણે સૂટ થશે એ

0: મોટા થવાના છે, પણ જે છોડ બળી જશે કે કદાચ એ મેનેજ નહીં કરી શકે તો એનું રિપ્લેસમેન્ટ કરવાની પણ તૈયારી
1: રાખી છે. એટલે તરુભાઈ, મને એવું લાગે છે કે એક સમય એવો આવશે કે આપણા ત્યાં ગાંધીનગરમાંથી પણ કેરીની નિકાસ થશે.
0: જેમ આપણે સૌરાષ્ટ્રની કેરીઓ આવે છે પેટીમાં, તો આપણે જેમ એના નામ વાંચીએ છીએ, એવું એક સમય એવો પણ આવશે 2-3 વર્ષ પછી કે પેટી ઉપર ગાંધીનગર
2: લખેલું હશે. તો રીટાબેન, આખા ગુજરાતમાં સરકારે આ પ્રયત્ન કર્યો છે વૃક્ષારોપણનો.
0: આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે ગાંધીનગરમાં એવા સાંસદ મળ્યા છે, જાગૃત સાંસદ, કે જેમના ઉપર આખા દેશની જવાબદારી છે. એ કેન્દ્રીય ગૃહમંત્રી છે. એક કેન્દ્રીય ગૃહમંત્રીના મસ્તક ઉપર ખૂબ બધી જવાબદારી હોય છે, પણ સાથે સાથે પોતાના વિસ્તારની પણ એટલી ચિંતા કરે છે. એ પોતાના વિસ્તારની અંદર દરેક વિધાનસભાની અંદર દર મહિને એક ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમના બહાને પોતાના વિસ્તારમાં આવતા જ હોય છે. એમને પર્યાવરણને બચાવવા માટે ફક્ત વૃક્ષો નહીં, હું તમને થોડુંક વધારે પણ કહીશ કે એમને પર્યાવરણને બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. જેમ કે દરેક ધારાસભ્યને 50 લાખની ગ્રાન્ટ રિચાર્જ વેલમાં જ વાપરવી ફરજિયાત કરી.
2: એટલે વરસાદ વખતે પાણી જમીનમાં ઉતારવા
0: માટે, કારણ કે એ પણ એક પર્યાવરણને બચાવવાનો ભાગ છે કે જો આપણે પાણી નહીં બચાવીએ તો ભવિષ્યમાં, કારણ કે આપણા ત્યાં વરસાદ ઓછો છે, આપણે જોઈએ છીએ કે અત્યારે 20 દિવસ તો મોડો વરસાદ આવ્યો, એમાં હાથ તાળી આપીને જતો રહ્યો. અત્યારે વાદળો બંધાય છે પણ વરસાદ પડતો નથી, પણ જેટલો વરસાદ પડે એનો આપણે ઉપયોગ કરી શકીએ એના માટેનું પ્રી પ્લાનિંગ કરી દેવામાં
2: આવે. રિચાર્જ,
0: હા, દરેક ધારાસભ્યને ફરજિયાત 50 લાખ એની ગ્રાન્ટ રિચાર્જ વેલમાં જ વાપરવાની, એવો એક નિયમ કરવામાં આવેલો, જેથી દરેક જગ્યાએ આખા ગુજરાતની અંદર રિચાર્જ વેલો દરેક ગામમાં બની. અને બીજું, બધા તળાવો ઊંડા કરવામાં આવ્યા. તળાવો ઊંડા કરવાથી પણ એક ફાયદો થયો કે જે વરસાદનું પાણી આવે આપણે કલેક્ટ કરી શક્યા. અમિત શાહ સાહેબે એમની લોકસભાની અંદર એમાં એક વધારાનું મોર પિંચ ઉમેર્યું કે એમને એક ગામની અંદર એક કે બે કે ત્રણ તળાવ હોય તો એના ઇન્ટરલિંકિંગ કર્યા, જોડાણ કરી દીધા. એટલે વધારે વરસાદ પડે તો આપણે જોઈએ છીએ કે અત્યારે આપણો વરસાદ કેવો છે કે જ્યાં પડે ત્યાં વાદળ જ ફાટે છે. અત્યારે જુઓ કે ગાંધીનગર અમદાવાદ જેવામાં વરસાદ નથી, અને સુરતમાં ખૂબ આબ ફાટ્યું. તો એવું જ આપણા ગાંધીનગરમાં ઘણી વખત એવું બને છે કે એક સેક્ટરમાં વરસાદ હોય તો બીજા સેક્ટરમાં નથી, ગામ્યમાં હોય તો શહેરમાં નથી, અને જ્યાં પડે ત્યાં અઢળક પડી જાય છે. તો એક તળાવમાં જ્યારે પાણી ઓવરફ્લો થઈને ઘણી વખત એવું બનતું હોય છે કે ગામમાં ભરાઈ જતું હોય છે, તો આપણે વરસાદના પાણીનો ઉપયોગ કરી શકીએ એના માટે તળાવના ઇન્ટરલિંકિંગ કરવામાં આવ્યા કે એક તળાવ ભરાઈ જાય તો એનું પાણી બીજા તળાવમાં જાય, ગામમાં ના જાય પણ બીજા તળાવમાં જાય, બીજું તળાવ ભરાય તો એનું પાણી ત્રીજા તળાવમાં. એટલે તળાવોના ઇન્ટરલિંકિંગ કરવામાં આવ્યા કે જેનાથી તળાવોના પાણી એક તળાવમાંથી બીજા તળાવમાં, એટલે કે આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ,
1: જમીનમાં પાણી
0: ઉતરે. તળાવમાં સંગ્રહ થશે તો જમીનમાં ઉતરવાનું છે. એટલે આપણે વરસાદ ભલે ઓછો આવે પણ જેટલો આવે એટલા વરસાદના કણ કણનો આપણે ઉપયોગ કરી શકીએ, એ રીતનું આયોજન કરેલું છે.
1: બરાબર છે, બરાબર છે. તો આ ગ્લોબલ વોર્મિંગની અસર આટલી બધી થઈ રહી છે દેશભરમાં, દુનિયાભરમાં બધે જ થઈ છે, અને આપણા ત્યાં પણ અત્યારે આપણે વૃક્ષારોપણ કરી રહ્યા છે, આ બધી અવેરનેસના જાગૃતિના પ્રોગ્રામો પણ કરી રહ્યા છે, પણ સરકાર દ્વારા બીજી પણ કઈ કઈ પ્રવૃત્તિ એવી પર્યાવરણ લક્ષી થઈ રહી છે.
2: ફાઉન્ડેશન દ્વારા પણ પ્રવૃત્તિઓ કરાતી હશે ને બીજી? હા, સહાય ફાઉન્ડેશન.
0: હા હા, સહાય ફાઉન્ડેશન થી પણ કરવામાં આવે છે. અમે સરકારની સાથે રહીને જ દરેક પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. સરકાર દ્વારા પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, જેમ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક, જે પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે. વારંવાર સરકાર દ્વારા કોર્પોરેશનમાં એ નિયમ લાવવામાં આવે છે, સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે, છતાં ક્યાંક હજી આપણા 21નું શાક માર્કેટ હોય કે 24ના શાક માર્કેટની અંદર નાના વેપારીઓ કે જે ઓટલા ઉપર બેસતા ફેરિયાઓ વાળા પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, તો દબાણ દ્વારા કોર્પોરેશનની ટીમ ત્યાં આવીને એમની પાસેથી એ જપ્ત કરી લે છે, અને એમને કાપડની ઠેલીઓ સામેથી આપે છે કે એમની પાસે કોઈ ગ્રાહક આવે અને જો ઠેલીનો આગ્રહ કરે તો એમની પાસેથી એ ઠેલી આપી શકે, કાપડની ઠેલી. અને ગાંધીનગરની અંદર ઘણી બધી જગ્યાએ એવા સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે કે તમારા ઘરમાં જે જૂના કપડાં હોય, જેમ કે જૂના જીન્સ હોય, જૂના કપડાં હોય, એ આપી જાઓ, એની સામે તમને ઠેલી મફત બની આપશે, કે જેથી ગૃહિણીઓને એક આકર્ષણ થાય કે મફત મળે છે ને, અને ઘરમાં કચરો ભેગો થયો કપડાનો, કારણ કે અત્યારે એમના બાળકો એટલા કપડાના ક્રેઝી હોય છે કે નવા નવા કપડા લાવતા હોય તો જૂના કપડાના કબાટો ભરાતા હોય, તો એ જૂના કપડા ત્યાં આપે, એ આમે એમને જૂના કપડાનો કબાટમાંથી નિકાલ જ કરવાનો હોય છે, તો એ કપડા ત્યાં આપે અને એમને નવી બનાવેલી ડિઝાઇનર થેલી કે જ્યાં એક શાક લેવા માટે અને શાકની અંદર શાક લેવા જાય ત્યારે પણ અલગ અલગ શાક મૂકી શકે.

0: એવા ખાના સાથેની
1: થેલી બનાવે,
0: એક્ઝાઇનર થેલી એમને બની આપી, એવું પણ એક કોર્પોરેશન દ્વારા તૈયાર સ્ટોલો તૈયાર કરવામાં આવ્યા છે.
1: એટલે મેં આવું એક જોયું હતું કે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો આવ્યો હતો કે જીન્સના પેન્ટ આપી જાઓ અને પછી જીન્સના પેન્ટ કાપીને નીચેનો ભાગ, ઉપરનો ભાગ, બધો જ ભાગનો યુઝ કરી અને સામેથી એ લોકો સીવીને આપી
2: જાય. સરસ.
1: ઘણી વખત એમ કે અમે જે આપીએ છીએ એમાંથી જ બનીને આપો, તો એક અઠવાડિયાનો ટાઈમ માંગે છે કે તમે અઠવાડિયા પછી આવજો, અમે તમને સીવીને આપીશું.
0: અત્યારે અમને એમાં એટલો સરસ રિસ્પોન્સ મળ્યો છે કે અત્યારે ગાંધીનગરમાં એક એક મહિનાનું વેઇટિંગ છે.
1: અચ્છા.
0: અને એનાથી બીજો ફાયદો પણ એ થાય છે કે જે બહેનોને બેસાડવામાં આવી છે એ સિલાઈ મશીન કરીને, એ સખી મંડળની બહેનો કે જેને રોજગારી પણ મળે છે. એટલે બે કામ થયા કે બહેનોને રોજગારી, જરૂરિયાત વાળી બહેનોને રોજગારી મળે છે, સિંગલ યુઝ પ્લાસ્ટિકની જે થેલીઓ છે એનો ઉપયોગ પણ ઘટ્યો, અને લોકોના ઘરમાં જે કપડાં ગાર્બેજ થઈ ગયા છે એ કપડાનો પણ ઉપયોગ થઈ ગયો.
2: એટલે આ બધું પર્યાવરણ, હા,
0: આ બધું પર્યાવરણ બચાવવાના એકમેકના બધા એકબીજાને જોડતા જ કાર્યક્રમો છે.
1: આજે આપ આવ્યા છો અમારા સ્ટુડિયોમાં, તો એક ઉર્જા બચતની પણ થોડીક વાત કરો અમારા શ્રોતા મિત્રોને, કે આપણે ગમે તેમ કરીને પણ ઉર્જાની બચત કરીએ, લાઇટનો વપરાશ ઓછો કરીએ અને પર્યાવરણને એમાં પણ બચાવી શકીએ.
0: ચોક્કસથી. અત્યારે અમિત શાહ સાહેબે બીજી પણ હાકલ કરી છે કે આપણે જેટલું બને એટલો સોલર પેનલ આપણા ઘર રૂફટોપ લગાવો, કે જેનાથી વીજળીનો બચાવ થશે, ઓક્સિજન પણ બચશે, અને એનાથી ઓક્સિજન બચશે એટલે ડાયરેક્ટલી એ પર્યાવરણનું જ રક્ષણ થવાનું છે. એનાથી વીજળીનું બિલ પણ ઓછું આવશે, અને સોલર જેટલું વધારે લગાવીશું એટલું વધુમાં વધુ આપણે પર્યાવરણને બચાવી શકીએ. કારણ કે આપણા ઘરમાં હવે લોકોની આદત થઈ ગઈ છે કે ગરમી જેટલી બધી પડે છે કે 8-8 મહિના ઘરમાં એસી ચાલે છે, એક એક ના ઘરમાં 3-3, 4-4 એસી તો છે. એટલે વીજળીનો વપરાશ એટલો બધો વધી ગયો છે કે જેટલું આપણે સોલર પેનલ લગાવીશું એટલું આપણે વીજળી બિલ પણ બચાવી શકીશું, લોકોની આવક છે એને પણ બચાવ કરી શકીશું, અને એના ડાયરેક્ટલી આપણે પર્યાવરણને બચાવી શકીશું.
2: એટલે પાવર હાઉસમાં વીજળી પેદા કરવા અમે કોલસો વપરાય
0: છે,
2: ડીઝલ વપરાય, બીજું ઓક્સિજન એટલો ઘટવાનો જ છે, એટલે એ પણ એટલું ઓછું થશે પ્રદૂષણ.
0: હા, એટલે ડાયરેક્ટલી એ બધું પર્યાવરણનો રક્ષણ જતન કરવાના જ ઉપાયો.
1: બરાબર. એટલે મોઢેરાને તો પૂરેપૂરું સોલાર સિટી બનાવી દીધું છે, એવી રીતે એક ઝુંબેશ એવી પણ હોવી જોઈએ કે ધીમે ધીમે ગુજરાતના તમામ વિસ્તારને સોલાર બનાવી શકે.
2: એટલે નાના નાના ગામોમાં તો વ્યવસ્થા, આમે જગ્યાનો તો અભાવ હોતો જ નથી. પોતાના મકાન ઉપર જો સોલાર પેનલ મૂકી દે તો એમને તો એ જરૂરિયાત કેટલી છે, 4-5 ટ્યુબલાઇટની કદાચ જરૂર હોય કે 2-4 પંખાની જરૂર હોય. જોકે હવે ગામડાઓમાં એસી ઘણા બધા મુકા થઈ ગયા છે, પણ છેવટે સોલાર એનર્જી એટલે સૌર ઉર્જાથી આપણી ઘણી બધી બચત થઈ શકશે, પ્રદૂષણ અટકશે, એ વાત તો નક્કી જ છે.
1: બરાબર.
2: તો રીટાબેન, હવે મારે એ પૂછવું છે કે આપનું જે સંસ્થા છે એ બીજી પ્રદૂષણને અટકાવવા માટેની બીજી કોઈ પ્રવૃત્તિઓ બધી કરે છે ખરી? એટલે કુદરતી સ્ત્રોતોનો બગાડ અટકાવીએ એના માટેની.
0: એટલે આમ તો મારું સહાય ફાઉન્ડેશન છે એ સૌથી વધારે વૃક્ષો વાવવાનું કામ કરે છે, અને વૃક્ષો વાવવાની સાથે અમે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હોઈએ છીએ, નવરાત્રી, રમોત્સવ જેવા કાર્યક્રમો કરતા છે. એક બીજું સેવાનું કાર્ય મારું એ હોય છે કે ઉનાળાની અંદર જે રાહદારીઓ હોય, જે નાના નાના માણસો જેમ કે પથિકા, એ બધા જે રસ્તા ઉપર ચાલીને આવતા જતા લોકો હોય, એ લોકો માટે અમે પાણીની બોટલો 22 સ્ટેશનો ઉપર, જગ્યા ઉપર અલગ અલગ અમે પાણીની બોટલો મૂકી છે, અને દિવસમાં 2-3 વખતે ફિલઅપ થતી હોય છે, કે જેથી રાહદારીઓને ગરમીના દિવસોની અંદર એ લોકો ત્યાંથી પાણી પી શકે, એવું એક સેવાનું કાર્ય અમારી સંસ્થા દ્વારા થાય છે.
1: બરાબર.
0: એની સાથે સાથે હું એક મહિલા ધારાસભ્ય છું, એટલે મને મહિલાઓ માટે હંમેશા હું શું કરી શકું એના માટે હું સતત કાર્યરત હોઉં છું. તો જે બહેનો ઘરે બેસીને કામ કરતી હોય તો એ બહેનોને પ્લેટફોર્મ આપવા માટે એવા એક્ઝિબિશનો કરતી હોઉં છું કે જેથી એ ઘરમાં બનાવતી વસ્તુઓ હોય તો એ જગ્યા ઉપર 2 દિવસ અઠવાડિયાના એવા એક્ઝિબિશનો કરીએ કે જેથી એ લોકો એમની બનાવેલી વસ્તુઓ ત્યાં આવીને વેચી શકે,
1: પગભર થઈ શકે, રોજગારી મળી શકે. બહુ સરસ ચર્ચા રહી આજના કાર્યક્રમમાં. ક્યાં સમય જતો રહે છે ખબર જ નથી પડતી. અમારે
0: હાઈ ફાઉન્ડેશન છે એ સૌથી વધારે વૃક્ષો વાવવાનું કામ કરે છે, અને વૃક્ષો વાવવાની સાથે અમે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હોઈએ છીએ, નવરાત્રી, રમોત્સવ જેવા કાર્યક્રમો કરતા હોય છે. એક બીજું સેવાનું કાર્ય મારું એ હોય છે કે ઉનાળાની અંદર જે રાહદારીઓ હોય, જે નાના નાના માણસો જેમ કે પથિકા, એ બધા જે રસ્તા ઉપર ચાલીને આવતા જતા લોકો હોય, એ લોકો માટે અમે પાણીની બોટલો 22 સ્ટેશનો ઉપર, જગ્યા ઉપર અલગ અલગ અમે પાણીની બોટલો મૂકી છે, અને દિવસમાં 2-3 વખતે ફિલઅપ થતી હોય છે, કે જેથી રાહદારીઓને ગરમીના દિવસોની અંદર એ લોકો ત્યાંથી પાણી

0: પી શકીએ એવું એક સેવાનું કાર્ય અમારી સંસ્થા દ્વારા થાય છે. એની સાથે સાથે હું એક મહિલા ધારાસભ્ય છું, એટલે મને મહિલાઓ માટે હંમેશા હું શું કરી શકું એના માટે હું સતત કાર્યરત હોઉં છું. તો જે બહેનો ઘરે બેસીને કામ કરતી હોય તો એ બહેનોને પ્લેટફોર્મ આપવા માટે એવા એક્ઝિબિશનો કરતી હોઉં છું કે જેથી એ ઘરમાં બનાવતી વસ્તુઓ હોય તો એ જગ્યા ઉપર બે દિવસ અઠવાડિયાના એવા એક્ઝિબિશનો કરીએ કે જેથી એ લોકો એમની બનાવેલી વસ્તુઓ ત્યાં આવીને વેચી શકે,
1: પગભર થઈ શકે, રોજગારી મળી શકે. બહુ સરસ ચર્ચા રહી આજના કાર્યક્રમમાં. ક્યાં સમય જતો રહે છે ખબર જ નથી પડતી. અમારા

0: ડેકોરેશન વાળો માળો નથી જરૂર, એને ઝાડ એનો રહેવાસ જોઈએ છે કે જેમાં એને જ એની પાંખો એની ચાંચ થી કોતરી કોતરી ને એનો માળો બનાવ્યો છે, એને એ ઘર જોઈએ છે, એનું ઓરિજિનલ ઘર જોઈએ છે. તમારા આવા આર્ટિફિશિયલ માળામાં એને આનંદ નથી. હવે તમે એનું એ છીની ઇનવીને તમે એને આ આપો છો, આમાં એ રહેવાનો જ નથી, એ આમાં આવવાના જ
1: ખાલી લટકેલા પડ્યા રહેશે.
0: બધાના ઘરમાં એમાં ઝાડા ભરાશે, ઝાડ વાવો અને એમાં એને માળો બનાવવા દો, તો જ એમાં એરિયા વસવાટ કરશે. એટલે હું બધા જ નગરજનોને કહેવા માંગીશ, અપીલ કરવા માંગીશ કે પર્યાવરણ ને બચાવવું હોય તો પાણી બચાવો. ઘણા બધા પરિવારમાં હું જોઉં છું, એમાં ગામડામાં મહિલાઓની તો ખુબ ખરાબ માનસિકતા છે કે ચકલી ચાલુ જ રાખવી, ગટરો સાફ થાય એના માટે. એ માનસિકતામાંથી બહાર આવો, ધરતીને બચાવો અને વૃક્ષો વધુમાં વધુ વૃક્ષો વાવો. અત્યારે જે પણ સમસ્યાઓમાંથી આપણે નીકળી રહ્યા છીએ ને, એનો એકનો એક ઉપાય છે વધુમાં વધુ વૃક્ષો
1: વાવો.
0: જેટલા વૃક્ષો વાવશો ને એટલું પર્યાવરણને બચાવી શકશો.
2: અને આપણા વન વિભાગના એક વખતના ભૂતપૂર્વ વડા તો ત્યાં સુધી કહે છે, ડોક્ટર એચ એસ સિંહ, તો કે વૃક્ષ છે એ પાણીની ડંકી પણ છે, એટલે જમીનની નીચેથી પાણીને ઉપર લાવવા માટે પણ કામ આવશે, પાણીની ગળણી પણ છે, વરસાદ હશે ત્યારે એ પાણીને જમીનમાં ઉતારશે એ પણ કામ કરશે.
0: એના પાંદડા પણ જયારે નીચે પડશે ને કહો તો ખાતર
2: બનશે,
0: જમીનને એ ખાતરની પણ જરૂર છે. એ ખાતર બનશે તો એમાં અળસિયા આવશે,
2: અળસિયા
0: જમીનને પોચી કરવામાં મદદ કરશે, એટલે જમીનને બચાવશે. એટલે વૃક્ષોના ફાયદા તો આપણે ગણવા બેસીએ તો અઢળક
2: અઢળક.
0: એટલે તો કહેવાયું છે કે એક વૃક્ષ 10 પુત્ર બરાબર છે.
2: સાચી વાત છે, બહુ સાચી વાત છે.
1: સરસ ચર્ચા રહી અને ખુબ મજા આવી, શ્રોતાઓને પણ ખુબ મજા આવશે
2: અને એમને પણ એ સંદેશ સાચો મળશે કે કઈ નહીં તો આટલા બધા 500 વૃક્ષો રીટાબેન વાવે છે, એટલા બધા ન વાવે પણ એમના જન્મ દિવસે 5 વૃક્ષ તો વાવીને ઉછેરે દર વર્ષે.
1: ખુબ ખુબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
2: ખુબ આભાર આપનો બેન, ખુબ ખુબ આભાર, ધન્યવાદ, નમસ્કાર.
1: મિત્રો, તમે પણ તમારા વિસ્તારને હરિયાળો બનાવવા શક્ય હોય તેટલા વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરો.
2: બિલકુલ, અને નજીકની વન વિભાગની નર્સરીમાંથી રોપા મેળવી રોપી જ દેજો.
1: હા,
2: અને આ પ્રવૃત્તિઓ વિશે અમને પણ જણાવજો.
1: એ માટે ફોન નંબર તો જાણો છો જ,
2: 94-276-96-96, સાથે પત્ર લખવા સરનામું પણ જાણો છો,
1: હરિયાળો ગુજરાત,
2: ગીર ફાઉન્ડેશન,
1: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
2: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
1: તો મિત્રો, આવતા રવિવારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત સાંભળીશું,
2: એટલે હરિયાળો ગુજરાત લઈને ફરી મળીશું 2 ઓગસ્ટે રાત્રે 8 વાગે.
1: ત્યાં સુધી વૃક્ષારોપણનું કામ કરી જ નાખજો, જેથી આપણી ભાવિ પેઢી પણ ગૌરવથી ગાશે.

શ્રોતા મિત્રો, હમણાં જ આપણે સાંભળ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, જેના પ્રાયોજક ગીર ફાઉન્ડેશન ગાંધીનગર, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારે ગામા. સૌપ્રથમ સાંભળીએ હેમલતાના અવાજમાં આખ્યો કે ચરખો સે ફિલ્મનું આ ગીત. ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈન.

0: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારે ગામા. કાર્યક્રમમાં આગળ સાંભળી લતા મંગેશકર અને ઉદિત નારાયણના યુગલ સ્વરમાં દિલ તો પાગલ હૈ ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે ઉત્તમ સિંઘે, શબ્દ આનંદ બક્ષીના.